નમસ્કાર. 228.3 મીટર્સ એટલે કે 1314 કિલો હર્ટઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આજે મંગળવાર વૈશાખ દિનાંક 22 શક સંવત 1948 એટલે કે 12 મે 2026. અત્યારે સવારના 5:58:27 થઈ છે. આ સાથે અમારી પ્રાતઃ સભાનો આરંભ કરીએ છીએ શરણાઈના મંગળ સ્વર સાથે.

0: समीक्षा की जाएगी तथा व्यापार और विभिन्न क्षेत्रों में सहयोग के नए उपाय तलाशे जाएंगे। दोनों प्रधानमंत्री यूरोपीय आयोग के अध्यक्ष उर्सुला फॉन डर लेयेन के साथ उद्योग जगत प्रमुखों को संबोधित करेंगे। यात्रा के चौथे चरण में प्रधानमंत्री मोदी सोमवार को नॉर्वे पहुंचेंगे। वे तीसरे भारत नॉर्वे शिखर सम्मेलन में भाग लेंगे। यात्रा के अंतिम चरण में प्रधानमंत्री मोदी इस महीने की 19 तारीख से इटली की आधिकारिक यात्रा पर होंगे। विदेश मंत्रालय ने कहा कि प्रधानमंत्री मोदी की 5 देशों की यात्रा से यूरोप के साथ भारत की साझेदारी मजबूत होगी। असम में आज हिमंता बिस्वा सरमा लगातार दूसरी बार मुख्यमंत्री पद की शपथ लेंगे। गुवाहाटी में शपथ ग्रहण समारोह की तैयारियां लगभग पूरी हो चुकी हैं। प्रधानमंत्री नरेंद्र मोदी, गृहमंत्री अमित शाह, रक्षा मंत्री राजनाथ सिंह और भाजपा अध्यक्ष नितिन नवीन सहित कई केंद्रीय मंत्री और भाजपा शासित राज्य के मुख्यमंत्री कार्यक्रम में शामिल होंगे। पुदुचेरी में राष्ट्रीय जनतांत्रिक गठबंधन नेता एन रंगासामी मुख्यमंत्री पद की शपथ बुधवार को लेंगे। अमेरिका और ईरान के बीच कमजोर संघर्ष वायन के लाइफ सपोर्ट पर होने के राष्ट्रपति डोनाल्ड ट्रंप की टिप्पणी के बाद राजनयिक तनाव गहरा हो गया है और तेल बाजारों को झटका लगा है। ईरान ने अमेरिका के शांति प्रस्ताव पर अपनी प्रतिक्रिया में अमेरिकी प्रतिबंध हटाए जाने, ईरान की फ्रीज परिसंपत्तियां खोलने, अमेरिकी नाकाबंदी समाप्त करने और हॉर्मुज जल डंगू मुद्दे पर ईरानी प्रबंधन को मान्यता देने की मांग की थी, लेकिन राष्ट्रपति डोनाल्ड ट्रंप ने इन शर्तों को नामंजूर कर दिया था। शांति प्रस्ताव खारिज होने के बाद कच्चे तेल की कीमतों में 4% से अधिक का उछाल आया है। आईपीएल क्रिकेट में दिल्ली कैपिटल्स ने पंजाब किंग्स को 3 विकेट से हरा दिया। 211 रन के लक्ष्य का पीछा करते हुए दिल्ली कैपिटल्स ने 19 ओवर में 7 विकेट पर 216 रन बनाकर मैच जीत लिया। आज गुजरात टाइटंस का मुकाबला अहमदाबाद में सनराइजर्स हैदराबाद से होगा। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: आकाशवाणी भुज प्रस्तुत छे विचार बिंदु अंतः स्फूर्ण पठन तन्वी देसाई।
2: विचार बिंदु
3: मारा जीवन में कई बनवानु छे તેના સંકેત મને શી રીતે મળી શકે? હે દિવ્ય શક્તિ, મને આ સંકેતની જાણ કરો, તે માટે માગણી પણ કરો। અનંત ચેતના મને માર્ગદર્શન આપો, મારે જે કંઈ કરવાનું હોય તે મને જણાવો। આપવાથી પામવાનો માર્ગ ખુલે છે। માણસે પોતાની આવકનો 10મો ભાગ આપવો જોઈએ એવો એક જૂનો રિવાજ યહૂદીઓમાં હતો। આ આપેલો 10મો ભાગ અનેક ગણો થઈને પાછો આવે છે, પણ ભેટ આનંદ અને પ્રેમથી આપવી જોઈએ। એક દિવસ હું રસ્તા પર જતી હતી ત્યારે અચાનક જ મને થયું કે મારે 100 ડગલા દૂર આવેલી એક પાઉરોટીવાળાની દુકાને જવું જોઈએ। મારી બુદ્ધિએ દલીલ કરી કે ત્યાં મારે જોઈએ છે એ કોઈ વસ્તુ નથી, પણ તર્ક ન કરવાનું હું શીખી હતી, તેથી હું ત્યાં ગઈ। ત્યાંની વસ્તુઓ જોઈ, ખરેખર મારે જોઈતી કોઈ વસ્તુ ત્યાં ન હતી, પણ પાછા વળતા મને એક સ્ત્રી મળી જેના વિશે મેં અનેક વાર વિચારેલું હતું। તેની મદદની અત્યંત જરૂર હતી, જે હું તેને આપી શકું એમ હતી। ઘણા માણસો બીજાની નિંદા તિરસ્કાર કરી પોતાને માટે દુઃખ રોગને આમંત્રે છે। બીજાઓમાં જે વસ્તુ કે બાબતને તે તિરસ્કારે છે, તે જ વસ્તુ તે બાબત તેના ભણી ખેંચાઈ આવે છે। માણસ તરત જ સજાગ સાવધ બની જઈ અચકાયા વગર સાચા પગલા ભરતો થાય। સાધારણ રીતે માણસ માટે ભયભીત થવું સહેલું છે, શ્રદ્ધા રાખવી અઘરી છે। માટે શ્રદ્ધા રાખો, જીવનને એ પરમ શક્તિ પર છોડી દો, અંતસ્ફૂર્ણા તમને સાચો માર્ગ દર્શાવશે, તેને અનુસરો, જીવનને સુખરૂપ બનાવો।
2: વિચાર બિંદુ
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિચાર બિંદુ અંતઃસ્ફૂર્ણ, પઠન કર્યું તન્વી દેસાઈએ। હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના। કાર્યક્રમની શરૂઆત કરીએ ખમણ સંઘના અમજનથી। સ્વર આપ્યો છે પેઠરાજ પુનશી ગઢવીએ।

0: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
1: મારોટ છગન પરબતના કંઠે સાંભળીએ આનંદ

0: માં જયારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રી નો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુ શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, કેટલી વગેરે વધુ લો. ઓછા રંગના સુતરાઉ કપડાં પહેરો. તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહેશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: પ્રસ્તુત છે નરસિંહ મહેતાનું આ ભજન ભિક્ષુરામ બારોટના કંઠે.

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. હવે સાંભળીએ દેવજી વેલજી મહેશ્વરીના કંઠે દાસ સવાનું અભજન.

0: અજાણ્યા એપ થી બચો.
1: આરબીઆઈ કહે છે
0: જાણકાર બનો, સતર્ક રહો.
2: ત્રિકમ સાહેબ ની રચના પુનઃ ભાગડ વિના કંઠે.

શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી

0: વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: પ્રસ્તુત છે તુલસીધર ગોસ્વામીનો કંઠ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે.

0: સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી શાણિયા ખાતાની ગુણવત્તા કેમ જાળવશો? કાર્યક્રમ પ્રસ્તુતિ સીડી કરમશિયાણી.
1: ખેડૂત મિત્રો, છાણિયું ખાતર ખેડૂતોનું કાચું સોનું છે. છાણિયા ખાતરમાં 0.4% થી 1.5% નાઇટ્રોજન, 0.3% થી 0.9% ફોસ્ફરસ અને 0.3% થી 1.9% પોટાશ તત્વ હોય છે. તેમાં ગૌણ તત્વો પણ હોય છે. છાણિયા ખાતરના અનેક અગત્યના ફાયદાઓની વાત કરીએ તો મિત્રો, જમીનની ભૌતિક પરિસ્થિતિ છાણિયું ખાતર સુધારે છે. રેતાળ જમીનથી ભેજ સંગ્રહ શક્તિમાં વધારો થાય છે. કાળી જમીનની નિતાર શક્તિ વધારે છે. સૂક્ષ્મ જીવાણુઓની કાર્યક્ષમતા વધારે છે. છોડને જરૂરી પોષક તત્વોની લભ્યતા વધારે છે. જમીનમાં મુખ્ય તત્વો ઉપરાંત ગૌણ તત્વો પણ ઉમેરે છે. સામાન્ય રીતે ઢોર પેશાબ કરતા છાણ વજનમાં 3 ગણું આપે છે. છાણ તથા પેશાબનો જથ્થો ઢોરના પ્રકાર, ઉંમર તથા ખોરાકના પ્રકાર પર આધાર રાખે છે. ઢોરના પેશાબમાં છાણ કરતા વધુ પ્રમાણમાં નાઇટ્રોજન અને પોટાશ હોય છે. મિત્રો, છાણિયા ખાતરમાંથી 3 રીતે પોષક તત્વોનો વ્યય થાય છે. એક તો જો કે સ્થળાંતર દરમિયાન પોષક તત્વોનો ઉમેર થાય છે. જેની વાત કરીએ તો સામાન્ય રીતે ઢોરને બાંધવા માટેની જગ્યા કાચા ભૂંતળિયા વાળી હોય છે. પશુઓનો પેશાબ કાચા ભૂંતળિયાના હિસાબે જમીનમાં ચૂસાઈ જાય છે. જેથી શક્ય હોય તો ભૂંતળિયું પાકું સિમેન્ટનું બનાવવું જોઈએ. પાકું ભૂંતળિયું બનાવવા શક્તિમાન ન હોય તેવા ખેડૂતો ઢોર નીચે હંમેશા ઘઉંનું ભૂસું, બાજરીના રૂટસા અથવા સ્થાનિક જે શક્ય હોય તેનો પથારો બનાવવો જોઈએ. ઢોરનો પેશાબ પથારામાં શોષાઈ જાય છે, પરિણામે જમીનમાં નીચે ઉતરી જતો નથી. પશુઓ જયારે ગોચરમાં ચરવા જાય ત્યારે તેનું છાણ ગુમાવતો નહીં. તમે તેઓ સંગ્રહ દરમિયાન પોષક તત્વોનો ઉપયોગ થાય છે. મોટેભાગે છાણિયા ખાતરને એક ઢગલાના રૂપમાં સંગ્રહ કરવામાં આવે છે. ઢગલામાંથી સૂર્યપ્રકાશ તથા વરસાદને લીધે પોષક તત્વોનો વ્યય થાય છે. નાઇટ્રેટ તત્વોનું ધોવાણ કરવાથી તથા નાઇટ્રોજન હવામાં બાષ્પશીલ હોય ઉડી જાય છે. પરિણામે છાણિયું ખાતર તેની 50% ફળદ્રુપતા ગુમાવે છે. છાણિયું ખાતર બનાવવા તેને ઢગલા રૂપે સંગ્રહવા કરતા 20-25 ફૂટ લાંબો, 5-6 ફૂટ પહોળો અને 3-3.1 ફૂટ ઊંડો ખાડો બનાવી તેમાં ખાતર બનાવવું જોઈએ. ખાડામાં ખાતર એક બાજુથી જ 3-4 ફૂટની લંબાઈમાં નાખવું. 1.1-2 ફૂટ ઊંચાઈ આવે ત્યારે ઢોરના છાણ અને માટીથી લીંપી લેવું. આ પ્રમાણે ખાડો આગળ પડતા જવું. આ રીતે બનાવેલા ખાતરમાં મહત્તમ પ્રમાણમાં પોષક તત્વો મળે છે. ખેતરમાં નાખ્યા પછી પોષક તત્વોનો થતો વ્યયની વાત કરીએ તો મિત્રો, મોટાભાગના ખેડૂતો ઉકરડામાંથી છાણિયું ખાતર કાઢી ખેતરમાં નાની નાની ઢગલીઓ કરે છે અને 2-4 અઠવાડિયા પછી જમીનમાં ભેળવે છે. પરંતુ આ 4 પોષક તત્વોનો ખૂબ જ વ્યય થાય છે. ખેતરમાં છાણિયું ખાતર નાખીને તુરત જ ભેળવી દેવામાં આવે તો માનો કે ઉત્પાદન માટે 100% પ્રમાણ ગણવામાં આવે તો 2 દિવસ સુધી અને 14 દિવસ સુધી છાણિયા ખાતરની ઢગલીઓ ખેતરમાં રાખ્યા પછી જમીનમાં ભેળવતા છાણિયા ખાતરની અસરકારકતા અનુક્રમે 20% અને 45% ઘટી જાય છે. મિત્રો, સામાન્ય રીતે ઘણા ખેડૂતો છાણિયું ખાતર ખેતરમાં પાથર્યા પછી જમીનમાં તુરત જ ભેળવતા નથી. ખેતરમાં છાણિયું ખાતર પથર્યા પછી તેમાંથી નાઇટ્રોજન ખૂબ જ ઝડપથી ઉડી જાય છે. ખેતરમાં ખાતર પાથર્યા પછી તુરત જ ટ્રેક્ટરની દાંતીની ખેડ અથવા બળદથી ચાલતા કરબની ખેડ કરી જમીનમાં ભેળવી દેવામાં આવે તો માનો કે ઉત્પાદન માટે 100% પ્રમાણ ગણવામાં આવે તો 6 કલાક પછી, 24 કલાક પછી અને 36 કલાક પછી ખાતર જમીનમાં ભેળવતા છાણિયા ખાતરની અસરકારકતા અનુક્રમે 14%, 30% અને 56% ઘટી જાય છે. મિત્રો, આ પરિણામ જોતા છાણિયું ખાતર ઉકરડામાંથી કાઢી ખેતરમાં નાની નાની ઢગલીઓ કરી તુરત જ જમીન પર પાથરીને તરત જ જમીનમાં ભેળવી દેવું જોઈએ, જેથી પોષક તત્વોનો મહત્તમ લાભ મેળવી શકાય અને કિંમતી તત્વોનો થતો બગાડ અટકાવી શકાય. તો ખેડૂતો જો આ રીતે છાણિયા ખાતરની યોગ્ય રીતે ઉપયોગ કરે તો તેમાંના પોષક તત્વોનો પૂરેપૂરો લાભ મેળવી શકાય.
2: સૌની માટે સામાજિક સુરક્ષા અટલ પેન્શન યોજના, મોદી જી નો સંકલ્પ.
3: યોજના ઉન નૌજવાનો કે લીએ હૈ તાકી આપ જબ 60 સાલ કે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ન પડે, આપ અપના બુઢાપા ભી ગૌરવ કે સાથ બિતા સકો.
2: અત્યાર સુધીમાં 8.85 કરોડ થી વધુ લાભાર્થીઓ આ યોજનામાં જોડાયા છે. જો તમારી ઉંમર 18-40 વર્ષની વચ્ચે હોય તો માસિક અટલ પેન્શન સહિત યોજનાના 3 ગેરંટીડ લાભ વિશે જાણવા માટે તમારી બેંક શાખાનો સંપર્ક કરો.
0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી, છાણિયા ખાતરની ગુણવત્તા કેમ જાળવશો? પ્રસ્તુત કરતા સીડી કરમશિયાણી. હવે પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન. અર્જુના કલાકાર છે એ હરિહરન અને શ્રીકાંત પારગાંવકર.

0: ખાણા જાપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. આજના કલાકાર હતા એ હરિહરન અને શ્રીકાંત પરગાંવકર. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ ક્ષણોમાં સંસ્કૃતના સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરાશે.
1: આકાશવાણી સંપ્રતિ વાર્તા શ્રીલંકા પ્રવાચિકા રિચા ઝા. अथ वार्ताः. पश्चिमेशियायाः संघर्षः दशकस्य बृहत्तमेषु संकटेषु अन्यतमः इति वर्णयन् प्रधानमन्त्री नरेन्द्रमोदी राष्ट्रिय संसाधनेषु भारः न्यूनीकर्तुं नागरिकाणाम् आह्वानम् अकरोत्. प्रधानमन्त्री ह्यः गुजरातस्य वडोदरानगरे सरदारधाम छात्रावासस्य उद्घाटनानन्तरं जनसभां सम्बोधयन् आसीत्.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંઢાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરામાં સરદાર ધામનું લોકાર્પણ કરતા કહ્યું કે સેમીકન્ડક્ટર અને એરોસ્પેસ ક્ષેત્રે ગુજરાત નવી વૈશ્વિક ઓળખ બનાવી રહ્યું છે. સરદાર ધામ રાષ્ટ્ર નિર્માણમાં અગત્યની ભૂમિકા ભજવી રહ્યું હોવાનું જણાવતા મુખ્યમંત્રી, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સર્જાયેલી અલગ અલગ દુર્ઘટનાઓમાં 9 લોકોના મોત, અમદાવાદ એરપોર્ટ અને વિવિધ શાળાઓને બોમ્બ વિસ્ફોટની ધમકી આપનાર આરોપીને ઝડપી લેવાયો, 4 દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વડોદરામાં નિર્માણ પામેલા સરદારધામ 3નું લોકાર્પણ કરવામાં આવ્યું. 150 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા સરદારધામમાં 2000 છાત્રોને વ્યવસાયલક્ષી તાલીમ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ અપાશે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સરદાર ગૌરવરત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી મોદીએ સરદારધામ દ્વારા શિક્ષણ અને યુવાનોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતા પ્રયાસોની પ્રશંસા કરતા જણાવ્યું કે આવી સંસ્થાઓ યુવાનોના ભવિષ્ય માટે લોન્ચિંગ પેડ સમાન સાબિત થશે. તેમણે આ કાર્ય માટે સમાજના તમામ આગેવાનો અને સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.
1: સમાજ મેં પ્રગતિ કા સબસે બડા આધાર હોતા હૈ ઉસકી આધી આબાદી કી ભાગીદારી. ગુજરાત ને ઇસે 2 દશક પહેલે હી સમજ લિયા થા ઓર ઇસ દિશા મેં મજબૂતી સે કદમ ભી ઉઠાયે. સાથીઓ, આજ ગુજરાત મોડેલ કી વહી સફળતા દેશ મેં દોહરાઈ જા રહી. દેશભર કી મહિલાઓ કા આશ્વસ્ત કરૂંગા, મહિલાઓ કે લીએ સભી ક્ષેત્રો મેં સંભાવનાઓ કે દ્વાર ખુલે. એ કેવલ સરકારી નહીં બલ્કી સમાજ કી ભી જિમ્મેદારી હૈ.
0: ગુજરાતમાં યુવાનોમાં રહેલી ઉદ્યોગ સાહસિક શક્તિની પ્રશંસા કરતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાનથી નાના શહેરોના યુવાનો પણ ઉદ્યોગ સાહસિક બની રહ્યા છે. મહિલાઓની ભાગીદારીમાં સતત વધારો થઈ રહ્યો છે અને રમતગમતથી લઈને સ્પેસ ટેકનોલોજી સુધી દેશની સિદ્ધિઓ યુવા શક્તિનું પ્રતિબિંબ દર્શાવી રહી છે.
1: અમારે ગુજરાત કે યુવાઓ મેં ઉદ્યમ કી સ્વાભાવિક શક્તિ હોતી હૈ. આજ સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશન ઇન યુવાઓ કે સપને સાકાર કર રહા હૈ. છોટે શહેરો સે બડે બડે સ્ટાર્ટઅપ સામને આ રહે. સ્ટાર્ટઅપ મેં મહિલાઓ કી ભાગીદારી ભી લગાતાર બઢ રહી હૈ. પહેલે જિન સેક્ટર્સ કો રિસ્કી માના જાતા થા વો અબ યુવાઓ કી પહેલી પસંદ બન રહે હૈ.
0: શ્રી મોદીએ ગુજરાતના વિકાસ મોડેલનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે સેમીકન્ડક્ટર, એરોસ્પેસ, ગ્રીન એનર્જી, એડવાન્સ એન્જિનિયરિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ જેવા ક્ષેત્રોમાં ગુજરાત નવી ઓળખ ઉભી કરી રહ્યું છે. સાણંદ, ધોલેરા અને સુરતમાં સેમીકન્ડક્ટર પ્રોજેક્ટ્સ આગળ વધી રહ્યા છે, ત્યારે

0: ગોડા પણ મેન્યુફેક્ચરીંગ અને પરિવહન ક્ષેત્રે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. પાટીદાર સમાજ દ્વારા સરદાર ગૌરવ રત્ન એવોર્ડ અપાતા શ્રી મોદીએ કહ્યું કે ઘર આંગણે જ અને પરિવારના લોકો દ્વારા સન્માન થયું એ આનંદદાયક છે. આ એવોર્ડ બાદ મારી જવાબદારી વધુ બની જાય છે. સરદાર સાહેબના અધૂરા સ્વપ્નને સાકાર કરવાની જવાબદારી મારા ઉપર આવી છે અને હું તેને નિભાવી રહ્યો છું. વડોદરામાં નવનિર્મિત સદરધામના લોકાર્પણ પ્રસંગમાં હાજરી આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદાર સમાજના યોગદાનને બિરદાવતા જણાવ્યું હતું કે વિશ્વના કોઈપણ ખૂણે વસેલો પાટીદાર સમાજ ગુજરાતની ઓળખ અને ખમીરને ગૌરવ અપાવતો સમાજ છે. ખેતી, ઉદ્યોગ, વેપાર, શિક્ષણથી લઈને લોકશાહી સંસ્થાઓ સુધી સમાજનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. સરદારધામ જેવી સંસ્થાઓ સમાજશક્તિના માધ્યમથી શિક્ષણ અને સંસ્કારનું કાર્ય કરી રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. શ્રી પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના આત્મનિર્ભર અને વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત અગ્રીમ ભૂમિકા ભજવશે. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના માર્ગ આગળ વધીને વિકસિત ગુજરાતના નિર્માણ માટે સૌએ સાથે મળીને કાર્ય કરવું પડશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
1: આપેલા સૌના સાથ સૌના વિકાસ મંત્રને સરદાર ધામે સાકાર કર્યો. આદરણીય વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર વિકસિત ભારત 2047 માટેનો સંકલ્પ કર્યો છે. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ દ્વારા વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત બનાવવામાં આપણે સૌ સાથે મળીને કાર્યરત રહીશું.
0: પંચમહાલ અને મહીસાગર તેમજ આણંદ જિલ્લામાં ગઈકાલે બનેલી બે અલગ અલગ દુર્ઘટનાઓમાં 9 લોકોના મોત નિપજ્યા છે. ગોધરા વડોદરા હાઇવે પર પરવડી ચોકડી નજીક સિમેન્ટ કન્ટેનર ટ્રકે પાછળથી ટક્કર મારતા એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તેમના પતિને સામાન્ય ઇજા પહોંચી છે, જ્યારે ગોધરાની મેસરી નદીના ચીકડેમમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર વિભાગે ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો, જ્યારે મહીસાગરમાં કોઠંબા તાલુકાના કેલ ગામનો યુવક પાનમ બંધમાં નહાવા ગયો હતો. આ દરમિયાન પાણીના પ્રવાહમાં તણાઈ જતા તેનું મોત નિપજ્યું છે. અન્ય એક અકસ્માત વીરપુરની ગંધારી ચોકડી પાસે સર્જાયો હતો, જેમાં એક કારની ટક્કરથી દંપતીનું મોત થયું છે. આણંદ જિલ્લાના તારાપુરના ફતેપુરા પાસે ઉભેલી ટ્રક પાછળ ટેમ્પો અથડાતા એક જ પરિવારના 4 લોકોના મોત થયા હતા. મધ્યપ્રદેશનું પરિવાર મજૂરી કામ માટે સૌરાષ્ટ્ર તરફ આવી રહ્યું હતું, ત્યારે સોમવારે વહેલી સવારે નડેલા અકસ્માતમાં અન્ય 7 લોકોને પણ ઇજા પહોંચી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ airnews_abid ને ફોલો કરશો. કેન્દ્ર સરકાર દ્વારા વસ્તી ગણતરી અભિયાન શરૂ કરવામાં આવનાર છે, જેને લઈને અરવલ્લી જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓને તાલીમ આપવાની શરૂઆત થઈ ગઈ છે. અરવલ્લી જિલ્લામાં 1500થી વધારે કર્મચારીઓની તાલીમ શરૂ કરાઈ છે. ઘણા સમયથી સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ લિંક આવતી હોય જેના પર વસ્તી બાબતે નોંધણી થતી હોવાનો ઉલ્લેખ હોય છે. જો કે આવી કોઈ જ લિંક તંત્ર દ્વારા હાલ મોકલવામાં નથી આવી રહી. આવી કોઈ જ લિંક ઓપન કરવી નહીં તેવી સાવચેતી રાખવા પણ મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર ભદ્રેશ પટેલે જણાવ્યું હતું.
2: મોડાસા નગરપાલિકા વિસ્તારમાં આગામી વસ્તી ગણતરી 2027ના ભાગરૂપે મોડાસા નગરપાલિકા વિસ્તારના 167 જેટલા શિક્ષક મિત્રો ગણતરીદાર તથા સુપરવાઇઝરોની 3 દિવસની તાલીમનું આયોજન જેબીસા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું, જેની અંદર ફિલ્ડ ટ્રેનર અને માસ્ટર ટ્રેનરો દ્વારા તમામ ગણતરીદાર અને સુપરવાઇઝરોને ટ્રેનિંગ આપવામાં આવેલ હતી. મોડાસા નગરના નગરજનોને વિનંતી કે જે મિત્રો વસ્તી ગણતરી માટે જે સરકારી કર્મચારીઓ આવે તેમને સાક્ષાત્કાર આપી સાચી માહિતી પૂરી પાડવા વિનંતી છે. જે વ્યક્તિઓ પોતાનું સેલ્ફ કરવા માંગતા હોય તે સરકારશ્રીની વેબસાઇટ ઉપરથી પોતે જાતે પણ વિગતો ભરી સબમિટ કરી શકશે.
0: અમદાવાદ એરપોર્ટ પરથી ગુજરાત રાજ્ય ઉડ્ડયન, માળખાગત કંપની ગુજસેલ અને શહેરની વિવિધ શાળાઓમાં બોમ્બ વિસ્ફોટની ધમકી આપનાર આરોપીને ઝડપી લેવાયો છે. અમદાવાદ સાયબર ગુના શાખાના ડીસીપી લવિના સિન્હાએ જણાવ્યું કે ગુજસેલના નિયામકના 57 ઇમેલ એકાઉન્ટ પર 25 માર્ચે ધમકીનો ઇમેલ મળ્યો હતો, જે અંગે સાયબર ગુના શાખાએ તપાસ શરૂ કરી હતી. ત્યારે આરોપીનું લોકેશન અમદાવાદમાં મળી આવ્યું હતું. વધુ તપાસમાં શહેરના સરદારનગર વિસ્તારના રહેવાસી 40 વર્ષીય ભાવેશ પટેલને ઝડપી લેવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેના મોબાઇલ ફોનમાં ઇમેલ સાથે જોડાયેલા પુરાવા પણ મળ્યા હતા. ત્યારબાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને વધુ પૂછપરછ માટે રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. હવામાન વિભાગે આજથી 15 તારીખ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં હીટવેવ એટલે કે ઉષ્ણલહેર રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. સત્તા ફરિયાદી મુજબ આ સમયગાળા દરમિયાન ગરમીમાં પણ રાહત મળવાની શક્યતા નહીવત છે. ત્યારબાદ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. આ દરમિયાન ગત 24 કલાકમાં સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુરેન્દ્રનગર અને કંડલા વિમાન મથક પર નોંધાયું.

0: છે, જ્યારે અમરેલી, રાજકોટ, કેશોદ અને વડોદરામાં 44 ડિગ્રી, તો અમદાવાદ, ડીસા, ગાંધીનગર અને ભુજમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહ્યાના અહેવાલ છે. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. આ દરમિયાન ગઈકાલે રાત્રે દિલ્હી કેપિટલ્સે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું. પંજાબ કિંગ્સે આપેલા 211 રનના લક્ષ્યનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 19 ઓવરમાં 7 વિકેટે 216 રન બનાવ્યા હતા. આ પહેલા બેટીંગ કરતા પંજાબ કિંગ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 210 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સના માધવ તિવારીને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ઇન્ડિયન વેટ લિફ્ટિંગના ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવે જણાવ્યું કે વેટ લિફ્ટિંગ વર્લ્ડ કપ ગુજરાતમાં રમાશે. તેમણે જણાવ્યું કે આ ઇવેન્ટ ભારત માટે મહત્વપૂર્ણ છે અને ગુજરાત દ્વારા ખૂબ સારી રીતે આયોજન થયું છે. ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સ જેવા મોટા રમતોના આયોજન માટે ગુજરાત અને ભારત સક્ષમ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરામાં સરદારધામનું લોકાર્પણ કરતા કહ્યું કે સેમીકન્ડક્ટર અને એરોસ્પેસ ક્ષેત્રે ગુજરાત નવી વૈશ્વિક ઓળખ બનાવી રહ્યું છે. સરદારધામ રાષ્ટ્ર નિર્માણમાં અગત્યની ભૂમિકા ભજવી રહ્યું હોવાનું જણાવતા મુખ્યમંત્રી, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સર્જાયેલી અલગ અલગ દુર્ઘટનાઓમાં 9 લોકોના મોત. અમદાવાદ એરપોર્ટ અને વિવિધ શાળાઓને બોમ્બ વિસ્ફોટની ધમકી આપનાર આરોપીને ઝડપી લેવાયો. 4 દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. કાર્યક્રમની શરૂઆત કરીએ તુલસીદાસની આ રચનાથી, સ્વરબદ્ધ કરી છે અનુપ જલોટાએ.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે

0: ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: કાર્યક્રમના અંતમાં પ્રસ્તુત છે સુમન કલ્યાણપુરનો સ્વર.

0: ಕ್ಷಣ ಜಾಪ್ ಸಾಂಬ್ರಿಲಯ ಭಕ್ತಿ ಸಂಗೀತ ನ ಕಾರ್ಯಕ್ರಮ ವಂದನಾ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે પ્રાસંગિક આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ. સંપાદન અશરફ નથવાણી, પઠન શીતલ વૈષ્ણવ.
1: કોઈ પણ દર્દીના સ્વાસ્થ્યમાં ડોક્ટરનું જેટલું મહત્વ હોય છે એટલું જ મહત્વ નર્સનું પણ હોય છે. નર્સ બીમાર લોકોની સંભાળ રાખે છે. ડોક્ટર આખો દિવસ દર્દી સાથે રહી શકતા નથી. નર્સ દર્દીની સ્થિતિનું નિરીક્ષણ કરે છે. નર્સોની આ સેવા ભાવનાને માન આપવા અને તેમના યોગદાનની કદર કરવા દર વર્ષે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઉજવણીનો મુખ્ય હેતુ નર્સિંગ વ્યવસાયમાં રહેલા નાગરિકોના સમર્પણ, સેવા અને મહેનતને બિરદાવવાનો છે. આધુનિક નર્સિંગના પ્રણેતા ફ્લોરેન્સ નાઇટિંગેલના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે આજના દિવસે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવવામાં આવે છે. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિસ ICN વર્ષ 1965 થી આ દિવસનું આયોજન કરતું આવ્યું છે. ફ્લોરેન્સ નાઇટિંગેલે વ્યવસાયિક નર્સિંગનો પાયો નાખ્યો હતો. તેઓ એક અગ્રણી બ્રિટિશ સમાજ સુધારક, આંકડાશાસ્ત્રી અને આધુનિક નર્સિંગના સ્થાપક હતા. ત્યારે આજનો દિવસ યુવાનોને નર્સિંગ ક્ષેત્રમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરે છે, તેમજ દર વર્ષે નર્સિંગ અને આરોગ્ય વિષયના મુખ્ય મુદ્દાઓને સંબોધવા એક વિષયવસ્તુ પસંદ કરાય છે. આ દિવસની ઉજવણી જાન્યુઆરી 1974 થી શરૂ થઈ હતી, જો કે બાદમાં મે મહિનામાં નર્સ ડે ઉજવવાનું શરૂ થયું. તેની પાછળ એક ખાસ કારણ છે. નર્સ ડે આધુનિક નર્સિંગના સ્થાપક ફ્લોરેન્સ નાઇટિંગેલને સમર્પિત છે. તેથી જ આપણે આ દિવસ 12મી મેના રોજ ઉજવીએ છીએ. ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મ 12મેના રોજ થયો હતો. તેમણે જ નોબેલ નર્સિંગ સેવાની શરૂઆત કરી હતી. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સે 1974માં ઇન્ટરનેશનલ નર્સ ડે ઉજવવાની જાહેરાત કરી હતી. દર વર્ષે ICN આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ કીટ તૈયાર કરે છે અને તેનું વિતરણ કરે છે. કીટમાં શૈક્ષણિક અને જાહેર માહિતી સામગ્રી હોય છે, જે દરેક જગ્યાએ નર્સો દ્વારા ઉપયોગ માટે હોય છે. 1998 થી 8 મે યુએસમાં વાર્ષિક રાષ્ટ્રીય વિદ્યાર્થી નર્સ દિવસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2024-25માં રાજ્યમાં નર્સિંગની સેવાઓ સુદૃઢ બનાવવા માટે BSC ની 500 સીટ અને 5 નવી કોલેજોને મંજૂરી આપવામાં આવી હતી, જેની કામગીરી હાલ ચાલી રહી છે. ગુજરાતમાં હાલ અંદાજે 2,08,000 નર્સ છે. સૌથી વધુ રજીસ્ટર્ડ નર્સને મામલે ગુજરાત દેશના ટોચના 6 રાજ્યમાં પણ નથી. આંધ્રપ્રદેશ, તમિલનાડુમાં રજીસ્ટર્ડ નર્સની સંખ્યા સૌથી વધુ 4,13,000 છે. નર્સિંગ કોર્સ એ આરોગ્ય ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે, જેમાં મુખ્યત્વે ANM ના 2 વર્ષ, GNM ના 3.5 વર્ષ અને BSC નર્સિંગના 4 વર્ષ જેવા કોર્સ સામેલ છે. ધોરણ 12 પાસ, વિજ્ઞાન પ્રવાહ કે કલાના વિદ્યાર્થીઓ આ કોર્સ માટે પાત્ર છે, જે હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે નોકરીની સારી તકો પૂરી પાડે છે. ડોક્ટર અને દર્દીને સાંકળતી એક મહત્વની કડી નર્સ છે. કોઈ પણ પ્રકારની આરોગ્ય સંબંધી સેવા પૂરી પાડવામાં નર્સનો ફાળો ખૂબ જ અગત્યનો છે. દર્દીની સારવારમાં નર્સિંગ કેરનો મહત્વનો ફાળો છે. નર્સિંગ કેર એટલે ફક્ત દર્દીને દવા અને ઇન્જેક્શન આપવા એટલું જ નહીં, પરંતુ નર્સિંગ કેર થકી દર્દીની સારવાર કરતી વખતે હોસ્પિટલમાં ઘર જેવું વાતાવરણ બનાવી આરોગ્ય સંબંધિત શિક્ષણની યોગ્ય સમજણ આપી સારવાર કરવાનો છે.
0: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળ્યા હતા પ્રાસંગિક આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ. સંપાદન અશરફ નથવાણી, પઠન શીતલ વૈષ્ણવ. આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમાજ અને સરકારને સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. ગુજરાતના વડોદરામાં 150 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ સરદારધામ પરિસરનું લોકાર્પણ કર્યા બાદ સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે આજે શિક્ષણ ક્ષેત્રમાં પાયાની હકીકતોના આધારે કામ થઈ રહ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તેનું મોટું ઉદાહરણ છે. નાના શહેરો સાથે જોડાયેલા મોટા મોટા સ્ટાર્ટઅપ આજે આગળ આવી રહ્યા છે અને તેમાં મહિલાઓની ભાગીદારી સતત વધી રહી છે. શ્રી મોદીએ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સરદારધામ ખાતેના સ્વાગત ક્ષેત્ર, ભોજન ક્ષેત્ર અને ઈ પુસ્તકાલયનું નિરીક્ષણ કર્યું. સોમનાથ અખંડ અને શાશ્વત છે અને દેશની સભ્યતા, હિંમત અને અખંડ ભક્તિનું પ્રદર્શન કરે છે એવું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સોમનાથ અમૃત પર્વની ઉજવણી પ્રસંગે જણાવ્યું હતું. ગઈકાલે સોમનાથ મંદિરમાં ભગવાન સોમનાથની મહાપૂજા, કુંભાભિષેક અને ધ્વજારોહણ કરી લોકોની સુખાકારી માટે શ્રી મોદીએ પ્રાર્થના કરી. વૈભવશાળી યશોગાથા સાથે સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ આકાશમાં રજૂ કરેલા દિલધડક કરતબે સૌને મંત્રમુક્ત કરી દીધા હતા. દરમિયાન શ્રી મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પહેલા પ્રધાનમંત્રીએ 1 કિલોમીટરનો રોડ શો કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ સહભાગી થયા હતા. શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલમાં ચાલુ વર્ષે થયેલા મહત્વના અને વિદ્યાર્થીલક્ષી ફેરફારોની જાણકારી માટે ભુજ અને આદિપુર ખાતે વિશેષ સેમિનારો યોજાયા. પશ્ચિમ કચ્છના વિદ્યાર્થીઓ માટે ભુજની લાલન કોલેજ ખાતે અને પૂર્વ કચ્છ માટે આદિપુરની તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે માહિતી સત્રો યોજાયા હતા. સેમિનારને અંતે વાલીઓ અને વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના ઉત્તરો અપાયા હતા. આ પોર્ટલ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં કાર્યરત છે, જેનો મુખ્ય હેતુ પારદર્શિતા લાવવાનો અને સમય મહેનત બચાવવાનો છે. રાજ્યની વિશેષ ટીમના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે એડમિશન રાઉન્ડની સંખ્યા ઘટાડીને 3-4 સુધી મર્યાદિત કરાઈ છે. ભુજ નગરપાલિકા દ્વારા નવા નાણાકીય વર્ષ 2026-27 માટે ટેક્સ કલેક્શન અને વેરા વસૂલાતની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે. સરકારની વિશેષ યોજના અનુસાર મિલકત વેરાનું ઓફલાઈન પેમેન્ટ કરનાર નાગરિકોને 10% રીબેટ આપવામાં આવશે. શહેરના વિકાસમાં સહભાગી બનવા ભુજ નગરપાલિકા દ્વારા નાગરિકોને અનુરોધ કરાયો છે. ગાંધીધામમાં LCBએ વિદેશી દારૂ સાથે 2 આરોપીની ધરપકડ કરી છે. એક બલેનો કારમાંથી 552 બોટલ દારૂ

0: રજતો જપ્ત કરવામાં આવ્યો છે. તે સાથે મોબાઈલ ફોન સહિત કુલ 6,31,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ કાર્યવાહી પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને પૂર્વ કચ્છ LCBના PI જેએમ વાળાની સૂચનાથી કરવામાં આવી હતી. ભુજ શહેરથી માંડવી જતા હાઈવે પર નારાયણપણ 3 રસ્તા પાસે ગઈકાલે અકસ્માત સર્જાયો હતો, જેમાં મેઘપર ગામી નોકરી પર જઈ રહેલી ભુજની યુવતીની એક્સેસને ટ્રેલરે ટક્કર મારતા ગંભીર ઇજાઓને કારણે તેનું મૃત્યુ નિપજ્યું હતું. IPLમાં આજે 56મી મેચમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરની મેચ આજે સાંજે 7:30 વાગે શરૂ થશે. પોઈન્ટ ટેબલમાં હૈદરાબાદની ટીમ બીજા અને ગુજરાતની ટીમ ત્રીજા સ્થાને છે. બંને ટીમોએ 11માંથી 7 મેચ જીતી 14 પોઈન્ટ મેળવ્યા છે. હવામાન. કચ્છમાં સતત વધતા ગરમીના પ્રમાણના પગલે જનજીવન આકુળ વ્યાકુળ બન્યું છે. હવામાન વિભાગે જિલ્લાના 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જારી કરતા ગરમીનો પ્રકોપ વધે તેવી શક્યતા છે. અંજાર ગાંધીધામમાં મહત્તમ તાપમાનનો પારો ગઈકાલે 45.5 ડિગ્રીએ પહોંચતા વર્તમાન ઉનાળાની સિઝનનો સૌથી ગરમ દિવસ અનુભવાયો હતો. રાજ્યમાં 45.5 ડિગ્રીએ સુરેન્દ્રનગર મોખરાનું ગરમ મથક બન્યું હતું. જિલ્લા મથક ભુજમાં મહત્તમ પારો 42 ડિગ્રીએ પહોંચતા તાપની તીવ્રતા અનુભવાઈ હતી. બપોરના સમયે ભીષણ ગરમીથી લૂ ઓકતા ઉની વાયરાઓને કારણે રસ્તાઓ સ્વયંભૂ બંધ રહ્યા હતા. સમગ્ર જિલ્લા સાથે ગાંધીધામમાં હીટવેવને બદલે વધતી ગરમીથી બચવા ગાંધીધામ મહાપાલિકા અને વિવિધ એનજીઓના સહયોગથી હીટવેવ એક્શન પ્લાન તૈયાર કરાયો છે, જે અંતર્ગત ગાંધીધામ આદિપુરમાં વિવિધ સ્થળોએ પાણીના પરબ સહિતની સુવિધાઓ ઉત્પન્ન કરવામાં આવી છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.
1: આકાશવાણી નમસ્કાર. સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને રાષ્ટ્રીય સંસાધનો પરનો ભાર હળવો કરવા માટે એક થવા હાકલ કરી. દેશમાં અન્નનો પૂરતો ભંડાર હોવાનું જણાવતા કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ. હિમંતા બિસ્વા શર્મા આજે અસમના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથે યુદ્ધ વિરામની શક્યતા ધૂંધળી હોવાનું જણાવ્યું. અને IPL ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને રાષ્ટ્રીય સંસાધનો પરનો ભાર હળવો કરવા માટે એક થવા હાંકલ કરી. તેમણે પશ્ચિમ એશિયાના સંઘર્ષને દાયકાના સૌથી મોટા સંકટોમાંનો એક ગણાવ્યો. ગુજરાતના વડોદરામાં સરદારધામ છાત્રાલયના ઉદઘાટન પ્રસંગે સભાને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું, સરકાર દેશના લોકો પર આ પરિસ્થિતિનો ઓછામાં ઓછો પ્રભાવ પડે તે સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે.
2: પિછલે કુછ વર્ષો મે દુનિયા લગાતાર અસ્થિર પરિસ્થિતિઓ સે ગુજર રહી હૈ. પહેલે કોરોના કા સંકટ, ફિર વૈશ્વિક આર્થિક ચુનૌતિયાં ઔર અબ પશ્ચિમ એશિયા મે બઢતા તનાવ. અગર કોરોના મહામારી ઇસ સદી કા સબસે બડા સંકટ થી તો પશ્ચિમ એશિયા મે યુદ્ધ સે બની પરિસ્થિતિયાં ઇસ દશક કે બડે સંકટો મે સે એક હૈ. એસે સમય મે દેશ કો જન ભાગીદારી કી શક્તિ કી બહોત બડી આવશ્યકતા.
1: પ્રધાનમંત્રીએ લોકોને વિદેશી વસ્તુઓને બદલે સ્થાનિક ઉત્પાદનો અપનાવવા, પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ઘટાડવા અને મેટ્રો, ઇલેક્ટ્રિક વાહનો અને જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવા અપીલ કરી.
2: પેટ્રોલ ડીઝલ કા ઉપયોગ કમ કરે, ઇલેક્ટ્રિક બસ ઓર પબ્લિક ટ્રાન્સપોર્ટ કા અધિક ઇસ્તેમાલ કરે, કાર પુલિંગ કો બઢાવા દે. ये जरूरी है कि सरकारी और प्राइवेट दोनों ही दफ्तरों में वर्क फ्रॉम होम को प्राथमिकता दी जाए. मैं कुछ स्कूलों से भी आग्रह करूंगा कि कुछ समय के लिए ऑनलाइन क्लासेज की व्यवस्था पर काम करें. मैं आप सबसे आग्रह करूंगा कि जब तक हालात सामान्य न हो हम सोने की खरीद को टाले.
1: आप प्रसंगे श्री मोदी कहू, સોમનાથ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થયા છે, જે સરદાર પટેલના સંકલ્પથી શક્ય બન્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શુક્રવારથી સંયુક્ત આરબ અમીરાત, UAE, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે જશે. 5 દેશોની તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં શ્રી મોદી શુક્રવારે UAE પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય મુદ્દાઓ, ખાસ કરીને ઉર્જા સહયોગ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે. મુલાકાતના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી શુક્રવારે નેધરલેન્ડ

0: પહોંચશે. તેઓ રાજા વિલિયમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમાને મળશે અને પ્રધાનમંત્રી રોબ જેટન સાથે વાતચીત કરશે. શ્રી મોદી રવિવારે સ્વીડનના ગોથેનબર્ગ જશે અને તેમના સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટરસન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. મુલાકાતના ચોથા તબક્કામાં તેઓ સોમવારે ત્રીજી ભારત નોર્ડિક શિખર બેઠકમાં ભાગ લેવા નોર્વે પહોંચશે. અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી 19મી તારીખે ઇટાલીની સત્તાવાર મુલાકાત લેશે, જ્યાં તેઓ રાષ્ટ્રપ્રમુખ સર્જીયો માટ્ટારેલા અને પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે વાતચીત કરશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, દેશમાં અન્નનો પૂરતો ભંડાર છે. તેમણે કહ્યું, દેશમાં અન્ન પુરવઠાની કોઈપણ પ્રકારની અછત નથી. ગઈકાલે નવી દિલ્હીમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા સાથે કૃષિ પરિવર્તન દ્વારા આરોગ્ય માટે શ્રેષ્ઠતા વિજ્ઞાન પહેલનો પ્રારંભ કરાવતા શ્રી ચૌહાણે કહ્યું કે આ પહેલ લોકો માટે સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ કહ્યું કે આ પહેલ આરોગ્ય સંભાળ ક્ષેત્ર પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે ઉચ્ચ ગુણવત્તાવાળી આરોગ્ય સંભાળની પહોંચ વધારવાની સાથે નિવારણ, વહેલા નિદાન અને સક્રિય સંભાળના મહત્વ પર ભાર મૂક્યો.
1: હમ જાનતે હૈ કે હમ લોગોને એક ટ્રાન્સફોર્મેટિવ પ્રોગ્રેસ કિયા હૈ ઓર જબ હમ ટ્રાન્સફોર્મેટિવ પ્રોગ્રેસ કી બાત કરતે હૈ તો હમને હેલ્થ સિસ્ટમ્સ કો ભી કાફી સ્ટ્રેન્થન કિયા હૈ ઓર હમારી કોશિશ ક્યા હૈ કે હમ એક્સપેન્ડ કરે એફોર્ડેબલ ઓર હાઈ ક્વાલિટી કે હેલ્થ ઓર જો હમારા ફોકસ હૈ વો ફોકસ હૈ પ્રિવેન્શન પર, અર્લી ડિટેક્શન પર ઓર કોન્ટિન્યુમ ઓફ કેર પર.
0: ભાજપના નેતા હિમંતા બિસ્વા શર્મા આજે અસમના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય તેમને શપથ લેવડાવશે. તેમની સાથે બે ભાજપના અને તેમના સાથી પક્ષ આસોમ ગણ પરિષદ અને બોડોલેન્ડ પીપલ ફ્રન્ટના એક એક ધારાસભ્ય મંત્રીપદના શપથ લેશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શર્માએ જણાવ્યું કે ભાજપના વરિષ્ઠ નેતા રણજીતકુમાર દાસ રાજ્ય વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી માટે એનડીએના ઉમેદવાર હશે. તેમણે માહિતી આપી કે રામેશ્વર તેલી, અતુલ બોરા, ચરણ બોરો અને અજંતા નિયોગ પણ આજે શપથ લેશે. શપથવિધિ સમારોહ ખાનપારા વેટરનરી કોલેજ મેદાનમાં યોજાશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ભાજપ પ્રમુખ નીતિન નવીન સહિત એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ @eairnews_abad ને ફોલો કરશો. તમિલનાડુમાં રાજકીય પરિસ્થિતિમાં નવો વળાંક આવ્યો છે. એઆઈડીએમકેના 30 ધારાસભ્યોના એક જૂથે પી વેલુમાનીને વિધાનસભા પક્ષના નેતા તરીકે અને સી વિજયા ભાસ્કરને વ્હીપ તરીકે પસંદ કર્યા છે. આ જૂથે પ્રોટેમ સ્પીકર કરુપૈયાને મળી તેમના હસ્તાક્ષરવાળો પત્ર સોંપ્યો હતો, જ્યારે 17 ધારાસભ્યોના બીજા જૂથે એ પલાની સામીને વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદ કર્યા છે. આ સાથે એઆઈડીએમકેમાં જૂથવાદ સામે આવ્યો છે. દરમિયાન વિધાનસભા સત્રમાં મુખ્યમંત્રી સી જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની નવી સરકારે આવતીકાલ પહેલા બહુમતી સાબિત કરવાની છે. પ્રવર્તન નિદેશાલય ઈડીએ દક્ષિણ દમદમ મ્યુનિસિપાલિટી ભરતી કૌભાંડના સંદર્ભમાં પશ્ચિમ બંગાળ સરકારના ભૂતપૂર્વ અગ્નિશમન અને કટોકટી બાબતોના મંત્રી સુજીત બાસુની કોલકાતામાં ધરપકડ કરી છે. ઈડીના અધિકારીઓએ જણાવ્યું કે સુજીત બાસુએ ટીએમસી સરકાર દરમિયાન નાણાકીય લાભોના બદલામાં મ્યુનિસિપાલિટી હેઠળ વિવિધ પદો માટે લગભગ 150 ઉમેદવારોની ભલામણ કરી હતી. સર્વોચ્ચ અદાલતે વર્ષ 2021થી 2023 દરમિયાન તમિલનાડુમાં ટ્રાન્સફોર્મર્સની ખરીદીમાં 397 કરોડ રૂપિયાના કથિત કૌભાંડની સીબીઆઈ તપાસના નિર્દેશ આપવાના મદ્રાસ વડી અદાલતના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કર્યો છે. ન્યાયાધીશ વિક્રમનાથ અને સંદીપ મહેતાની પીઠે આ નિર્ણય આપ્યો હતો. ઇરાનના યુદ્ધ વિરામ પ્રસ્તાવને સંપૂર્ણપણે અસ્વીકાર ગણાવ્યાના એક દિવસ બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથે યુદ્ધ વિરામ સૌથી નબળી સ્થિતિમાં હોવાનું જણાવ્યું છે. શ્રી ટ્રમ્પે પત્રકારોને સંબોધતા કહ્યું, નાજુક યુદ્ધ વિરામ જીવન સહાય પર છે. તેમની આ ટિપ્પણીએ રાજદ્વારી તણાવને વધુ ગાઢ બનાવ્યો છે અને આ નિવેદનથી કાયમી શાંતિની સંભાવનાઓ પણ ધૂંધળી પડી છે. જો કે શ્રી ટ્રમ્પે ઇરાનની શરતોને નકારી કાઢી હતી. શાંતિ પ્રસ્તાવના અસ્વીકાર બાદ ક્રૂડ ઓઇલના ભાવ 4% વધીને પ્રતિ બેરલ $105 વધુ થયા છે. આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું. પંજાબ કિંગ્સે આપેલા 211 રનના લક્ષ્યનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 19 ઓવરમાં 7 વિકેટે 216 રન બનાવી મેચ જીતી લીધી. આજે ગુજરાત ટાઇટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. હવામાન વિભાગે આજે આસામ, મેઘાલય, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં દિવસ દરમિયાન વાવાઝોડા અને કરા પડવાની શક્યતા છે. આગામી 36 કલાકમાં તે ઉત્તરાખંડમાં ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે ચારધામ યાત્રાના યાત્રાળુઓને હવામાન આગાહી ચકાસ્યા બાદ જ તેમની યાત્રા કરવાની સલાહ આપી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાણ.
2: આજના મોટાભાગના અખબારોએ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસના સમાચારને હેડલાઇનમાં લીધા છે. ગુજરાત સમાચાર લખે છે, દેશની પ્રગતિ સોમનાથને આભારી છે, મોદીની વંદના. ફુલછાબની હેડલાઇન છે, સોમનાથ વિનાશમાંથી સર્જનનું પ્રતિક. દિવ્ય ભાસ્કર પ્રથમ પાને લખે છે, કોરોના સદીનું સૌથી મોટું સંકટ હતું, યુદ્ધ દાયકાના સૌથી મોટા સંકટમાંથી એક, મોદી. દુનિયાની કોઈ શક્તિ ભારતને ઝુકાવી નહીં શકે. હેડલાઇન છે સંદેશની. સ્થાનિક સમાચારો પર નજર કરીએ તો પીએમ મોદીની અપીલ બાદ શાળાઓમાં ઓનલાઇન વર્ગો શરૂ થઈ શકે છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને રાષ્ટ્રીય સંસાધનો પરનો ભાર હળવો કરવા માટે એક થવા હાંકલ કરી. દેશમાં અન્નનો પૂરતો ભંડાર હોવાનું જણાવતા કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ. હિમંત બિસ્વા શર્મા આજે અસમના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથે યુદ્ધ વિરામની શક્યતા ધૂંધળી હોવાનું જણાવ્યું. અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા તથા સ્થાનિક હવામાન.

કાર્યક્રમની રૂપરેખા 8:32 રજૂ થશે. કચ્છી કાર્યક્રમ હલો કર્યું ગાલ બેનરો અને ગૃહોદ્યોગ વિષય તે વિદ્યા ઠક્કર ભેરી કૃપા નાગરજી ગાલ 8:45 ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા 9 પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ જેના પ્રાયોજક છે NCERT 9:32 કાર્યક્રમ સંતવાણીમાં આપ સાંભળશો નારાયણ સ્વામીના સ્વરમાં કેટલાક ભજનો. બરાબર 10 અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ 10:10 હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન 10:45 લોકસંગીતમાં આજે સાંભળશો કાફી.

અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું, જેમાંના કેટલાક મહત્વના કાર્યક્રમો આ મુજબ છે. 11:02 માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની તારીખ 11/5/2026 રોજ વડોદરા મુલાકાતને આવરી લેતો રેડિયો અહેવાલ. 12:02 આકાશવાણીના 90 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે વિશેષ કાર્યક્રમ સુરસંગત. જાણીતા સ્વરકાર ડોક્ટર વિરાજ અમર સાથેનો વાર્તાલાપ પ્રસારિત થશે. 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર. આજે ભુજ કેન્દ્રની રજૂઆત. વિશ્વ પરિવાર દિવસને અનુલક્ષીને કોકિલા અંતાણીનો વિશેષ વાર્તાલાપ. પારદર્શક પ્રેમનું પ્રતીક પ્રસન્ન પરિવાર. કાર્યક્રમ પ્રસ્તુતિ જિજ્ઞા મહેતા અને ધારા અધિકારી. 1:30 ફોજી ભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી.

આજે ભુજ કેન્દ્રની રજૂઆત વિષય છે સપના અને ઉંમરનું બંધન નથી. કાર્યક્રમ પ્રસ્તુતિ ભક્તિ બિજલાણી અને છંદ અંતાણી. 7:20 ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો છોરો. 8 વાગ્યાથી વિવિધ ભારતીના કાર્યક્રમો રિલે કરાશે. તો આ હતી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

0: સ્થાનિક હવામાન આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. થોડીક ક્ષણોમાં સમાચાર પ્રભાત દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરાશે.
1: આકાશવાણી સે સમાચાર પ્રભાત કે સાથ મેં મુકેશ કુમાર.

0: simple and support, and all those forms committed to progressing the line mercy to the teams with goal for ICC Men's T20 World Cup in India. And with that, we have one news. Have a nice day.
1: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સોમનાથ મંદિર આપણને યાદ અપાવે છે કે વારસો જળવાઈ રહે ત્યારે જ કોઈ દેશ અસ્તિત્વમાં રહી શકે. પ્રધાનમંત્રીએ ગુજરાતના વડોદરામાં રાજ્યના ત્રીજા સરદાર ધામનું લોકાર્પણ કર્યું. પાટીદાર સમાજે પ્રધાનમંત્રીને સરદાર રત્નથી સન્માનિત કર્યા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વધુ વિશ્વસનીય અને વૈવિધ્યસભર ઉર્જા સ્ત્રોતોને ઓળખવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો. સરકારે જણાવ્યું છે કે કોઈપણ પેટ્રોલિયમ ઉત્પાદનની અછત નથી અને દેશમાં 60 દિવસનો ક્રૂડ ઓઇલ, 60 દિવસનો કુદરતી ગેસ અને 45 દિવસનો એલપીજી ભંડાર છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ઔદ્યોગિક નેતાઓને વાઘ, સિંહ, ચિત્તા સહિતની 7 વૈશ્વિક મોટી બિલાડીના સંરક્ષણ પ્રયાસોને સક્રિયપણે સમર્થન આપવા વિનંતી કરી. આજે વિશ્વ નર્સિસ દિવસ નિમિત્તે ભુજની જનરલ હોસ્પિટલના તબીબોએ જણાવ્યું કે સ્વાસ્થ્ય સેવાના માળખામાં નર્સિસ કરોડરજ્જુ સમાન છે. દેશભરમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ માટે બાંયધરી જી રામજી અધિનિયમન 2025 આગામી 1 જુલાઈથી અમલમાં આવશે. પશ્ચિમ કચ્છના વિદ્યાર્થીઓ માટે ભુજની લાલન કોલેજ ખાતે અને પૂર્વ કચ્છ માટે આદિપુરની તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે માહિતી સત્રો યોજાયા. ભુજ નગરપાલિકા દ્વારા નવા નાણાકીય સત્ર 2026-27 માટે ટેક્સ કલેક્શન અને વેરા વસૂલાતની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો. સરકારની વિશેષ યોજના મુજબ મિલકત વેરાનું ઓફલાઈન પેમેન્ટ કરનાર નાગરિકોને 10% રીબેટ આપવામાં આવી રહી છે. આઈપીએલની આજે 56મી મેચમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે થશે. હવામાન વિભાગે જિલ્લામાં 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જારી કરતા ગરમીનો પ્રકોપ વધે તેવી શક્યતા વ્યક્ત કરી. ગાંધીધામમાં હીટવેવ સામે બચવા વિશેષ એક્શન પ્લાન તૈયાર કરાયો. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 9:30
2: રજૂ કર્યું હતા કચ્છી કાર્યક્રમ હલો કર્યું કાર્યક્રમ પ્રસ્તુત.

0: hablar, ¿va? Y tú vas a tocar. Mariana, y coge el centro. Mariana, ni chile. Voy a pantanji, xantame, ane kamkareji, panji shaktime, avratme, burubureji. Ane adji, jokopo bayo, y poi bareli hue, que no hue, aneta, chela bodae kati, kimura jagrati achivie, que nane, bayo pantaja no bane, hune, no topo panji vie, que panji dire, que bane. Ane y bareli dire, y poe jade, joante, laganji umarvaru te, तेरी ने सावरे बने तबे पर पंजे धनी जे खबे से खबर मलाई ने कम कर सकें थे हाँ आज गाम में हुए के सर हुए मनी में की जागृति अच्छी हुई है तो आज भेनला करी ने धनी आका तड़ बना तो कपाट के प्रॉपर रस्तो खबर न थी हुए के पाके रोजगारी कब थमे रहने तो आज पांजे आकाशवाणी जे भूज केंद्र जे स्टूडियो में एराज हमारा भेण पधारे आई है जो को वर्षो थी ये महिलाएं लकड़ी में काम करी है ता दच मरे महिला मंडल में कार्यरत है बड़े बड़े एनजीओ सभी संकार आई है अपने भाइयों की अज्ञा वधि सके इया करी ने सतत कार्यरत है एरा आज पांजे स्टूडियो में आई आई विद्याबेन ठक्कर हले आ विद्याबेन आकाशवाणी जे भूज केंद्र पे असि यहाँ के होम से आओ कारण था
1: नमस्कार आभार कृपाबेन आज खूब खूब आभार
0: विद्याबेन कई घने मने संस्थाएं बेरा संकराय लायो तो अज असा के चोंदा के ये जो को बानियो है ये अज पंजी रोजगारी है ये घने मने अंदर सरकार जी परियोजनाओं घच मने है पर हंटाने जो कोई ग्रह उद्योग हलई है ता तो ये ग्रह उद्योग में कुर कुर हुए तो
1: कृपाबेन नमस्कार पहला मैंने पहला मुझे कच्ची भाव आवे के खूब खूब नमस्कार आज पंज हले गालियो प्रोग्राम जे अंतर्गत आऊं एटले भूज थे विद्या ठक्कर आके फरीथी मैंने के नमस्कार करा दी आज जो खास विषय पा ले रही हूं कृपा बेन बहुत सारो विषय पा के देना आयो तो भेणू घर कम जी साथे कमाई लाई करे ने पूरो कोर करी सके क्या क्या व्यवसाय करी सके कारण की अज बहु पामने नेरी ले आई हूँ तो महंगा रहता है बरोबर वो खबे थी खबे थी साथी मिलाई ने पाके हले हले जो है बरोबर 21वीं सदी महिला कुड़ी में पुठी हटे भी नहीं घर जो करी थी बाहर जो करी थी हाँ पांजे कृपा बन के नेरी के ना नौकरी करी तो सरकारी साथे घर जी जवाबदारी हूँ बहु मैं कम काज पर कितक असा जड़े के भी ध्यान में रखा था सच्ची है कृपा बन
0: हाँ सच गाल है बोला
1: गाल गाल करी है ना तो आज प्रोग्राम की शुरुआत आ के थोड़ी बहु लाइने थी कही रही है कि अन्न वधे ने धन वधे अन्न वधे धन वधे शांति वधे ने हित वधे अन्न वधे धन वधे शांति वधे ने हित वधे वधे दया भाव वधे मणि जो सहयोग वधे दया भाव ने वधे मणि जो सहयोग बस हीज असा मणि जी आप्रति जी लागणी हुई प्रेम आए भाव आए तो मणि भाव भावर के एटली जाऊ खास चौबीस है कि कल गई काल पर चैत्र चंद्र जी उजवणी खूब सारी रीते कई ने हाने 16 जुलाई जो अषाढ़ी बीज अची रही है आकाशवाणी जो भुज केंद्र ऊपर थी आऊ ने कृपा बेन आके खूब खूब अषाढ़ी बीज जी कच्छी नवे वरे जी वधाई लियो था
0: हाँ जी 100% सच्ची गाल है के अज पान मुड़े भेरा थी ने हिकड़े ने जमाने जी शुरुआत करी शकदा सु अने माई के केड़ी रीते पग भर थी अने कंद रीते ई पंजे घरे वेने पर रोजगारी करी सके एना करे में हकड़ी भेन बे भेन जो हथ जमदी तो अनुत मनिया के हम संसार में कोई पर स्त्री के अजी पर कदा खूने खांचने अबड़ा शब्द बोला जाता ना से पर नहीं बोला जाए तो इधर दिन भी मुख्य एक ये जानू है कि पांच को ग्रह उद्योग होना ही होता तो इनका प्रकार करो करो ने केरा केरा ये कि धन कन कन प्रकार जग ग्रह उद्योग करने पंजी कमाने कर सके
1: जी कृपा बिन हने पहले तो हम आके मिलिया पहले चौबीस के 21वीं सदी है बरोबर खबर थी खबर मिलाई ने पाके हले जो है पहले एक करता भी भला वन वन प्लस एले ग्यारह बटी अनु बटी पापा ग्यारह जी परिभाषा में हली रहे हैं बरूबर में કાકરપાબેન
0: સચી ગાલ આવ્યો
1: જી. હાણે અહી પાંચ ગ્રહ ઉદ્યોગજી વાતું કહ્યું હતા તો ગ્રહ ઉદ્યોગજી એટલી સામાન્ય સરળ ભાષામાં આ વાક્ય ચેલાય માંગી રહી કે ગ્રહ ઉદ્યોગ એટલે કુ ગ્રહ એટલે કે સામાન્ય ભાષા કે ઘરને વહીને જોકો મહિલા વ્યવસાય કરી શકે કારણ કે એકલી મહિલા કે ફક્ત ઘરની જવાબદારી સાથે બહુ ઘણો જ બધો હોય તો કૃપાબેન ખરી ગાલે ને.
0: હા સચી ગાલ બોલા.
1: તો ગ્રહ ઉદ્યોગ જે અંદર ઘણા બધા ગ્રહ ઉદ્યોગી તમને પાનેરી હતા ખાદ્ય ઉદ્યોગી બરોબર ને. અને ખાદ્ય ઉદ્યોગ એટલે મને લાગે કે પાપડ અથાણા જેની જીવર સીઝન બહુ જ હળી રહી છે. પછી ટિફિન સર્વિસ છે એમને નાસ્તા બી દઈ શકો ટિફિન બી કરી શકો બહુ ઘણો પ્રકાર જો નિત્ય નવો પેન ને કઈક બી દઈ શકો ને બરોબર હે બી ઉગે તો ને ઓલે તો તાં કે રોજ નવે ને નવું એમને ચાણેલા પાક મળે તો કૃપાબેન તો મુખ્ય તો ચણ એટલો આવ્યા કે આજે 21મી સદી ને જેટલો જાણ્યો એટલો ઓછો નવો મિલે તો નહેરેલા એમ તો નવો શીખેલા મિલે તો બરોબર ને. તો એકડો પાંજો થયો ખાદ્ય ઉદ્યોગ બીજા પાંજો હસ્તકલા. હસ્તકલા એટલે હાથજી કળા. કૃપાબેન આ કે ફરીથી ચેલા મહી હતી કે ભગવાન એટલે સ્ત્રી કે જ મળે દીને સમજો ખાદ્યજી કળા તો સ્ત્રી જાતને હસ્તકલા તો સ્ત્રી જાતને બરોબર હે કે ના.
0: સચી ગાલ હે.
1: હસ્તકલા એટલે કરો હસ્તકલા એટલે કે જો હાથથી જો વણાટ કામ થયે તો વર્ક થયે તો આભા વર્ક થયે તો જોડા વર્ક થયે તો અને જો કો બહુ હલી રહેવાય મહિલા લાય કરે નિત નવું ખપે તો હી એ જ્વેલરી કોસ્મેટિક કે પાકે જે કે પ્યોર લેંગ્વેજ કચ્છી ને છો દાગીના કે મૂકે મોતી ખપે કે મૂકે સ્ટોન ખપે કે મૂકે નિત નવો કઈ ને કઈ પાકે ખપેસ તો બરોબર ને કૃપાબેન.
0: હા સચી ગાલ હે બોલા
1: જી. અને તે સિવાય એકદમ પણ જોકો બી બહુ જૂનો જાણીતું પણ જોકો જો સિલાઈ કામ એમની સિલાઈ કામ હાથથી બી થઈ શકે તો અને પગજી મશીનથી બી કરી શકો તો એમને બી ઘણી જાજી કામ વેતા ઘણી જાજો વર્ક વેતા બહુ પાગે નિત નવું એમને કીક ને કીક પબ્લિક કે ડેલા કરે વ્યક્તિ કે ડેલા કરે સિલાઈ કામ દ્વારા પણ પણ ઘણું બધું કરી શકો તો હે.
0: હા એ ગાલ તો સચી હે કે કોઈ પણ પ્રકાર જે આજે મેં હસ્તકળા હોય તો હસ્તકળા મેં બસ આ કે થોડો આજો મગજ લડાઈ અને બે થી વધુ સારી પ્રોડક્ટ તૈયાર કરી અને તન મન ધનથી મહેનત કરો તો આજો કોઈ પણ પ્રકાર જો ગ્રહ ઉદ્યોગ આવે એમ કે સફળ થયેલા કહીને કોઈ પણ એમ કે આડું વચી શકે તે નહીં અને એ ખરેખર અહીં ઘણી બધી સરસ માહિતી બેન. તો બેન આ બી પ્રશ્ન મૂકે એ પણ થયો હતો કે એ જો ગ્રહ ઉદ્યોગ બેનું હલાઈ હતું તો એનકે કોણ પ્રકાર જે ફાયદા થઈ શકે હતા
1: અને આમાં કે ગ્રહ ઉદ્યોગ કેમ પ્રકાર જાવે કેટલા આવે ને કેમ કેમ જીતે તો એમ જે આમાં કે થોડી માહિતી બની બરોબર ને. આજે દરેક કમને મુજે ભાઈને ભાવરી કે ખાસ ચેલા મંગાતી કે દરેક કમને તન મન ધન તે કે ભી કમ કરો ના તો સફળ નતો જ બને ઉમે આગે સફળતા જ મળતી પછી ઘર જો કમને કે બહાર જોવે કે ઘરે જોવે કટાબેન બરોબર ને.
0: હા સચી ગાલ હે બોલા.
1: જેટલો બી સખો એટલો બી ઓછો હે. અચ્છા આજે કોઈ પ્રશ્ન મૂકે એ બી બહુ ગમ્યો કે આ ગ્રહ ઉદ્યોગ કરી રહ્યા તો મૂકે એમનો ફાયદો કરતી ફાયદો કે મૂકે સામે વાળી ક્યાં કોઈ દઈ શકાતી મૂકે એમનેથી કે શીખેલા મળે અને મૂકે એમને સંતોષ થયો ખપે બરોબર ને. તો એનો મને આપેલો ફાયદો હોય કે સમય જે સ્વતંત્રતા મહિલા કે ભાઈ કઈ નેરો ભાઈ સવાર જો 4 વાગે થી રાત જો 17:12 વાગે સુધી એ જ હાલે હતું બરોબર ને. પણ ઘણી કેળ નેરી હતા તો સમય જે સ્વતંત્રતા એટલે કોઈ બી ટાઈમ એવાય ને ગમે તે ટાઈમ સમય દઈ શકે એ અહીં કામ કરી શકો તો બરોબર. બે હોય ઓછો રોકાણ દિવલે વગર જીમમાં જાય જે કે પાંચા હતા ને ખાપે પણ ઓછો રોકાણ ખાપે એટલો બધો એમને ન તો ખપે એ પાંજો બે ફાયદો હોય. અચ્છા ત્રીજો ફાયદો હોય કે જ્યાં કે પાંજો મુદ્દો જી જાય કે ઘરને રહીને બાયું કોરો કરી શકે તું વ્યવસાય કરી શકે ને ક્યાં કરી શકે તો હિન્દ મુદ્દે જે અંદર જ હિન્દુ એકડો ફાયદો છુપાયેલો હોય કે ઘરમાં જ રહીને ઘર જ જવાબદારી સાથે કમજી તક એટલે બાકી ઘર ઉદ્યોગ બરોબર ને, કે ભાઈ સાથે રહીને ભાઈ ભેગો રહીને ઘર મેં રહીને અહીં જે કામ દઈ શકો એ અહીં વધે ને વધુ ફાયદો આવે.
0: હા એ ગાલ તો 100% સચી હોય કે જેને મજા છે તને એ કામ કરી શકે અને રોજગારી પણ મેળવી શકે, એ તો 100% સચી ગાલ હે. અને મળે જ ભાઈ એમને ભણતરજી પણ જરૂર નથી હોય, ભણતર હોય જરાક વધારે ઝડપથી પ્રગતિ થઈએ તો અહીં કોઈ પણ ભાઈ આવે ઘરે વહીને એ કામ કરી શકે હતી. તો બેન એમના કરીને સરકારજી પણ કઈક યોજનાઓ હું થઈ ને ભાઈ એલા કરીને
1: સરકારજી યોજનાઓ તો ઘણી જ સારી હોય મહિલાને કરી પડે અને ભાઈ ઘણી બધી બે વચમાંથી કૃપા બેન કે જરાક આ વચ્ચે લાવી નાતી ત્યાં જઈ સમજી ગયો પાંચ કથા ચાલુ હોય તો કથા જે અંદર પણ ભાઈઓ આવી નારી જા 90% ભાઈ હોય ઘર કે સંભાળીએ કથા મેળવીને પાછું ઘર જે વચ્ચે કરીએ અને મુંજે બચે જો પણ કરીએ તો બરોબર ને, તે સમય સાથે જો કો તાલમેલ મિલે કે નહીં એ પાંચી મહિલા એ પાંચી ભાઈઓ કામ ન કરી શકે એ આવને અહીં પાસ સમજી રહ્યા ને આવે વિશ્વાસથી કચાતી બરોબર ને. અચ્છા કૃપાબેન હવે પાસે જયારે યોજના જે ગાલ કહ્યું હતા તો ભારત સરકાર અને રાજ્ય સરકાર એમ મારફતે પાકે ઘણી બધી યોજનાએ જો લાભ મળે લેતો ઘણા ઉદ્યોગો વિકસાયા હતા અહીં કયા હતા તો એ પાકે પૂરે ને પૂરો સપોર્ટ કહી હતા એમને એકડો તો ખાસ હે મહિલા ઈ હટ યોજના મહિલાને મહિલા દ્વારા અને મહિલા કે જે કો કરે ને અચે તો એ યોજના ખાસ આય મહિલા ઈ હટ યોજના કૃપા બેન એકડી ઈ યોજના હે ભાઈ આમાં કે જે બતાયા પીએમ વિશ્વકર્મા યોજના બરોબર ને, સચી ગાલ હે કે ના?
0: હા સચી ગાલ હે બરા
1: હે ને ખરી ગાલ હે ને. તો પીએમ વિશ્વકર્મા યોજના અને કઈ યોજના હે જો કો આંકે ને મૂકે કદાચ પાંકે મળી કે સંભળે તો કારણ કે વસ્તુ મગજ માં તો નીકળી નડી આવે એ વસ્તુ કોરોના કાળ જડે આવ્યો ને ત્યારે મને એટલી વસ્તુ બહુ શીખી રહ્યા કે વર્ક ફ્રોમ હોમ તો એ ટેકનિકલ યુગ 21મી સદી માં જો કો ભણી રહ્યા જો કો છોકરા ભણે તો એની લે કરે એ શબ્દ હોવો કે વર્ક ફ્રોમ હોમ પણ આકે ને હુજી ને આજે સમજ પ્રમાણે એ યોજના પણ પાંકે એકડી આવે કે વર્ક ફ્રોમ હોમ જોબ વર્ક યોજના એની અંતર્ગત અહીં ઘરે રહીને બી ટેકનિકલી જેમ કોમ્પ્યુટર હોય કે કોઈ બી માહિતી કે કોઈ બી ડેટા અહીંની કે એની જે સ્વતંત્રતા જે સમય જે અનુકૂળતા કમ લઈ શકો તા તો સરકાર પણ પાકે એમ રીતે ઘણી બધી યોજનાઓ દે તો કૃપાબેન બરોબર હોય ને?
0: હા 100% સચી ગાલ ભલા બેન. આજી
1: આજી તો મહિલા એલા કરે પણ જેટલું જાણું ના એટલું એટલું ઘણું બધું ઓછું હોય અને એની વસ્તુ ના કરે પાકી સરકાર બી પાકી ઘણું બધું સાથ લેતી એમને પાકી સિલાઈ મશીન હોય તો આ કે સિલાઈ મશીન ખપીએ તો પાકી સિલાઈ મશીન બી દેતી અને આ જો કમ નેરી અને પાછું કમ બતાવ્યું હતા અને કમ જે અનુરૂપ પાકી અલગ અલગ યોજના જો લાભ નહીં હતા તો કૃપાબેન આવા કે યોજના થી માહિતગાર કરાયો.
0: આભાર બેન. સરકારી યોજના હજી પણ લાભ મળે માહિતી બના અને આકાશવાણી જે ભુજ કેન્દ્ર પધાર્યા અને એટલી લાટ લાટ તાલીમ કર્યા અને બદલ આકાશવાણી જે ભુજ કેન્દ્ર હતી આજે ઘચ ઘચ આભાર વ્યક્ત કરી હતી.
1: આકાશવાણી જે ભુજ કેન્દ્ર કે ખુબ ખુબ આભાર માન્યા હતી કે મહિલા કે સમજેલા કરે મહિલા દ્વારા કોર કોર થઈ દેવાય એમથી પાંચે કૃપાબેન નાકર આ કે અવગત કરાયો અને હું કેટલો સરસ મોકો મળ્યો તો ફરીથી આ વિદ્યા ઠક્કર આમણે જો ખુબ ખુબ આભાર માન્યા હતી. થેન્ક યુ.
2: હે કાર્યક્રમ આઈ આકાશવાણી જે ભુજ કેન્દ્ર તાનો સોયાતે ગાલબોલ કરી નલવા પાંચા કૃપાબેન નાકર.
3: આકાશવાણી ભુજ હવે પ્રસ્તુત છે ગુજરાતી સુગમ સંગીત નો કાર્યક્રમ ગીત સુધા. કાર્યક્રમ ની શરૂઆત કરીએ સુરેશ દયાલ ના આ ગીત થી. કંઠ આપ્યો છે નીરજ પરીખે.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
1: પરેશ ભટ્ટના કંઠે સાંભળીએ રાજેન્દ્ર શુક્લ.

સાથે સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સદા પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, જેના પ્રાયોજક છે NCERT.

0: इतना ही नहीं, बांग्लादेश ने भी इस महापराक्रमी योद्धा को फ्रेंड्स ऑफ लिबरेशन वॉर ऑनर से नवाजा।
1: भारत के सैन्य इतिहास में संभवतः लांस नायक अल्बर्ट एक का अकेले वह युद्ध नायक हैं जिन्हें दो राष्ट्रों ने दो अलग अलग सम्मानों से अलंकृत किया। एक और बात जो अल्बर्ट एक्का के बारे में और भी अनूठी है,
0: अब वो ये कि वे भारत के आदिवासियों में परमवीर चक्र से सम्मानित किए जाने वाले शायद पहले व्यक्ति हैं।
1: जी हाँ, लांस नायक अल्बर्ट एक्का भारत और बांग्लादेश के सैन्य इतिहास में एक बड़े सितारे बन चुके हैं
0: जिनकी आभा कभी भी धूमिल नहीं होगी। इस समर नायक को हमारा सलाम। परमवीर चक्र विजेता लांस नायक अल्बर्ट एक्का, अभी आप सुन रहे थे ये कार्यक्रम।
1: अकादमिक परामर्श राजेश कुमार निमेश, वाचन अजीत होरो और वंदना अरिमर्दन, तकनीकी निर्देशन बटिलियन लिंडो, ध्वनि अंकन मयंक कुमार, निर्माण सहयोग सौम्या मलिक, आवरण सज्जा अमित कुमार और कुसुमलता, आलेख अजीत होरो, निर्माण परामर्श वंदना अरिमर्दन और विमलेश चौधरी, ध्वनि संपादन निर्देशन एवं निर्माण अनु गुप्ता,
0: तथा प्रस्तुति CIET NCERT नई दिल्ली भारत। लांस नायक अल्बर्ट एक्का, अभी आपने सुना ये कार्यक्रम। और अब इसी के साथ हम अपने आज के उमंग प्रसारण को विराम देने की आज्ञा चाहेंगे। तो तब तक के लिए अजीत
1: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए। नमस्कार। આજે આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, જેના પ્રાયોજક હતા NCERT, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું। આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શુક્રવારથી પરસ્પર સંબંધોને મજબૂત બનાવવા માટે સંયુક્ત અરબ અમીરાત, UAE, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે જશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને રાષ્ટ્રીય સંસાધનો પરનો ભાર હળવો કરવા માટે હાકલ કરી। દેશમાં અન્નનો પૂરતો ભંડાર હોવાનું જણાવતા કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ। હેમંત બિસ્વા શર્મા આજે અસમના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે। અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથે યુદ્ધ વિરામની શક્યતા ધૂંધળી હોવાનું જણાવ્યું। કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે ભારત 1 અને 2 જૂનના રોજ દિલ્હીમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય બિગ ટેટ સમિટની યજમાની કરશે। જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમાર અબ્દુલ્લાએ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી અને જમ્મુ કાશ્મીરને લગતા અનેક મહત્વના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સર્જાયેલ અલગ અલગ દુર્ઘટનાઓમાં 9 લોકોના મોત। અમદાવાદ એરપોર્ટ અને વિવિધ શાળાઓને બોમ્બ વિસ્ફોટની ધમકી આપનાર આરોપીને ઝડપી લેવાયો। હવામાન વિભાગે આજે આસામ, મેઘાલય, ઉપ હિમાલય અને પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી, જ્યારે 4 દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી। કચ્છનો યુવાન હિમાલયના નો ડ્રગ્સ સંદેશ સાથેના માઉન્ટ ફ્રેન્ડશીપ અભિયાનમાં જોડાશે। IPL ક્રિકેટમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટથી હરાવ્યું। આજે IPLની 56મી મેચમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે થશે। ઇન્ડિયન વેઇટ લિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવે જણાવ્યું કે વેઇટ લિફ્ટિંગ વર્લ્ડ કપ ગુજરાતમાં રમાશે। હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 5:10

0: શું તમે જાણો છો મધ્યાહન ભોજન કેન્દ્રમાંથી પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને અને ધાત્રી માતાઓને મળતા આહાર અંગેની કોઈ પણ ફરિયાદ સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકાય છે. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનમાંથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ અંગેની કોઈ પણ ફરિયાદ સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકાય છે. ફોન નંબર 0792-32-58-490.
1: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો નારાયણ સ્વામીના સ્વરમાં ભજન.

0: हमने जो आप सांभळी रह्या हता कार्यक्रम संतवाणी वलसाड आकाशवाणीना भुज केन्द्र परथी કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ.
1: રજૂ કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: નમસ્કાર, આદાબ, હું છું તમારો મિત્ર અનમોલ અને મારી સાથે છે રોઝી. આજ શ્રંખલાની આજની કડીમાં આપણે વાત કરીશું એક ક્ષણની, જ્યારે લાખો કદમ વક્તાથી પાછા વળે છે પરંતુ દિલ ત્યાં જ રોકાઈ જાય છે.
1: નમસ્કાર દોસ્તો, હજની પવિત્ર યાત્રા પોતાના અંતિમ ચરણમાં છે. અરાફાતનું મેદાન પાછળ છૂટી ચૂક્યું છે. મીનાની રાતો હવે યાદોમાં છે. જમરાતની રમી પૂરી થઈ ચૂકી છે, પરંતુ એક સવાલ બાકી છે. શું હજ અહીં જ ખતમ થઈ જાય છે,
0: અથવા તો અસલી હજ તો હવે શરૂ થાય છે? જ્યારે ઇન્સાન પોતાના ઘરે પાછો ફરે છે અને પોતાની અંદરના બદલાવને જીવવાનું શરૂ કરે છે.
2: મક્કાની સવાર આજે તવાફે વિદા છે. 7 ચક્કર લગાવવાના છે, પરંતુ દરેક ચક્કરની સાથે દિલ ભારે થઈ રહ્યું છે. કાબા શરીફ સામે છે, તે જ કાળો ગિલાફ, તે જ રોશન માહોલ, પરંતુ આજે નજર વધારે વાર ઠરી રહી છે.
3: જ્યારે પહેલી વાર અહીં આવ્યો હતો ત્યારે દિલમાં ડર હતો, અને હવે પાછો ફરી રહ્યો છો તો દિલમાં મોહબ્બત છે.
4: બેટા, એવું લાગી રહ્યું છે જાણે કોઈ પોતાનું છૂટું પડી રહ્યું હોય.
3: બહેન, અહીંથી જવું એ જુદા થવું કે છૂટા પડવું નથી. આ ઇમ્તિહાન પરીક્ષા છે. હવે જોવાનું એ છે કે આપણે અહીંની શીખને પોતાના ઘર સુધી વહેંચી શકીએ છીએ કે નહીં.
4: જ્યારે આપણે મક્કાથી જેદા તરફ આગળ વધીએ છીએ, બારીની બહાર તે જ પહાડો છે, તે જ રસ્તાઓ દેખાય છે, પણ મનની અંદર એક અજીબ જેવી ખામોશી છે.
3: આવતી વખતે ઉત્સાહ હતો, હવે આત્મમંથન છે. આવતી વખતે ઉમેદો હતી, હવે અહેસાસ છે કે જિંદગી બદલાવી જોઈએ.
0: હજ માત્ર એક આધ્યાત્મિક યાત્રા નથી, આ દુનિયાની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાઓમાંની એક છે. લાખો તીર્થયાત્રીઓને સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવી એક મોટું દાયિત્વ છે. આને પૂરી મહેનત, લગન અને ઈમાનદારીથી અંજામ સુધી પહોંચાડે છે અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય.
1: એરપોર્ટ પર કતારો, પાસપોર્ટ તપાસ, બેગેજની ઓળખ, સ્વાસ્થ્ય તપાસ, દરેક કદમ પર અનુશાસન અને સંયમ આવશ્યક છે.
5: પગલાં ભરો, સપનો જુઓ, સરકાર આવી સાથ આપવા.
1: આજે કરીમ સાહેબ હજની પવિત્ર યાત્રા પૂરી કરીને પોતાના ઘરે પાછા ફરી

0: રહ્યા છે. પરિવાર અને પાડોશીઓ બહુ બેસબરીથી તેમની રાહ જોઈ રહ્યા છે. દરવાજો ખુલે છે અને અવાજ આવે છે, હાજી સાહેબ આવી ગયા.
1: પરંતુ હાજી માત્ર એક વાદી નથી, આ એક જવાબદારી છે.

0: शुक्रिया, अल्लाह बताने या नियमत नसीब करे।
1: अरे भाई हवे तो तुम्हें हाजी बनी गया। कहीं हमने तो फोन जनाओ त्यानो अनुभव क्यों हो
0: जारे लाखों लोगो एक साथे लब्बैक अल्लाहुम्मा लब्बैक कहे छे तो लगे छे के जाने आखी दुनिया एक ज परिवार बनी गई हुए।
1: आदाब हाजी साहेब, सफर में शू सीख्या तमे?
0: सफरे मने शिखव्यू के इंसान नानो छे अने अल्लाह मोटो छे अने ए पण शिखव्यू के दरेक इंसान बराबर छे।
1: बहु सरस, अल्लाह चाहे तो आ वर्षे अमे पण हज करीशु। भारत सरकारे आ सफर ने बहु आसान करी दीधी छे।
0: हा, हुं तमारा माटे दुआ करीश।
2: હજની સફર ઇન્સાનને અંદરથી બદલી નાખે છે। કરીમ સાહેબ પણ હવે એ પહેલાના જૂના કરીમ સાહેબ નથી રહ્યા। અબ્બુ,
3: તમે બહુ શાંત લાગી રહ્યા છો। પહેલા તો નાની નાની વાતો પર નારાજ થઈ જતા હતા।
0: મેદાનમાં ઉભા રહીને અહેસાસ થયો હતો કે જિંદગી કેટલી નાની છે અને આપણે કેટલી નાની નાની વાતો પર લડીએ છીએ।
3: બેટા, એ જ તો હજનો અસલી સબક છે।
1: કરીમ સાહેબ, પહેલા તો તમે તમારા કામમાં બહુ બિઝી રહેતા હતા અને હવે જોઈ રહ્યો છું કે તમે લોકોની મદદમાં લાગી રહ્યા છો।
0: રફીક, તમે શીખ્યું કે અસલી અમીરી બીજાની મદદ કરવામાં છે।
1: મતલબ હજ માત્ર એક યાત્રા નથી, પરંતુ આ ઇન્સાનને બહેતર ઇન્સાન બનાવવાની ટ્રેનિંગ છે।
0: હા, એ સાચું કહ્યું। હવે હું સમાજની ભલાઈ માટે કામ કરીશ।
4: ભારતમાંથી દર વર્ષે લગભગ 1,75,000 થી વધુ તીર્થયાત્રીઓ હજ પર જાય છે। તેમની તૈયારી, ટ્રેનિંગ, સ્વાસ્થ્ય વ્યવસ્થા અને સુરક્ષિત વાપસી બધું મળીને આ યાત્રાને સફળ બનાવે છે।
2: જો દરેક હાજી પોતાના મહોલ્લામાં અમન અને બરાબરીનો સંદેશ ફેલાવે તો સમાજ પોતાની જાતે જ બહેતર થઈ જશે।
4: હજ આપણને શીખવે છે સબ્ર, સેવા, સમાનતા અને સાદગી, પરંતુ તેનાથી પણ જરૂરી છે આત્મિક સંતુલન જાળવી રાખવું। હજ પછી અસલી પરીક્ષા શરૂ થાય છે।
1: આપણે બધા 10 લોકો હજ થી પાછા ફર્યા છીએ। ચાલો ને એક વાયદો કરીએ।
0: કેવો વાયદો?
1: આપણે ઝઘડા નહીં વધારીએ, જરૂરતમંદોની મદદ કરીશું, બાળકોને સારા સંસ્કાર આપીશું, જેથી હજનો સાચો મકસદ છે તે પૂરો થઈ જશે।
4: હા, જો આપણે બદલાઈશું તો મોલ્લો બદલાશે।

0: ભોજ માત્ર ધાર્મિક યાત્રા નથી, પરંતુ જીવન વ્યવસ્થાપનનું પાઠ પણ છે. સમયની પાબંદી, અનુશાસન, ટીમવર્ક અને સહનશીલતા, આ બધા ગુણો હજ દરમિયાન વિકસિત થાય છે. જો યુવાનો આ મૂલ્યોને અપનાવે તો તેઓ પોતાના વ્યવસાયિક જીવનમાં પણ સફળ થઈ શકે છે.
1: હજની સફર મક્કામાં સમાપ્ત નથી થતી, તે દરેક દિવસ, દરેક વ્યવહાર અને દરેક નિર્ણયમાં જીવંત રહે છે.
0: જો આપણે સફરને અપનાવીએ, સેવાને જીવનનો હિસ્સો બનાવીએ અને બરાબરીને વ્યવહારમાં ઉતારીએ તો દરેક દિવસ એક નાનકડું હજ બની શકે છે.
1: હજ આપણને એ યાદ અપાવે છે કે ઇન્સાનની અસલી ઓળખ એના કપડાથી નથી, પરંતુ તેના ચારિત્ર્યથી થતી હોય છે.
0: અને જ્યારે ચારિત્ર્ય મજબૂત હોય છે તો સમાજ મજબૂત હોય છે, રાષ્ટ્ર મજબૂત હોય છે.
1: આજ સંદેશની સાથે અમને આપો ઇજાઝત. આવતા એપિસોડમાં અલ્પસંખ્યક મંત્રાલયની એક બીજી યોજના વિશે વાત કરીશું અને જણાવીશું કે કેવી રીતે તે અલ્પસંખ્યક સમુદાયના જીવનને બદલી રહી છે. ત્યાં સુધી નમસ્કાર.

0: ना जावे 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનું છે વારો જો તાપમાનમાં સામાન્ય કરતાં 5 થી 7 ડિગ્રીનો વધારો બે કે તેથી વધુ દિવસ સુધી નો થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ એટલે કે લૂ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે જેવા કે ઉનાળામાં ચા કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત છાશ વગેરેનું સેવન કરો ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ ટેટલી વગેરે વધુ લો આછા રંગના સુતરાઉ કપડા પહેરો તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ઓઆરએસ અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો ચાર આવેલી જગ્યા અને બને તો ઠંડક વાળી જગ્યાએ રહો ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત
1: કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં સાંભળીએ ફિલ્મ અજનબીનું આગી

0: कर शाम से लूट कर शाम से।
1: ફિલ્મ હમ શકલનું આ ગીત લતા મંગેશકર અને મોહમ્મદ રફીના યુગલ સ્વરમાં આપે સાંભળ્યું. હવે પ્રસ્તુત છે આશા ભોસલે અને કિશોર કુમારના સ્વરમાં ફિલ્મ જવાની દિવાનીનું આ ગીત.

ना जाए 40 से ऊपर जाए पारो तो समझी लो के स्वास्थ्य माटे सावचेत थवानो छे मारो। जो तापमान मां सामान्य करता 5-7 डिग्री नो वधारो 2 के तेथी वधु दिवस सुधी नो थाय तो आ स्थिति ने कहेवाय छे हीट वेव एटले के लू। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે, જેવા કે ઉનાળામાં ચા કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત છાશ વગેરેનું સેવન કરો, ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો, મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો

ચોટલી વગેરે બધું લો. પાછા રંગના સુતરા કપડા પહેરો. તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ઓઆરએસ અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. ચાલ રહેલી જગ્યા અને બને તો ઠંડક વાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ. જો સાથે મળીને રહેશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અને કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: જત ઉમર ઉસ્માનના કંઠે અલાદીના શાહની આ રચના.

हमने जब सुन रहे हैं हटा लोक संगीत माँ काफी प्रसारण।

कॉलेज के मेरे पास ही करवा श्रोता मित्रों, हमारा हर पशु तमाम कार्यक्रमों में हमारे अहमदाबाद वडोदरा केन्द्र पर ही लेकर ઓટોમેટેડ ઇન્ફોર્મેશન ડિવાઇસ અને ડ્રોનનું તૂટેલું પાંખિયું મળ્યું. એસીબીએ અમરેલી જિલ્લાના મુખ્ય પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીઓ અને એક વચેટિયાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા. પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે સમસ્ત મુસ્લિમ સમાજનો 13મો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો. દ્વારકા જિલ્લામાં મળી વધુ એક લાંબા અંતરની ટ્રેન સેવા. પશ્ચિમ રેલવે દ્વારા ઓખા અને તિરૂપતિ વચ્ચે નવી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન શરૂ થઈ. અમદાવાદમાં એએમટીએસની બસોમાં એઆઈ આધારિત કેમેરા પાયલોટ પ્રોજેક્ટ તરીકે લગાડવામાં આવ્યા. દેશમાં અન્નનો પૂરતો ભંડાર હોવાનું જણાવતા કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ. હિમંતા બિસ્વા શર્મા આજે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ખાણ મંત્રાલય આજે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં ચૂનાના પથ્થરના બ્લોક્સની હરાજીના બીજા તબક્કાની શરૂઆત કરશે. પ્રવર્તન નિદેશાલય ઈડીએ દક્ષિણ દમદમ મ્યુનિસિપાલિટી ભરતી કૌભાંડના સંદર્ભમાં પશ્ચિમ બંગાળ સરકારના ભૂતપૂર્વ અગ્નિશમન અને કટોકટી બાબતોના મંત્રી સુજીત માસુની કોલકાતામાં ધરપકડ કરી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સર્જાયેલી અલગ અલગ દુર્ઘટનાઓમાં 9 લોકોના મોત. અમદાવાદ એરપોર્ટ અને વિવિધ શાળાઓને બોમ્બ વિસ્ફોટની ધમકી આપનાર આરોપીને ઝડપી લેવાયો. હવામાન વિભાગે આજે આસામ, મેઘાલય, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી, જ્યારે 4 દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

0: ಆಕಾಶವಾಣಿ ಅಹಮದಾಬಾದ್ ವಡೋದರಾ. ಮಾನನೀಯ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಶ್ರೀ ನರೇಂದ್ರ ಮೋದಿ ವಡೋದರಾ ಯಾತ್ರಾ ಪರ ರೇಡಿಯೋ ಅಹವಾಲ್ ಪ್ರಸ್ತುತ છે.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના વરદ હસ્તે વડોદરા સરદારધામ લોકાર્પણ સમારોહને આવરી લેતો રેડિયો અહેવાલ. તારીખ 11મી મેના રોજ ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના વરદ હસ્તે વડોદરા ખાતે સરદારધામ 3નો લોકાર્પણ સમારોહ ઉજવાઈ ગયો. કુલ 2000 દીકરા દીકરીઓ માટે મધ્ય ગુજરાત વડોદરા ખાતે રૂપિયા 150 કરોડના ખર્ચે નવનિર્મિત ડોક્ટર દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલ સરદારધામ 3નું લોકાર્પણ થયું. આ લોકાર્પણની સાથે સાથે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું અભિવાદન પણ યોજાઈ ગયું. તેઓશ્રીને અત્રેથી સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ સરદારધામના લોકાર્પણ પ્રસંગે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી, ઉપમુખ્યમંત્રીશ્રી, સાંસદ સભ્યો, સમગ્ર ગુજરાતમાંથી પાટીદાર સમાજના આગેવાનો, આમંત્રિતો તથા અન્ય મહાનુભાવો સાથે આશરે 3000 આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવો અને પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું પારંપરિક રીતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. સ્વાગત પ્રવચનમાં પાટીદાર અગ્રણીશ્રીએ જણાવ્યું કે
2: શ્રી ભક્તિભાઈ સુપરલાને હું આપણા સૌ વતી વિનંતી કરીશ કે તેઓ સ્વાગત પ્રવચન રજુ કરશો.
3: દોસ્તો કો હમારી દોસ્તી મુબારક, ઓર યુવા શક્તિ કો સરકાર ધામ થ્રી આશ્યામાં મુબારક, ઓર ભારત કે યશસ્વી તેજસ્વી પરાક્રમી તપસ્વી પ્રધાનમંત્રીજી કો સોનાર બાંગલા કા જીત મુબારક. એક ભારત શ્રેષ્ઠ ભારત ના સપનો દ્રષ્ટા, નવા ભારત ના નિર્માતા આજના સરદાર ધામ થ્રી ડોક્ટર દુષ્યંત દક્ષા પટેલ સરદાર ધામ થ્રી ના લોકાર્પણ કરતા આજના કાર્યક્રમ ના અધ્યક્ષ શ્રી એવા ભારત ના લોક લાગેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો 1240 સરદાર ધામના ટ્રસ્ટીઓ વતી એવમ સમસ્ત પાટીદાર સમાજની 900

0: વડોદરા ખાતે નવનિર્મિત સરદારધામ 3ના ભવ્યાતિભવ્ય ઉદઘાટન અને લોકાર્પણ સમારોહના પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે સરદારધામ સંચાલિત ડોક્ટર દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલ ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્યનો આધાર બની રહેશે. તેઓશ્રીએ સમાજના ઉદારદિલ ભામાશાશ્રીઓ, દાતાશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓના હૃદયપૂર્વકના આર્થિક યોગદાનને બિરદાવ્યા હતા.
1: જનતા જનાર્દનના મળેલા પ્રથમ જન સમર્થનના પ્રેરણા સ્ત્રોત આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આપ સૌ વતી સ્વાગત કરીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એક સમયે સરદાર સાહેબ જે એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે તેને હવે આદરણીય શ્રી મોદી સાહેબ અપાર જનવિશ્વાસથી એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવી રહ્યા છે. સરદાર સાહેબ ના સપનાના ભારત માટે વિશ્વ નેતાના આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સંકલ્પબદ્ધ છે. સરદાર સાહેબ ના અખંડ ભારતના નિર્ધારને તેમણે ધારા 370 નાબૂદ કરી પાર પાડ્યો છે. સરદાર સાહેબ ના જીવન કાળને જન જન સુધી પહોંચાડવા તેમની 150મી જન્મજયંતિ રાષ્ટ્રીય ઉજવણી તેઓ કરાવી રહ્યા છે. સરદાર સાહેબ ના વિરાટ વ્યક્તિત્વનો વિશ્વને સતત અહેસાસ આપતી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાવ્યું છે. હિરો પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ માટેના વડાપ્રધાન શ્રી આવા સમર્પણ અખંડ ભારતને એક અને શ્રેષ્ઠ ભારત બનાવવાના સેવા દાયિત્વને સરદાર ધામે બનાવ્યા છે. આજે આજે વડાપ્રધાન શ્રીનું પહેલા સૌથી પહેલું સરદાર ગૌરવ રત્ન એવોર્ડ થી બહુમાન થયું છે એ આપણા સૌ માટે ગૌરવ નિશાન છે. આ સન્માન માટે પણ વડાપ્રધાન શ્રી ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સંસ્કાર અને શિક્ષણની નગરી વડોદરામાં સરદાર ગામના લોકાર્પણ માટે આજે તેઓ આપણી વચ્ચે પધાર્યા છે. પાટીદાર સમાજ દુનિયાના કોઈ પણ ખૂણે વસ્યો હોય ગુજરાતના તમામને ગૌરવ અપાવતો પ્રાણીદાર સમાજ છે. શૂન્યમાંથી સર્જન કરવા માટે પાટીદાર જાણીતો છે. પથ્થરને પાટો મારી પાણી કાઢવાનું ખમીર સમાજમાં રહેલું છે. માત્ર ખેતી નહીં પણ ઉદ્યોગ ધંધા, વેપાર, પંચાયતથી પાર્લામેન્ટ સુધી દરેક ક્ષેત્રે પાટીદાર સમાજે મહત્વનું યોગદાન આપ્યું છે. સમાજની સેવા પ્રવૃત્તિઓ દેશ અને રાજ્યમાં તમામ સમાજ માટે પ્રેરણારૂપ બની છે. સરદાર સાહેબ સૌને સાથે લઈને ચાલવાની સંસ્કૃતિ અને વારસો પાટીદાર સમાજને આપે છે. આજનું આ સરદારધામ લોકાર્પણ અવસર જનશક્તિની તાકાતનું ઉત્તમ ઉદાહરણ છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ જનશક્તિ, જનશક્તિ, જ્ઞાન શક્તિ, રક્ષા શક્તિ અને ઉર્જા શક્તિના શક્તિ પંચામૃતથી ગુજરાતના વૈશ્વિક વિકાસની ઇમારત રચી છે. સમાજ અને સંગઠનની શક્તિ શિક્ષણમાં કેવું અમૂલ પરિવર્તન લાવી શકે તે સરદાર ગામના આ સંકુલ જોઈને ખ્યાલ આવે. ગામડામાં વસતા દીકરા દીકરીઓના અભ્યાસની ચિંતા સમાજમાં મોટી કરે, દીકરીઓ શહેરમાં જઈને ક્યાં રહેશે તેની વ્યવસ્થા કરે, ત્યારે સમાજ નિર્માણમાંથી રાષ્ટ્ર નિર્માણના ધ્યેય સાથે સરદાર ગામ જેવા વિશાળ પ્રકલ્પો ઉભા થાય છે. આ માટે સરદાર ગામની સમગ્ર ટીમને પણ અભિનંદન પાઠવું છું. આ કાર્યક્રમ સરદાર ગામ મિશન 2026 અંતર્ગત પાટીદાર સમાજે જે 5 સંકલ્પો કર્યા છે તેને સિદ્ધ કરવાની દિશાનો કાર્યક્રમ છે. સરદાર ગામે આજે દરેક સમાજના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે પણ 500 કરોડની સરદાર ગામ વિદ્યાશાળા યોજના લોન્ચ કરવાની પણ વાત કરી છે. વડાપ્રધાન શ્રી આપેલા સૌના સાથ સૌના વિકાસ મંત્રને સરદાર ગામે સાકાર કર્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી આત્મનિર્ભર વિકસિત ભારત 2047 માટેનો સંકલ્પ કર્યો છે. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ દ્વારા વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત બનાવવામાં આપણે સૌ સાથે મળીને કાર્યરત રહીશું એવા વિશ્વાસ વડાપ્રધાન શ્રી આપીને નિર્ણય છું.
0: ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનું આ પ્રસંગે સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી અભિવાદન થયું. આ સમયે તેઓ શ્રી ભાવવિભોર થયા.

0: सुगमा करना पड़ा। हम कहना तुम्हारा मसीह में बता दीजिए तो सरदार साहब ने जितने के सपने होते हैं और शरीर में जितने काम होते हैं तो बदला पूरा करो महाराज मसीह में दीजिए।
1: સરદાર સાહેબને યાદ કરતા તેવું શ્રીએ જણાવ્યું કે સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈ સરદાર ધામ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ધ્યેયને ચરિતાર્થ કરવા મિશન 2026 અંતર્ગત વિઝન, મિશન અને 5 લક્ષ્ય બિંદુઓ સિદ્ધ કરવા કટિબદ્ધ છે। સરદાર ધામ સંકુલ વડોદરા અંદાજે 150 કરોડના ખર્ચે અને લગભગ 4.75 લાખ સ્કવેર ફૂટ વિસ્તારમાં નિર્માણ પામેલ છે, જેમાં કુલ 2000 વિદ્યાર્થીઓ માટે આધુનિક હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે સરદાર ધામ માત્ર હોસ્ટેલ નથી પણ દેશ અને દેશના યુવાઓનો સર્વાંગી વિકાસ છે।
0: ડોક્ટર દુષ્યંત દક્ષા પટેલ કોમ્પ્લેક્સના લોકાર્પણ, શિક્ષણ સહાય યોજનાના શુભારંભ, નવી પરિયોજનાઓના ભૂમિપૂજન, એ સભી કાર્ય भविष्य में राष्ट्र निर्माण के प्रभावी प्रकल्प साबित होंगे। एक तरह से ये संस्थान युवाओं के लिए भविष्य के करियर के लॉन्चिंग पैड का काम करेंगे। मैं आप सभी को, समाज के सभी लोगों को इस पुण्य कार्य के लिए बहुत बहुत बधाई देता हूं। साथियों, आज आपके बीच आया हूं तो एक और बात की खुशी है। बंगाल, असम और पुडुचेरी के नतीजों ने पूरे देश में ही उत्साह का माहौल बना दिया है और उसके साथ साथ आप सबने भी मिलकर एक इतिहास बनाया है। गुजरात निकाय और पंचायत चुनावों के परिणाम भी बहुत शानदार रहे और इसकी भी चर्चा पूरे देश में हो रही है। साथियों, गुजरात के लोगों ने हमेशा राजनीतिक स्थिरता को महत्व दिया है। जो यहाँ के लोगों की राजनीतिक दूरदर्शिता है वो जानते हैं राजनीतिक स्थिरता का महत्व क्या होता है और जहां राजनीतिक स्थिरता होती है वहां अर्थव्यवस्था की गति और तेज हो जाती है। गुजरात ने बात बहुत पहले समझ ली थी, उसके परिणाम आज हमें गुजरात की ग्रोथ में भी दिख रहे हैं और एक के बाद एक चुनावी नतीजों में भी दिख रहे हैं। साथियों, आप सभी के बीच आना, आपके कार्यक्रमों का हिस्सा बनना मेरे लिए हमेशा ही बहुत सुखद होता है और लगता है धर्म आया।
1: आ संकुल में युवा शक्ति ने शिक्षण, संस्कार, संगठन और स्वावलंबन द्वारा सशक्त बनावाना राष्ट्र निर्माणना संकल्प थकी आधुनिक जीपीएससी, यूपीएससी परीक्षा केन्द्र, स्किल्ड डेवलपमेंट, स्टार्टअप, पर्सनालिटी डेवलपमेंट, लाइब्रेरी, कारकिर्दी मार्गदर्शन जेवी सुविधाओं उपलब्ध करावाशे। वडोदरा स्थित सरदार धामनो दबदबा भेर उद्घाटन अने लोकार्पण समारोह माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी वरद हस्ते तारीख 11 मे न रोज संपन्न थयो। त्यारबाद सभास्थले थी प्रधानमंत्री श्री वडोदरा खाते जनमेदनीना અભિવાદનનો સ્વીકાર કરવા આયોજિત ગલા સર્કલથી એરપોર્ટ સુધી રોડ શોમાં સામેલ થયા, ત્યારબાદ દિલ્હી જવા રવાના થયા। શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે વડોદરા ખાતે આયોજિત સરદાર ધામ 3 સંકુલના લોકાર્પણ સમારોહને આવરી લેતો રેડિયો અહેવાલ, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની વડોદરા યાત્રા પર રેડિયો અહેવાલ। આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર। आपका अंदाज

ભક્તિ

શ્રોતા મિત્રો, ફોનિંગ કાર્યક્રમ હેલો હેલો અહીં સમાપ્ત કરીએ છીએ. જો આપ પણ અમારી સાથે આ ફોનિંગ કાર્યક્રમમાં જોડાવા ઇચ્છો છો તો સોમવારે સવારે 10 વાગ્યાથી 11 વાગ્યા દરમિયાન ફોન નંબર 079-2754-2672 અને 079-2754-1942 પર ફોન કરી અમારી સાથે જોડાઈ શકો છો. તો ફરી મળીશું નવી વાતો અને આપના મનપસંદ ગીતો સાથે આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

0: ಜಿಲ್ಲಾ ಅಧಿಕಾರಿಗಳನ್ನು ಉಲ್ಲೇಖ ಸಂತೋಷ್ ಮಾತ್ರ ಪ್ರಭುತ್ರ ಜಪನ್ ಗಾಂಧಿನಗರ್ನ ಸಿಬಿ ಅರ್ಜಿಗೆ ಅಪೇಕ್ಷೆ ನ್ಯಾಯಮೂರ್ತಿಗಳು ಫೋನ್ ನಂಬರ್ 0 7 3 5 7 7 7.
1: આપ સાંભળી રહ્યા હતા બિન ફિલ્મી ગીતો પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. ભગવાન 12 થવા આવ્યા છે. સમય થયો છે મુખ્ય સમાચારનો.

0: સુંદર સમન્વય જોવા મળે છે, જે શ્રોતાઓને એક અનોખા સંગીતમય પ્રવાસ પર લઈ જશે. ચાલો શરૂઆત કરીએ આ સુંદર સંગીત સંવાદની, જ્યાં વાત થશે ગુરુ શિષ્ય પરંપરા, રાગોના ઊંડાણ અને આકાશવાણી સાથેના તેમના અનન્ય સંસ્મરણોની. સ્વાગત છે આપનું આકાશવાણીના સ્ટુડિયોમાં.
1: થેન્ક યુ વેરી મચ ઉત્કર્ષભાઈ, આપ સૌની સમક્ષ આવતા મને ખૂબ આનંદ થાય છે અને મારી આખી જે આ જર્ની છે એ શેર કરવાનો મને આનંદ છે.
0: કારણ
1: કે જે કલાકારો ઘરાના પરંપરામાંથી નથી આવતા, જેમ કે

કોઈ એવું પર્ટિક્યુલર લિંગ્વેજ નહોતું અને મારા પરિવારમાં સંગીતનું વાતાવરણ હતું પણ કોઈ ગાયક કે કોઈ કલાકાર નહોતું. એટલે એ ઘરેણા પરંપરામાં કઈ રીતે પ્રવેશ કરવો એ એક અઘરો વિષય હતો.

0: અને અમારા ઘરની નજીક રહેતા હતા.
1: બરાબર.
0: એટલે મારા માતા પિતા સહજ ભગવાન કોઈ કે તું મંજુબાન પાસે સિતાર શીખ, કારણ કે દે ધેમસેલ્વ્સ વર નોટ ઇન ટુ ધ એન્ટાયર પરંપરા. એટલે એ લોકોના માટે એક સારા શિક્ષક, એક સારા વ્યક્તિ, એક સારા કલાકાર પાસે પોતાની દીકરી મૂકવાનું એક આખું પ્રયોજન હતું. એટલે એ રીતે મારી સંગીતની તાલીમ અને શિક્ષા ચાલુ થઈ સિતાર થકી. એટલે મેં લગભગ 10-12 વર્ષ તો સિતાર વગાડ્યું, કારણ કે મંજુબેનના ઘરે હું જતી હતી અને મંજુબેનની પાસે સિતાર શીખતી હતી.
1: ગાયન તરફ કેવી રીતના પછી આપ વળ્યા?
0: એ બી એક ખુબ ઇન્ટરેસ્ટિંગ એ વિષય છે, કારણ કે મંજુબેને એવું કહ્યું કે મારા મમ્મીને બોલાવીને કહ્યું કે આ છોકરીમાં કદાચ કોઈક વિશેષ ટેલેન્ટ છે, તો એને ગાયન પણ શીખવાડું તો કદાચ એનું વાદન એન્હાન્સ થશે. એ ભાવથી ગાયન ચાલુ કર્યું. અને તે વખતે સૌથી પ્રચલિત ક્લાસ જે કહેવાય તો વિલાસરાવ ખંડેકરજીનો વર્ગ ચાલતો હતો, સંગીત વર્ગ ચાલતો હતો. વિલાસરાવજીને ત્યાં જવાનું ચાલુ
1: કર્યું.
0: હું 5મા ધોરણમાં હતી એ વખતે વિલાસજી પાસે જવાનું ચાલુ કર્યું. અને મંજુબેન પાસે તો હું 5 વર્ષની હતી ત્યારથી જતી હતી.
1: દરેક ઘરાનાની એક અલગ ગાયન શૈલી હોય છે. તમે તમારા ઘરાનાની ગાયન શૈલી, લય, પ્રત્યેનો અભિગમ અને બંદેશનો એક વાક્યમાં કેવી રીતે વર્ણન કરો?
0: એક વાક્યમાં તો નહીં થાય વર્ણન, એટલા પૂરતું કે જેમ મેં કહ્યું તેમ હું વિલાસરાવજી પાસે મેં જવાનું ચાલુ કર્યું. અને પરીક્ષા પદ્ધતિ જે સંગીતમાં છે કે સંગીત વિશારદ કે સંગીત અલંકાર, એ રીતે પરીક્ષા પદ્ધતિ મેં પ્રવેશ કર્યો, કારણ કે એઝ આઈ સેડ કે બીજી કોઈ રીત નથી. અને ગુરુ શિષ્ય પરંપરા એટલી બધી પ્રવર્તિત નથી,
1: એટલે
0: આ પરીક્ષા પદ્ધતિ મને પ્રવેશ કર્યો. અને સંગીત વિશારદ અને સંગીત અલંકાર મેં વિલાસરાવજી પાસે કર્યો. સંગીત અલંકાર એન્ડ વિશારદ આર ઇક્વિવેલન્ટ ડિગ્રીઝ ટુ બેચલર્સ એન્ડ માસ્ટર્સ. એટલે અને વિલાસરાવજી પોતે કિરણા ઘરાણા ગાતા હતા, એટલે વિલાસરાવજી પાસે મને કિરણ ઘરાણાની તાલીમ મળી. અને વિલાસરાવજી પાસે મેં 12 વર્ષ જેવી તાલીમ લીધી, એટલે કિરણ ઘરાણાના સંસ્કાર મારામાં હતા. એક બીજું એમાંથી બીજી વાત એ નીકળે છે કે અલંકાર સુધી વિલાસરાવજી પાસે હું ગઈ. પછી એક એવા ગુરુ જે વિલાસરાવજી ખુદ મને કહ્યું કે બેટા મારે જે તને આપવાનું હતું મેં બધું આપી દીધું છે, હવે તું બીજા કોઈ પાસે જા. અને તેઓ મને લઈ ગયા. તે વખતે એમએસ યુનિવર્સિટીના ડીન હતા નારાયણરાવ પટવર્ધન. અને નારાયણરાવ પટવર્ધન પાસે એમણે મને કહ્યું કે તું આગળની તાલીમ તું લે. અને નારાયણરાવજી ગ્વાલિયર ઘરાણાના પ્રમુખ ગાયક હતા અને એમએસ યુનિવર્સિટીના ડીન હતા. તો તે વખતે અગ્રી નારાયણ એકેડેમિક હોય અને નારાયણરાવજી પાસે મેં ડોક્ટરેટ ચાલુ કર્યું, કારણ કે તેઓ એમએસ યુનિવર્સિટીમાં હતા. અને બે ગ્વાલિયર ઘરાણાની અગ્રીમ સંસ્કાર આવ્યા પાછા. અને ત્રીજી વાત એ કે એ હું જયારે કરતી હતી ત્યારે મારા મનમાં એક કલાકાર તરીકે ની જે મૂંઝવણ હતી કે હું આ ડિગ્રીઝ ભેગી કરું છું, અલગ અલગ તાલીમ લઉં છું, પણ મારી અંદરનો જે કલાકાર હતો, જે સ્ટાઇલ, આઈ વોઝ લુકિંગ ફોર અ સ્ટાઇલાઇઝ્ડ કાઇન્ડ ઓફ મ્યુઝિક, એ બહુ મને સંતોષ નતો થતો. મને થયું કે એક તબક્કે માસ્ટર્સ ને મળી ગયું છે, હવે ડોક્ટરેટ બી મળી જશે, પણ ધેન વોટ? એટલે હું એક શૈલી શોધતી હતી, એક ગાયકીની શૈલી હું શોધતી હતી. અને એવામાં બહુ જ કલાકારોને સાંભળતી હતી અને પ્રોગ્રામોમાં કોન્સર્ટમાં જતી હતી, હું ખુદ બી ગાતી વગાડતી હતી, પણ એક મારી પોતાની એક આગવી શૈલી જે હું શોધતી હતી મને નહોતી જડતી. અને એ દરમિયાન મેં એક નાના અહીંયા સપ્તકના કોન્સર્ટમાં ગાયેલું, એટલે હું તે વખતે પરફોર્મ કરતી હતી ઓલરેડી. એ પ્રોગ્રામમાં મેં ગાયું હતું રાગ શ્યામ કલ્યાણ. તો એમાં એવું થયું કે દિગ્ગજ કલાકારો સામે બેઠા હતા, પંડિત જસરાજ, મારા ગુરુ પંડિત રાજન સાજનજી, એ લોકો સામે બેઠા હતા. અને જેવો કાર્યક્રમ પૂરો થયો તો મારા મોટા ગુરુજી પંડિત રાજન મિશ્રા સ્ટેજ પર આવ્યા, ખૂબ આશીર્વાદ આપ્યા અને મને કહ્યું કે અચ્છા કર રહી હો, કભી સીખને કા મન હો તો હમારે પાસ આના. સો દેટ વોઝ લાઈક એન આઈ ઓપન.

0: there.
1: Yes.
0: कारण के मोमेंट है कि यूनिवर्स इज टेलिंग मी समथिंग.
1: यस.
0: એટલે એ મારા અહોભાગ્ય અને તે વખતે ઓલરેડી મારા લગ્ન થઈ ગયા હતા.
1: ઓકે.
0: અને મેં મારા ઘરને કહ્યું કે મારે તો આજ કરવું છે હવે અને હું તો જઈશ ગુરુજી પાસે શીખવા.
1: રાઈટ.
0: સો ધેટ્સ હાઉ આઈ એન્ટર્ડ ધ બનારસ ગાના તાલીમ.
1: સો ધીસ વોઝ સ્વિંગ એન્ડ યરમ યરમ ધેન
0: આઈ ફાઇનલી આઈ થોટ કે મને તો આવું ગાવું છે અને મને એમની પાસે શીખવું છે.
1: બરાબર.
0: એટલે જેમ મેં કહ્યું તેમ કે મારા ને કિરાણા ગાવાના સંસ્કાર હતા, ગ્વાલિયર ની તાલીમ હતી અને પછી ફાઇનલી આઈ એન્ટર્ડ બનારસ ખરાના.
1: ખૂબ સરસ.

0: વાત કરું છું અને આ પ્લેટફોર્મ તમારે કળાને કેવી રીતે આકાર આપ્યો એ જણાવું છું.
1: સૌ પ્રથમ તો હું આકાશવાણી અમદાવાદને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અભિવાદન કરું છું કે કલાકારોનું ખૂબ સરસ રીતે અમને સિંચન કર્યું છે, માવજત કરી છે. જ્યારે મેં અહીંયા અમદાવાદમાં ગાવાનું ચાલુ કર્યું ત્યારે હું એગ્રેડ આર્ટિસ્ટ તરીકે એસ્ટાબ્લિશ થયેલી હતી. 10 વર્ષ મેં લગભગ દિલ્હી રેડિયોથી ગાયું, કારણ કે મારી પંડિત રાજન સાજન મિશ્રાજીની સાથેની ગુરુ શિષ્ય પરંપરાની તાલીમ ચાલુ હતી, એટલે હું દિલ્હી વધારે રહેતી હતી અને ત્યાંથી ગાતી હતી. એટલે પછી જયારે અમદાવાદ વધારે રહેવાનું થયું, હું અમદાવાદની જ છું અને આઈ બિલોંગ ટુ ગુજરાત અમદાવાદ, એટલે પછી ગ્રેડ ટ્રાન્સફર મેં અમદાવાદ કરાવી, કારણ કે હું ગુરુજી પાસે તાલીમ લેતી હતી અને વધારે ત્યાં રહેતી હતી માટે હું ત્યાંથી ગાતી હતી. પછી અહીંયા ટ્રાન્સફર લીધું અને રેગ્યુલરલી અહીંયા પ્રોગ્રામ્સ આપવાનું ચાલુ.
0: તમારો પ્રથમ કાર્યક્રમ તમને યાદ છે આકાશવાણીમાં?
1: પ્રથમ મેં કહ્યું તમ દિલ્હીમાં કાર્યક્રમ હતો મારો અને એ બિલકુલ યાદ છે, કારણ કે બહુ જ યુનિક એક્સપિરિયન્સ હતો. ગુરુજીએ મને કહ્યું કે એક પણ રીટેક નથી કરવાનો, બે કટ્સમાં ગાવાનું થતું હતું, એટલે મને એવું યાદ છે કે સવારનો ચંક હતો 11 કે 11:30 નો ચંક હતો જેમાં મેં શુદ્ધ સારંગ ગાયો હતો અને બપોરના ચંકમાં મેં બોલતાને ગાયો હતો, એટલે એ મને યાદ છે. અને જયારે 1 કલાક એનું રેકોર્ડિંગ હતું, 1.5 કલાકના 2 ચંક્સ હતા અને પંડિત રાજન મિશ્રાજી મે ગુરુ વોઝ વેટિંગ આઉટસાઇડ, ફરી બિલકુલ એક રીટેક પણ મને નહીં કરવા
0: દઉં. આકાશવાણી પર 90 વર્ષગાંઠ પૂર્ણ કરી રહ્યું છે ત્યારે તમને લાગે છે કે શાસ્ત્રીય સંગીતને પ્રોત્સાહન આપવામાં તેની સૌથી મોટી ભૂમિકા શું રહી છે અને ભવિષ્યના કલાકારોની નવી પેઢીઓ માટે તે કેવી રીતે પ્રેરણા સ્ત્રોત બની શકે છે?
1: મને એવું લાગે છે કે આકાશવાણીનો બહુ જ મોટો એક કલાકારોના જીવનમાં હિસ્સો હતો, કારણ કે ખૂબ રેગ્યુલરલી પ્રોગ્રામ્સ રાખતા હતા, સ્પેશિયલી એ ગ્રેડ આર્ટિસ્ટ, હાયર ગ્રેડ્સના આર્ટિસ્ટને કે દર 2 મહિને એકાદ પ્રોગ્રામ મળે. અને પહેલા તો કદાચ એવું પણ થતું હતું કે રાગો પ્લાન્ડ હતા, અમારા કોન્ટ્રાક્ટમાં રાગ લખી આવતા હતા કે આ રાગની પ્રસ્તુતિ થશે કે આ રાગની પ્રસ્તુતિ કરવી જોઈએ કે રિપીટેશન ન થાય એમ કરીને. તો એ રીતે કલાકારો પોતાની જાતને સજ્જ પણ કરતા હતા કે એ તૈયારી થાય, નવા રાગો પ્રસ્તુત થાય. એમ મારો હંમેશા એક એવો અભિગમ રહ્યો છે કે આકાશવાણીમાં કંઈક નવું જ પ્રસ્તુત થાય, એ નવું તૈયારી વાળો વિચાર થાય અને એક નવી પ્રસ્તુતિ થાય. તો એ રીતે એક રિવાજ પણ થતો હતો, તો કલાકારો બી એટલા સજ્જ રહેતા હતા.
0: બિલકુલ સાચી વાત છે.
1: અને બીજું એ કે સ્ટાફ આર્ટિસ્ટો હંમેશા એટલા બધા તૈયાર અને સુગ્ન સ્ટાફ આર્ટિસ્ટો હતા કે એમની સાથે બી પરફોર્મ કરવું અને એક રેપોર્ટ જે બનતો હતો કલાકારોનો અંદર અંદર, એ બહુ યુનિક હતો.
0: અને આવતી જે પેઢી છે એના માટે આકાશવાણી શો પ્રેરણા સ્ત્રોત બની શકે છે, તમારી દ્રષ્ટિએ શું કહેવા માંગશો?
1: એટલે હવે ખૂબ રેકોર્ડિંગ ઓછા થઈ ગયા છે ઉત્કર્ષભાઈ, એટલે મને એવું લાગે છે કે એના તરફ ઉજાગર થવું જોઈએ, કારણ કે રેડિયો એટલું એક પાવરફુલ માધ્યમ છે લોકો સુધી પહોંચવાનું, અને શાસ્ત્રીય સંગીત માટે તો બહુ જ જરૂરી છે, કારણ કે બીજા બધા જે ચેનલ્સ કે રેડિયો છે એમાં સમય 10 મિનિટનો કે 5 મિનિટનો એવો મળતો. મને યાદ છે કે અમારા નેશનલ પ્રોગ્રામમાં લાઈવ રેકોર્ડિંગ થતા હતા અને 1.5 કલાકના લાઈવ રેકોર્ડિંગ, ઇટ વોઝ લાઈક અ પરફોર્મન્સ. તો એવું માધ્યમ રેડિયો સિવાય બીજું કયું હોય કે તમને 1.5 કલાક 1.5 કલાકના ચંક્સ

0: ગુરુ પાસેથી તમને મળેલો સૌથી મૂલ્યવાન પાઠ કયો છે જે તમે હજુ પણ તમારા શિષ્યોને આગળ શીખવો છો?
1: મારા ગુરુ ખૂબ યુનિક પર્સનાલિટી હતા અને હંમેશા સ્પોન્ટેનિટી પર કલાકારના મૂડ પર ખૂબ ભાર આપતા હતા. એટલે આજે મેં કહ્યું તેમ કે પ્રસ્તુતિ નો જે મોકો રેડિયોમાં મળતો અડધો કલાકનો દોઢ કલાકનો, એ કોઈ દિવસે પ્લાન કરવાનો અમને મોકો જ નતો આપતો. એટલે જેમ મેં કહ્યું કે હું રેડિયો દિલ્હીથી ગાતી હતી તો મારું બપોરે રેકોર્ડિંગ હોય તો મને સવારે કહે કે અરે તું મારો કોન્ટ્રાક્ટ ફરાવ્યો હોય જરા હોવાનો રેડિયો એક રેકોર્ડિંગ કરો. સો ધ આઈડિયા વોઝ કે હું એક સ્પોન્ટેનિયસ આર્ટિસ્ટ બનું અને એક સ્પોન્ટેનિટી તરફ જે પ્રોગ્રામમાં અભિગમ હોય એવો જ રેકોર્ડિંગમાં અભિગમ
0: રહે.
1: સો રેડિયો વોઝ યુઝ એઝ ધેટ મીડિયમ ઓફ પરફોર્મન્સ વિચ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ.
0: જયારે તમે કોઈ રાગ રજૂ કરો છો ત્યારે તમે આલાપ, બંદેશ, બોલ, આલાપ, તાન, લયકારી વચ્ચે કેવી રીતે સંકલન રાખો છો એ જણાવશો?
1: પહેલામાં પહેલા તો એક તો તાલીમ છે કે કઈ રીતે શીખવવામાં આવ્યું છે, કયા આસ્પેક્ટ ને કયો કેટલો તમે ઇમ્પોર્ટન્સ આપો છો. એટલે એ પરંપરા, એ સંસ્કાર. મેં કહ્યું તેમ કે મારો એક એક્લેક્ટિક કાઇન્ડ ઓફ તાલીમ રહે છે. પહેલા કિરાણા ઘરાણા, પછી ગ્વાલિયર ઘરાણા, પછી બનારસ ઘરાણા, અગેન એકેડેમિક અભિગમ પણ રહ્યો ઓન એન્ડ ઓફ. કારણ કે આમ માસ્ટર્સ એન્ડ બાયોકેમિસ્ટ, એટલે મેં એમએસસી બાયોકેમિસ્ટ્રીમાં કર્યો, શીખવ્યું બી ખરું બાયોકેમિસ્ટ્રી થોડો વખત, પછી ડોક્ટરેટ પરફોર્મિંગ આર્ટ્સમાં કર્યું. પ્લસ આઈ રન હમણાં ગુજરાત યુનિવર્સિટીમાં હું છેલ્લા 1.5 વર્ષથી ડિપાર્ટમેન્ટ હેડ તરીકે કામ કરી રહી છું. તો એક એકેડેમિક, એક એડમિનિસ્ટ્રેટર પ્લસ એન આર્ટિસ્ટ, એટલે એક જુદો અભિગમ રહ્યો છે સંગીત માટેનો. અને એટલે પ્રસ્તુતિમાં બી એક એક જગ્યા કદાચ એવું બની શકે.
0: શું કોઈ ખાસ રાગ છે જેને તમને પસંદ કર્યો કે એવો જે રાગ જે તમે દર વખતે ગાઓ અને તમને એવું લાગે કે મારે ફરી ફરી વાર ગાઓ?
1: એવા તો બહુ જ રાગો છે અને એ મેં કહ્યું તેમ કે મૂડ પ્રમાણે હોય છે અને એ સમય, જે આખી શાસ્ત્રીય સંગીતમાં સમય ચક્ર ને બહુ ફોલો કરતા હોઈએ છીએ. એટલે સવારના સમયે એક અલગ મૂડ હોય, બપોરના સમયે, સાંજના સમયે અલગ મૂડ હોય.
0: આપણે વાત કરી કે તમારું પહેલું પરફોર્મન્સ આકાશવાણીનું, તો તમને યાદ છે કે તમે શું ગાયું હતું?
1: શુદ્ધ સારંગ એક કરીને રાગ છે, એ મેં ગાયો હતો.

0: ચોક્કસ એના પર ઇન્સિસ્ટ કરવામાં આવતું હોય છે. એટલે પૂરતું કારણ કે સવાર એ તમારું ગળું રિલેક્સ્ડ હોય, તમારું મૂડ શાંત હોય, એક ભક્તિ રસ, એક સમર્પણનો ભાવ જે સવારના સમયમાં હોય છે, એટલે સવારનો રિયાઝ મૂડની દ્રષ્ટિએ બી, ગળાની દ્રષ્ટિએ બી, એટલે ફિઝિકલી બી યુઆર મોર રિલેક્સ્ડ, યુઆર મોર ઇઝી. એટલે સવારનો રિયાઝ અગત્યનો હોય છે. એટલે સવારે તમે જુઓ તો સવારના રાગોનો જે મૂડ હોય છે હંમેશા શાંત, કે ભક્તિ તમે સવારે ઉઠીને જોર જોરથી કે એગ્રેશનમાં તમે ગાઈ નથી શકતા હોય છે, ઉપર તરફ નથી આપણું
1: સૂર્યજન
0: ચડે તેમ તેમ તમારું ગળું ખુલતું હોય છે. એટલે સવારના રાગો યુઝવલી નીચેના સપ્તકમાં ગવાય છે કે બેઝમાં ગવાય છે, કે એની જે ગ્રોથ હોય છે સવારના રાગોનો એ સ્લો મૂવિંગ હોય છે. બપોરનો જે સમય છે આમ એ વર્જ સમય ગણાય છે સંગીતના માટે, કે કોઈ બી દેવી દેવતાને તમે એ સમય એનું આહવાન નથી કરી શકતા. એટલે બપોરના સમયના રાગો ઓછા છે શાસ્ત્રીય સંગીતમાં. અગેન સંધ્યાકાળ તમે તરફ જાઓ તો દેટ્સ ગોધૂલીનો સમય જે કહેવાય છે, તો તે વખતે એક અનરેસ્ટ કાઇન્ડ ઓફ મૂડ હોય છે સંધ્યાકાળનો સમય. હા, અને ઘર તરફ પાછા જવાનું એક જે મૂડ હોય છે, તો તે વખતે વિરારસ રાગો વધારે ગવાય છે. અને જેમ જેમ રાત પડે તેમ ચંચલતા, આપણા બી એક ટેમ્પરમેન્ટમાં એક ચંચલતા કે જે સાંજ પડે આપણને થાય કે ચાલો કશેક જઈએ, એવો જે એક મૂડ હોય છે, સો દેટ મૂડ કન્ટિન્યુઅસ ટીલ અબાઉટ 9:30-10. અગેન પછી રાતના તમે રાગો જુઓ તો એ અગેન ગાંભીર્ય તરફ જાય છે, તમારો આખો દિવસ પૂરો થાય છે તે વખતે. તો એ રાગનું જે સમય ચક્ર છે જે તમારા શરીર સાથે જોડાયેલું છે કે તમારી દિનચર્યા સાથે જોડાયેલું છે, એ હંમેશા તમારા કલાકારના જીવનમાં કે પ્રસ્તુતિમાં રિફ્લેક્ટ થાય જે ટાઈમ સાયકલ છે, જે સૂર્યનું ચક્ર છે, જે તમારા શરીર સાથે જોડાયેલું છે. શાસ્ત્રીય સંગીતમાં એનું ખૂબ અગત્યતા છે.
1: તો શું તમે પોતાની કોઈ બંદેશ કમ્પોઝ કરો છો? બંદેશ પણ દિવસ સુધી આટલી ગુંજતી હોય છે એવું કેમ?
0: મેં હજી કમ્પોઝિશન તરફ બહુ પ્રયાસ નથી કર્યો, કારણ કે મને એવું થાય છે કે જે થઈ ચુક્યું છે પહેલા તો એ જોવું જોઈએ, કારણ કે એટલું બધું કામ થયું છે, એવા એવા દિગ્ગજ કલાકારોએ એટલું બધું કામ કર્યું છે જે હજી ખબર બી નથી આપણને. એટલે એઝ અ સ્ટુડન્ટ ઓફ મ્યુઝિક, અને આઈ સ્ટીલ લુક અપોન માય સેલ્ફ એઝ અ સ્ટુડન્ટ ઓફ મ્યુઝિક, મને એવું લાગે છે કે હજી તો મારે બધું ઘણું શીખવાનું છે, જાણવાનું છે, એક્સપ્લોર કરવાનું છે. હું મારું તો હજી પછી આવશે, એક્સપ્લોર માં જ કદાચ એટલો બધો સમય જાય છે. બનારસ ઘરાણા તો એના માટે જાણીતું છે, કારણ કે બનારસ ઘરાણા હું માને છું એટલા માટે નહીં, પણ એક ચોમુખી ગાયકી ગણાય છે. માત્ર એક એક જ એ ઘરાણું છે જેમાં ગાયનની તો બધી શૈલીઓ છે જ, પણ ડાન્સ બી છે, તબલાનું પણ એ ઘરાણું છે. તમે ગાલિયર કે કિરાણા કે બધા જોશો તો એ માત્ર ગાયનના ઘરાણા છે, પણ બનારસ ઘરાણું એવું છે જેમાં ચોમુખી વાત છે. ખયાલ, ઠુમરી, દાદરા, ટપ્પા, ધ્રુપદ એ બધી શૈલી ગાયનની શૈલીની સાથે સાથે નૃત્યની શૈલી, તાલની શૈલી એ પણ જોડાયેલી છે, માત્ર ગાયન નથી.
1: બરાબર છે. તમારા શીખવાના દિવસોની તુલનામાં આજે તમારી દૈનિક પ્રેક્ટિસ કેવી છે?
0: જ્યારે મેં ગુજરાત યુનિવર્સિટીના ડિરેક્ટર તરીકે મેં જોબ સ્વીકારી ત્યારે સૌ પ્રથમ મને ચિંતા અને મારા ગુરુની ચિંતા એ હતી કે તારા ગાયનનું શું થશે.
1: તો સમય આપવો,
0: હા, એટલે અને તે વખતે એક બીજી વાત હતી કે મેં ડોક્ટરેટ પણ તે વખતે ચાલુ કર્યું, કારણ કે એ એકેડેમિક ડિમાન્ડ હતી. ઇફ યુ વોન્ટ ટુ બી હેડ ઓફ ધ ઇન્સ્ટિટ્યુટ યુ હેવ ટુ બી હાઈએસ્ટ ડિગ્રી, એટલે તે વખતે ડોક્ટરેટ બી ચાલુ કરવાનું હતું. અને હું ફૂલ ફ્લેજેડ તે વખતે ટ્રાવેલ કરતી હતી, પરફોર્મ કરતી હતી, એટલે મેં ગુરુજીની આજ્ઞા લીધી કે મને આવી ઓફર આવી છે, અને ઇટ વોઝ એન ઓફર, ઇટ વોઝ નોટ દેટ આઈ ટ્રાઈડ ટુ ડુ ધ જોબ. મને થયું કે અગેન આ યુનિવર્સનો એક સંકેત છે, જ્યારે the vice chancellor himself called me on the phone and he said ke aapne department chalu karvu chhe then to tame jodao amari sathe
1: khub saras
0: એટલે મેં ગુરુજીને પૂછ્યું કે હું આ કરું તમને કહું કે કરી દેખો અગર તમારા

0: हो रहा है तभी करना।
1: बिल्कुल,
0: दैट वॉज माई प्रायोरिटी की वो कोई भी रीते मारो गायन जे हमारा चाली रहा से अगर भी कम ना था एक जॉब में जे जगमांस से ना कारण है फोकस हमेशा संगीत कार करे के मारो आखो एक प्रोग्रेस अटके नहीं एना पर फोकस रहे तुम्हारो।
1: ज हिंदुस्तानी शास्त्रीय गायन एक शारीरिक प्रयास बात करी कि हूँ ट्रावल करू छू राइट तो अलग अलग आबोहवा मुसाफरी करती वक्त वक्ती उम्र अवाज ने केव रीते तब जाखो
0: डिस्प्लिन डिस्प्लिन तो एक वगर छुटको नहीं कारण के शरीर तो साधन
1: है
0: थोड़ी गड़बड़ थे तो तरत गला पर असर थे इवन मूड अपने कोई खराब मूड आए के मन दुभायु हो तो भी गलो बेसी जत हो एनी इमोशनल चेन्ज केन ऑल्सो कॉज डिफेक्ट इन योर वॉइस एट्ले तरफ खूब सज्जा रहू पड़े के सारा मूड में रहो खुशी रहो सारो खान पान करव
1: તરીકે
0: નથી જોતી સુર ની સાથે જ લય ગણેલી છે અને બંને સેપરેટલી એક્ઝિસ્ટ ના થઈ શકે અને ખુબ સુરમાં ગાતા હોય પણ બેટાલું ગાતા હોય તો It doesn't make any sense. At the same time, ખૂબ લયદાર ગાયક હોય પણ અસર થતો હોય તો એને ઇમ્પેક્ટ જ નથી એટલે સુર ની તાલ બંને પેરામીટર્સ સાથે જ જવા જોઈએ એવું હું માનું છું.
1: ડોક્ટર વિરાજ, યુવાન વિદ્યાર્થીઓ માટે કોઈ સલાહ જે તમે આપ જે શીખો છો છોકરાઓને તો એમના માટે કોઈ ખાસ સલાહ?
0: જો ઉત્કર્ષભાઈ, મને એવું લાગે છે કે ગુરુ શિષ્ય પરંપરા હવે ઓલમોસ્ટ લુપ્ત થઈ ગઈ છે આજના યુગમાં અને એ પ્રેક્ટિકલ પણ નથી. ન તો એવા ગુરુ રહ્યા, ન તો એવા ચેલા રહ્યા અને ગુરુના ઘરે જઈ અને વિદ્યા પ્રાપ્ત કરવી કે એમની સાથે રહેવું એ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે હવે. સો નેક્સ્ટ બેસ્ટ ઓપ્શન વી હેવ ઇઝ આઈધર યુનિવર્સિટી મેથડ ઓર ક્લાસ પરંપરા. ક્લાસ પરંપરામાં શું થાય કે અઠવાડિયામાં તમે એક વખત કે બે વખત ગુરુ પાસે જતા હો. યુનિવર્સિટી મેથડમાં હું જોડાય એટલા માટે કારણ કે મને કહે છે કે આજનો વિદ્યાર્થી સૌથી વધારે કોલેજમાં રહે છે તો સવારે 9 થી 5 વાગ્યા સુધી કે 11 થી 5 જે કે કોલેજનો સમય હોય એટલા 5 કે 7 કલાક તમે તમારી વિદ્યા સાથે રહી શકો કે તમારા ગુરુ સાથે રહી શકો. સો દેટ ઇઝ ધ નેક્સ્ટ બેસ્ટ ઓપ્શન ટુ ગુરુ શિષ્ય પરંપરા. પ્લસ આઉટકમ ઓરિયન્ટેડ છે. તમને ગુરુ શિષ્ય પરંપરાની સાથે એનું કોઈ કમ્પેરિઝન નથી. આઈ થિંક યુનિવર્સિટી મેથડ ઇઝ ધ બેસ્ટ મેથડ કારણ કે એમાં તમને એક સ્ટ્રક્ચર્ડ લર્નિંગ મેથડ મળે છે અને આઉટકમ ઓરિયન્ટેડ કે તમને 3 વર્ષે કે 4 વર્ષે કે 5 વર્ષે તમારું બાળક શું શીખે છે જે આજના યુગમાં ખૂબ અગત્યનું છે કે આઉટકમ ઓરિયન્ટેડ કોઈ વસ્તુ ન હોય ત્યાં સુધી તમે તમારા બાળકને એ તરફ કેમ દોરો.
1: બિલકુલ સાચી વાત છે. ડોક્ટર વિરાજ, આપ આપનો કિંમતી સમય અમારા સાથે સંવાદ દ્વારા પ્રસાર કર્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: થેન્ક યુ, મને ખૂબ મજા આવી મારી જર્ની શેર કરવાની. થેન્ક યુ વેરી મચ.
2: આકાશવાણીની 9 વર્ષની પ્રસારણ યાત્રાના સંદર્ભમાં સુસંગત સ્વામી ડોક્ટર વિરાજ અમર શાસ્ત્રીય ગાયકની સાથેની વાતચીત આપે સાંભળી. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ આજે કરીએ છીએ મારા માટેનો કાર્યક્રમ સહિયર.
3: બચી જશો.

0: સગાનો પરિવાર છે ને એ આપણી તાકાત છે, આપણી ઓળખ છે. અમે પરિવારથી આપણે છીએ અને આપણાથી જ પરિવાર છે.
1: અમારું ઘર છે ને એ પરિવારથી બને છે. અને ઘર એટલે માત્ર ઈંટ અને ચૂનાનું મકાન નહીં, પણ જે ઘરમાં વડીલો હોય, સંતાનો હોય, એ ઘર ધબકતું હોય એ પરિવાર.
0: સંબંધોનું સરનામું એટલે આપણો પરિવાર.
1: હા, પેઢીઓનું જોડાણ હોય કે જ્યાં નાનાને પ્રેમ મળતો હોય અને મોટાને જ્ઞાન મળતું હોય,
0: જ્યાં સંસ્કારોનું સિંચન થતું હોય, સાથે હસીએ, સાથે જીવીએ અને એક સરસ મજાનું જીવન જીવતા હોઈએ.
1: અને આવું હેપી ફેમિલી છે ને એ જ તો છે પ્રસન્ન પરિવાર. તો બહુ આજે આપણે એવો જ એક સરસ મજાનું વાર્તાલાપ લઈને ઉપસ્થિત થયા છીએ. પારદર્શક પ્રેમનું પ્રતીક પ્રસન્ન પરિવાર.
0: અને આ વાર્તાલાપ આપી રહ્યા છે કોકિલા અંતાણી.
2: નમસ્તે બહેનું. શબ્દમાં કેટલું સામર્થ્ય હોઈ શકે છે, એક નાનકડા શબ્દમાં કેટલું ઊંડાણ હોઈ શકે છે એનું ઉદાહરણ છે બે નાનકડા શબ્દો, પ્રસન્ન પરિવાર. આમ જુઓ તો સમગ્ર માનવ જીવન આ શબ્દોમાં સમાઈ જાય છે. જો કોઈ ખરા અર્થમાં પ્રસન્ન પરિવારને મળવાની તક સાંપડે તો ધરતી પરના સ્વર્ગનું દર્શન આપોઆપ થઈ જાય. બીજી રીતે કહીએ તો પ્રસન્ન પરિવાર એટલે ધરતી પરનું સ્વર્ગ. પણ દુર્ભાગ્યની વાત છે કે ધરતી પરના સ્વર્ગના દર્શન દુર્લભ ગણાય છે. ખરા અર્થમાં પરિવારોમાં પ્રસન્નતા ભાગ્યે જ જોવા મળતી હોય છે. આટલું સદભાગ્ય છે કે થોડીક સમજદારીથી પ્રસન્ન પરિવાર રચી શકાય છે અને ધરતી પરના સ્વર્ગનું સર્જન પણ શક્ય છે. એ બધું આપણા હાથમાં જ છે. પ્રસન્નતા શબ્દમાં ઘણું જ ઊંડાણ છે, ઘણી જ ગહેરાઈ છે. એ શબ્દમાં અનેક ભાવાર્થોનો સમાવેશ થઈ જાય છે. ખરા અર્થમાં પ્રસન્નતા એટલે શું? પ્રસન્નતા કોને કહેવી? પ્રસન્નતા એટલે સામાન્ય રીતે ખુશી, આનંદ. પરંતુ ખરેખર પ્રસન્નતાને શોધવા જશો તો બધા જ ભાવાર્થો અધૂરા જણાશે. પ્રસન્નતા

0: સમાયેલી છે. ભૌતિક સુખ, સગવડો, સમૃદ્ધિ, આર્થિક સંપૂર્ણતામાં શું પ્રસન્નતા સમાયેલી છે એનો સચોટ જવાબ છે ના. પુરવાર થઈ ચુક્યું છે કે માત્ર આર્થિક સગવડતા, ભૌતિક સુખ સગવડો, સમૃદ્ધિ એ પ્રસન્નતાનો પર્યાય નથી. પ્રસન્નતાને સીધો સંબંધ છે મનની સાથે. હળવા ફૂલ નિખાલસ મનને જ સાચા આનંદનો અનુભવ શક્ય છે. કોઈ કલેશ નહીં, દ્વેષ નહીં, કોઈ ઉચ્ચાટ નહીં, કોઈ ઉદ્વેગ નહીં, તારું મારું નહીં, સ્વાર્થ નહીં, પરસ્પર સાચી લાગણી, સ્વાભાવિક મત મતાંતરો, કઈ વિવાદોનું ન્યાય તટસ્થ ત્વરિત નિવારણ વગેરે અનેક નાની નાની બાબતો પ્રસન્નતાથી નજીક લઈ જઈ શકે છે. પ્રસન્ન પરિવાર શબ્દમાં સમગ્ર જીવાતા જીવનનો સમાવેશ થઈ જાય છે. અને આપણે જાણીએ છીએ કે જીવનશૈલી તો સતત બદલતી જ રહે છે અને બદલતી રહેવાની, એને રોકી શકાય નહીં. અને જીવન અને જીવનશૈલીને અનુરૂપ જ પારિવારિક જીવન જીવાય છે. સંયુક્ત પરિવારો હોય કે વિભક્ત પરિવાર, પણ પરિવાર આખરે પરિવાર જ છે. પરિવારના દરેક સભ્યનો સ્વભાવ, વિચારો, વિકૃતિ સમાન હોય એ શક્ય નથી કે જરૂરી પણ નથી. જરૂર રહે છે માત્ર સમજદારીની, આવશ્યકતા રહે છે અનુકૂળતા સાધવાની, આવડતની એકની આ ભાવના છે તો પરિવાર છે, એકની ભાવના છે તો પરિવાર સરસ છે. પરંપરાથી પારિવારિક જીવન વિશે વિચારો થતા રહ્યા હોવા જોઈએ, નહીતર એક જૂની કહેવત આપણને સાંભળવા મળી ન. પરંપરાથી આપણે સાંભળતા આવ્યા છીએ કે વાસણો હોય તો ખડખડે ખરા, એટલે કે પરિવારોમાં નાના મોટા ઝઘડાઓનો સ્વીકાર તો પરંપરાથી થતો જ આવ્યો છે. પરંતુ આજના અને ભાવિ જીવનોમાં એ સ્થિતિ અનિવાર્ય નથી રહી. વાસણો કદાચ ખડખડતા હશે, પણ આજની પેઢી સજાગ છે. એ નિર્જીવ વાસણો કહેવાવા બિલકુલ તૈયાર નથી. પૂરતી સમજદારી હોય તો પરિવારમાં કોઈ વિસંવાદ કે વિવાદનું હવે સ્થાન રહ્યું નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે પરિવાર વગર જીવન જીવવું અશક્ય છે. પરિવાર છે તો જ જીવન છે, અને પરિવારને એક માત્ર લાગણીનો પાત્ર બાંધી રાખી શકે છે. જો પરસ્પર સાચી લાગણી નથી તો કશું જ નથી. કુદરતી રીતે સ્વભાવ જુદા જુદા હોય તેથી શું થઈ ગયું? વારે અને વર્તનને તો સમજદારીથી કાબુમાં જરૂર રાખી શકાય છે. સાફ અને નિખાલસ મન મહત્વનો ભાગ ભજવે છે. ઘરનું વાતાવરણ અનૌપચારિક અને સ્વાભાવિક જ રહેવું જોઈએ. પરસ્પર લાગણીપૂર્વકનું નિસ્વાર્થ વર્તન જરૂરી છે. વડીલો પ્રત્યે આદરભાવ તો અતિ આવશ્યક છે. મનુષ્ય જીવન છે, ભવસાગરને તરીને પાર ઉતરવાનું છે. એ સરળ તો નથી જ. જીવનમાં અનેક પ્રશ્નો આપત્તિઓ આવી શકે છે, તો એવા સમયે પરિવાર એક બનીને સામનો પણ કરી શકે છે. પ્રસન્ન પરિવાર એટલે ધરતી પરનો સ્વર્ગ, એ તો ખરું, પણ પ્રસન્ન પરિવાર કોને કહેવો? કેવો હોય પ્રસન્ન પરિવાર, અને પરિવાર પ્રસન્ન પરિવાર સી રીતે થઈ શકે, એ બધા પ્રશ્નો છે. પ્રશ્નો પરિવારની પરિકલ્પના આપણે જરૂર કરી શકીએ. એક પરિવાર છે મધ્યમ વર્ગીય પરિવાર, વયસ્ક માતા પિતા છે, પિતા ઉચ્ચ પદેથી નિવૃત્ત થયેલા છે, બે પુત્રો અને એક પુત્રી છે. મોટો પુત્ર પરિણિત છે, પુત્ર વધુ શિક્ષિત છે, સારી કંપનીમાં જોબ કરે છે, મોટો પુત્ર પણ જોબ કરે છે, નાનો પુત્ર અને પુત્રી કોલેજમાં અભ્યાસ કરે છે. વયસ્ક પિતા ઘરનો આર્થિક વ્યવહાર સંભાળે છે અને માતા ઘરની તમામ વ્યવસ્થા સંભાળે છે. નાનું પણ ન કહેવાય અને મોટું પણ ન કહેવાય એવું મકાન છે. ત્રણ વાહનો પણ છે. મોટા પુત્રનો પુત્ર શાળા જાય છે, એના માટે સ્કૂલ બસની વ્યવસ્થા પણ સરસ થઈ શકી છે. નિત્યક્રમ, ઘરના દરેક સભ્ય વહેલી સવારે જાગી અને નાહી ધોવાની તૈયાર થઈ જાય છે. પિતા પૂજા ક્રમમાં નિત્ય પૂજા કરે છે. ત્યારબાદ પરિવારના બધા જ સભ્યો એક જ ટેબલ પર નાસ્તો કરે છે. એ સમયે વાતાવરણ તદ્દન હળવું બને છે અને પ્રફુલ્લિત પણ હોય છે. ત્યારબાદ સૌ પોતાના કામે બહાર નીકળી જાય છે. આટલો નિત્યક્રમ ગોઠવાયો છે, એના માટે થોડું અનુશાસન પણ જવાબદાર કહેવાય. અનુશાસન પણ પ્રેમપૂર્વક શક્ય છે, આદેશો કરવા લાગતા નથી. વાતાવરણ હળવું અને પ્રફુલ્લિત એટલા માટે છે કે પરસ્પર ઉપયોગી થવાની વૃત્તિ છે. સ્વાર્થ નથી, કડવી વાણી નથી, મનમાં કોઈ ડંક નથી, દ્વેષ નથી, માટે ઉદ્વેગ પણ નથી કે ઉચ્ચાટ પણ નથી. જ્યારે ઘરમાં દરેક સભ્યની હાજરી હોય છે ત્યારે ધીમે ધીમે સૌને ગમતું મીઠું સંગીત ચાલુ રહે છે. એના માટે પણ કોઈને કોઈ દુરાગ્રહ નથી હોતો. મન ચવરમાં નાનો પુત્ર અને પુત્રી તથા પૌત્ર હાજર રહી શકે છે. મોટો પુત્ર અને પુત્ર વધુને ઓફિસમાં મત લેવા પડે છે. ઢળતી સાંજે પિતા ચાલતા ચાલતા લાઇબ્રેરી કે બગીચે જાય છે. માતા સાંજની રસોઈની તૈયારી કરે છે. પુત્રી તેમની મદદમાં હાજર રહે છે. હક્કો અને ફરજોની આ ગણતરી થતી નથી. સદભાગ્ય અહમ કોઈને સ્પર્શ્ય નથી. પરસ્પર કોઈ દુભે એવા નામનું ઉચ્ચારણ પણ અહીં થતું નથી. સાંજે સૌ પોતપોતાના કાર્યક્ષેત્રમાંથી મુક્ત થઈને સૌ સાથે ભોજન લેવા બેસે. ફરી કોઈ ઉચ્ચાટ નહીં, કોઈ ઉદ્વેગ નહીં. દિવસ દરમિયાન બનેલા બનાવો ઘટનાની નિખાલસ ચર્ચા થાય. બધી જ વાતો તદ્દન હળવાશથી થાય. કડખડાટ હાસ્ય ગુંજતું રહે. થોડી વાર સૌ સાથે બેસીને ટીવી જોવે, ચર્ચા થાય, દલીલબાજી ન થાય. કોઈ પણ વ્યક્તિ પોતાના વિચારો સામી વ્યક્તિ પર ઠોકી બેસાડવાનો પ્રયત્ન ન કરે. પરિવારનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો વડીલોનું માર્ગદર્શન અને સલાહ ઉપરાંત મદદ મેળવવામાં બીજી પેઢીને કોઈ સંકોચ પણ ન થાય. કારણ કે આ પરિવારમાં વડીલોને માન સન્માન આપવાની સ્વયં સ્વીકૃત પરંપરા છે. માગણીના તંતુથી ગૂંથાયેલા આના પરિવારમાં નિર્દોષ આનંદ ઉમંગ ઉમાસ છલકતો રહે છે. તે લુચ્ચા માર્મિક સ્મિત નથી, તે નિખાલસ અને હાસ્ય હોય છે. અહીં કોઈ ભેદભાવ નથી, કોઈને કોઈ જોડે સરખામણ પણ નથી થતી, કોઈને ઉતારી પાડવાની પણ કોઈ વૃત્તિ દેખાતી નથી. મારા પહેલાને આ પરિવારે તિલાંજલિ આપી. ધૂપબત્તીની પાવન સુગંધ સતત વહેતી રહે છે. મધુર સંગીત ગુંજતું રહે છે. ઘરના ચારે ખૂણા આનંદથી છલોછલ છે. કારણ કે પરિવારના પ્રત્યેક સભ્યનું મન તંદુરસ્ત છે. કોઈનું મન રોગી નથી. પ્રત્યેક સભ્યના ચહેરા પર સંતોષની રેખાઓ વર્તાતી રહે છે. લોભ, લાલચ, તૃષ્ણા કે અભાવે ક્યારેય દેખા દીધો નથી. માટે જ આ પરિવાર સુખી પરિવાર છે. અહીં પ્રત્યેક દિન એક ઉત્સવ છે. પ્રત્યેક દિન ઉજવાય છે. આ પરિવારમાં સસ્મિત આવકારવાની પ્રણાલી છે. અહીં માત્ર પ્રેમ છે. ધિક્કારના તો અસ્થિ પણ કોઈ વાકેફ નથી. પૂર્વગ્રહોની પાપ કોઈને ડંખી ગયું નથી. માટે જ અહીં આનંદ છે. મળ્યો આનંદ અને પ્રસન્નતા. જરૂર છે પરસ્પર અનુકૂળતાની પરિકલ્પના મુજબ પ્રસન્ન પરિવાર કઈ કરશે આવો હોઈ શકે. પરિવારો એકત્રિત થતા સમાજ બને છે. આપણી પરિકલ્પના મુજબના પ્રસન્ન પરિવારો થતા જાય. પ્રત્યેક પરિવાર જો પ્રસન્ન પરિવાર થવા લાગે તો એ પ્રસન્ન પરિવારો એકત્રિત થતા આખો સમાજ પ્રસન્ન સમાજ થઈ જાય અને ધરતી પર સ્વર્ગ ઉતરી આવે.
1: પારદર્શક પ્રેમનું પ્રતીક પ્રસન્ન પરિવાર. બહુ સરસ મજાનો વાર્તાલાપ હમણાં જ આપણે સાંભળ્યો કોકિલા અંતાણી પાસેથી. તો બહેનો, આપણે આપણા પરિવારને પણ પ્રસન્ન રાખવો હોય તો આપણે કેટલીક એવી ટિપ્સ પણ આપણે આપણા જીવનમાં અપનાવવી જોઈએ. હું જીજ્ઞાબેન, વળી પરિવારને પ્રસન્ન રાખવાની ટિપ્સ કઈ? અત્યારે જે ઘર છે, પરિવાર છે, તેમાં બાળકો પણ છે અને વડીલો પણ છે, એટલે બે વચ્ચેનો જે જનરેશન ગેપ છે એ ગેપને એને પ્રેમમાં કન્વર્ટ કરવો જોઈએ. અને એ પૂરો પરિબળ આપણે એક સ્ત્રીએ હંમેશા બનતી આવી છે, બનતી રહેશે અને અત્યારે પણ બનવાનું જ છે. અને ભાઈઓ, અત્યારે આ ડિજિટલ યુગ ચાલી રહ્યો છે એટલે દરેકના હાથમાં મોબાઈલ છે, દરેકના બેડરૂમ અલગ છે. ત્યારે આપણે પરિવારના દરેક સભ્યને એક તાંતણે બાંધવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે આપણે હંમેશા એવું એક નક્કી કરીએ કે રાતના જયારે જમીને પરવારી જઈએ ને ત્યારે એક કલાક દરેકે સાથે બેસીને દરેકે પોતાના વિચારોની આપ લે કરવાની અને આખા દિવસ દરમિયાન જે પણ બન્યું હોય ને એ એકબીજા વચ્ચે શેર કરવાનું. એટલે બહેનો, એક કલાક મોબાઈલ ને સાઈડ પર મૂકી દો અને પરિવારને મહત્વ આપો.
2: અને જીજ્ઞાબેન, તમે તો જમ્યા પછીની વાત કરો છો ને, પણ હું તો એમ કહું છું કે જમતી વખતે ડાઇનિંગ ટેબલ ઉપર તો થાળીની બાજુમાં મોબાઈલ નહીં, નહીં અને નહીં જ એવો સંકલ્પ તો આપણે સૌ ચોક્કસથી લેવો જ જોઈએ.
1: બહેનો,
3: ઘરમાં વડીલો છે તો વડીલો પાસે અનુભવનું ભાથું છે તો વડીલો પાસે ની સાથે આપણને અનુભવ મળશે અને બાળકો સાથે હશે તો બાળકો પાસેથી આપણને પ્રેમ મળશે એટલે આપણે બાળકોને પ્રેમ આપવાનો છે અને વડીલો પાસેથી અનુભવનું ભાથું મેળવવાનું છે
2: અને અમે બાળમિત્રોને જો આપણે

થી થોડા દૂર રાખવા હોય ને તો આ પરિવાર છે ને એ એના માટેનું સૌથી મજબૂત પાસું છે કે પરિવારમાં જેટલા બાળ મિત્રો જકડાયેલા રહેશે ને આપણી સાથે વાતચીતમાં હસી મજાકમાં એટલા લોકો ડિજિટલ યુગ થી દૂર રહેશે. તો આજે આપણે ચોક્કસ થી એવું નક્કી કરીએ કે આપણે હંમેશા એક ટાઈમ સાથે બેસીને જમીશું, એક કલાક પરિવાર માટે ફાળવીશું અને દરેક સાથે પ્રેમ અને લાગણીનું આદાન પ્રદાન કરીશું અને એ સાથે જ થઈ જાય સરસ મજાની

Abraço por esta janela. Thank you.

0: કહ્યું છે, ચાર દિવાલો વચ્ચે જ્યારે વહે છે હેતની ધારા, ત્યારે બને છે આ ઘર સ્વર્ગથી પણ પ્રેમ. પપ્પાનો એ ઠપકો અને મમ્મીને મમતા, દાદા દાદીની વાર્તામાં છુપાયેલી છે એ ક્ષમતા. બે બહેનની મસ્તી અને મીઠો એ ઝઘડો જીવનના દરેક સંઘર્ષમાં આજ છે મારો ટેકો. દુનિયાની ભીડમાં જ્યારે થાકીને ઘરે આવું છું, પરિવારના સ્નેહમાં જ હું તો શાંતિ પામું છું. ક્યાંક સંપત્તિ મોટી હોય છે તો ક્યાંક નામ મોટું, પણ જ્યાં પ્રેમ નથી ત્યાં બધું જ લાગે ખોટું. હાથમાં હાથ હોય ને સાથે હોય સૌનો સાથ, તો અંધારી રાત પછી પણ સુંદર હોય છે પ્રભાત. સંસ્કારોનું સિંચન જ્યાં થાય છે વારંવાર, એ જ છે મારો જીવંત અને તારો પરિવાર. તો બહેનો, આપણે આપણા પરિવારને પ્રેમ અને સ્નેહના પાત્રને જોડીને રાખીએ, એ જ આશા સાથે આજનો કાર્યક્રમ સહેજ સંપન્ન કરીએ.
1: ફરી મળીશું આપના માનીતા કાર્યક્રમ સહિયરમાં આજ માધ્યમથી આજ સમયે. ત્યાં સુધી આવજો બહેનો, આવજો જીજ્ઞા બેન,
0: આવજો બહેનો, આવજો તારા બેન.
2: આપ સાંભળી રહ્યા હતા માનવ માટેનો કાર્યક્રમ સહિયર, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રથી કરવામાં આવ્યું. બપોરના એક થયા છે.
3: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં કનકલતા. राष्ट्रीय परीक्षा एजेंसी एनटीए ने चिकित्सकीय शिक्षा में दाखिले के लिए 3 मई को आयोजित नीट यूजी 2026 परीक्षा रद्द करने का फैसला किया है. एक सोशल मीडिया पोस्ट में एजेंसी ने कहा है कि फैसला विद्यार्थियों के हित तथा राष्ट्रीय परीक्षा प्रणाली पर टिके विश्वास को ध्यान में रखते हुए लिया गया है. एनटीए ने बताया है कि सरकार ने पेपर लीक के आरोपों की पूरी जांच के लिए मामला केंद्रीय अन्वेषण ब्यूरो सीबीआई को सौंपने का निर्णय लिया है. एनटीए ने कहा है कि परीक्षा के लिए नई तिथि अलग से अधिसूचित की जाएगी. पंजीकरण विवरण, उम्मीदवार की जानकारी और मई 2026 के लिए चयनित परीक्षा केंद्र अपरिवर्तित रहेंगे तथा पुनः परीक्षा में उपयोग किए जाएंगे. एजेंसी ने कहा है कि दोबारा परीक्षा के लिए फिर पंजीकरण कराने की जरूरत नहीं होगी और इसके लिए कोई अतिरिक्त परीक्षा शुल्क भी नहीं लिया जाएगा. भारतीय जनता पार्टी

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં હિમંતા બિસ્વા શર્માએ સતત બીજા કાર્યકાળ માટે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્સિંગ વ્યવસાય સાથે જોડાયેલા 15 લોકોને રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગેલ પુરસ્કારથી સન્માનિત કર્યા. મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટે 3 મે લેવાયેલી નીટની પરીક્ષા રદ. ઉત્તર પ્રદેશમાં એસપીના સાંસદ સામે પ્રધાનમંત્રી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ FIR. આઈસીસી પુરૂષ T20 વિશ્વકપમાંથી ટીમના પાછા ખસી જવાના કારણની તપાસ માટે બાંગ્લાદેશે 3 સભ્યોની સમિતિની રચના કરી. અને IPL ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. ભાજપના વરિષ્ઠ નેતા હિમંતા બિસ્વા શર્માએ આજે સતત બીજા કાર્યકાળ માટે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ ગુવાહાટીના ખાનપુરામાં વેટરનરી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સમારોહમાં ડોક્ટર શર્માને પદ અને ગુપ્તતાને શપથ લેવડાવ્યા હતા. ડોક્ટર શર્માની સાથે 4 ધારાસભ્યો રામેશ્વર તેલી, અતુલ બોરા, ચરણ બોરા અને અજંતા નિયોગે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, અનેક કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ સમારોહમાં હાજરી આપી હતી. આ સાથે ડોક્ટર શર્મા આસામમાં સતત 2 મુદત માટે મુખ્યમંત્રી તરીકે સેવા આપનારા પ્રથમ બિન કોંગ્રેસી નેતા બન્યા છે. આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ છે. આ દિવસ આધુનિક નર્સિંગના સ્થાપક ફ્લોરેન્સ નાઇટિંગેલના જન્મદિન નિમિત્તે ઉજવવામાં આવે છે. આ વર્ષની વિષયવસ્તુ આપણી નર્સો આપણું ભવિષ્ય રાખવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્સિંગ વ્યવસાય સાથે જોડાયેલા 15 લોકોને રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગેલ પુરસ્કારથી સન્માનિત કર્યા. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સમારોહમાં નર્સિંગ ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ પુરસ્કાર એનાયત કરાયા હતા. આ પ્રતિષ્ઠિત પુરસ્કારો કેન્દ્ર અને રાજ્ય સરકારો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં સેવા આપતા રજીસ્ટર્ડ નર્સ મિડવાઇફ્સ, સહાયક નર્સ મિડવાઇફ્સ અને મહિલા હેલ્થ વિઝિટર્સને આપવામાં આવે છે. દરેક પુરસ્કારમાં મેરિટ પ્રમાણપત્ર, 1,00,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર અને આરોગ્ય યોદ્ધાઓ દ્વારા આપવામાં આવેલી અમૂલ્ય સેવા માટે રાષ્ટ્રની કૃતજ્ઞતાનું પ્રતીક મેડલ સામેલ છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા, આરોગ્ય રાજ્યમંત્રી પ્રતિકભાઈ જાદવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. નર્સ દિવસ નિમિત્તે ગૃહમંત્રી અમિત શાહ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ નર્સોને દેશની આરોગ્ય સંભાળ પ્રણાલીની કરોડરજ્જુ અને આશાનો સ્તંભ ગણાવ્યા છે. મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટે લેવાતી નીટ UG 2026ની પરીક્ષા રદ કરાઈ છે. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાએ આ મહિનાની 3 તારીખે લેવામાં આવેલી નીટ UG પરીક્ષામાં પેપર લીકના કથિત આરોપો બાદ આ નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયા સંદેશમાં સંસ્થાએ જણાવ્યું કે સરકારે પેપર લીકના આરોપોની વ્યાપક તપાસ માટે આ મામલાને કેન્દ્રીય તપાસ પંચ CBIને મોકલવાનો નિર્ણય લીધો છે. એજન્સીએ કહ્યું કે તે બ્યુરોને સંપૂર્ણ સહયોગ આપશે અને તપાસ માટે જરૂરી તમામ સામગ્રી, રેકોર્ડ અને સહાય પૂરી પાડશે. સંસ્થાએ વધુમાં જણાવ્યું હતું કે ફરીથી પરીક્ષા લેવાશે, જેની તારીખની જાણ કરાશે. મે 2024 માટે પસંદ કરાયેલી નોંધણીની વિગતો, ઉમેદવારની માહિતી અને પરીક્ષા કેન્દ્રો યથાવત રહેશે. સંસ્થાએ જણાવ્યું કે કોઈ નવી નોંધણીની જરૂર રહેશે નહીં અને વધારાની પરીક્ષા ફી પણ લેવામાં નહીં આવે. ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લાના સમાજવાદી પાર્ટીના સાંસદ અજેન્દ્રસિંહ લોધી સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ FIR નોંધવામાં આવી છે. ભાજપ નેતા સત્યેન્દ્ર પ્રતાપ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ બાદ મહોબા કોતવાલી પોલીસ સ્ટેશનમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. લોકોને સોનું ન ખરીદવાની વિનંતી કરતી શ્રી મોદીની અપીલ પર પ્રતિક્રિયા આપતા લોધીએ પ્રધાનમંત્રી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ વિવાદ ઉભો થયો હતો. આ ટિપ્પણીથી રાજ્યમાં ભાજપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યા હતા. વધુ તપાસ ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શુક્રવારથી સંયુક્ત આરબ અમીરાત, UAE, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે જશે. 5 દેશોની તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં શ્રી મોદી શુક્રવારે UAE પહોંચશે. તેઓ રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહયાન સાથે મુલાકાત કરશે. મુલાકાતના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી શુક્રવારે નેધરલેન્ડ પહોંચશે. તેઓ રાજા વિલિયમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમાને મળશે અને પ્રધાનમંત્રી રોબ જેટન સાથે વાતચીત કરશે. શ્રી મોદી રવિવારે સ્વીડનના ગોથેનબર્ગ જશે અને તેમના સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.
मुलाकात में चौथा तबक्का में जो सोमवार त्रीजी भारत नॉर्विक शिखर बैठक में भाग लेवा नॉर्वे जैसे अंतिम तबक्का में श्री मोदी 19वीं तारीख को इटाली में सत्तावार मुलाकात लेशे तो राष्ट्रप्रमुख सर्जियो मत्तारेला और प्रधानमंत्री जॉर्जियो मेलोनी साथ बातचीत करशे। समाचार आप आकाशवाणी पर सांभळी रह्या छो। आ समाचार नु जीवंत प्रसारण आप अमारी यूट्यूब चेनल AIR News गुजरात पर सांभळी शकशो। वधु समाचार

0: sobre que Andrea te corresponde CBA Cushy. Raja Polis Nipolana Parkarava Hikata Agency, Ajasa Kavariti, Akes Nikapas, Putani Hatna Lidici. CBI Ajanavi Hutunta Tana Kolka Azunina, Sayukta Nibeshakna Bakri Kitter, Ekvishes Tapas Tim Mirachi Kurvana Ushi. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે ગણિત અને વિજ્ઞાન પ્રત્યે એકપક્ષીય અભિગમથી આગળ વધવાનું આહવાન કર્યું છે. તેમણે ઇતિહાસના લોકશાહીકરણ પર આધારિત દ્રષ્ટિકોણની જરૂરિયાત પર ભાર મૂક્યો, જે આ ક્ષેત્રમાં ભારતના મૂળભૂત યોગદાનને માન્યતા આપે છે. ડોક્ટર જયશંકર ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં ગણિતમાં ભારતના યોગદાન પર એક પ્રદર્શનના ઉદઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા. ત્રીજી સદીમાં ભારતના વિકસિત દ્વિસંગી પ્રણાલીનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે તે ડિજિટલ યુગનો પાયો હતો અને તેના આધારે વિશ્વ કૃત્રિમ બુદ્ધિમત્તા તરફ આગળ વધી રહ્યું છે. વિદેશ રાજ્યમંત્રી પવિત્ર માર્ગારિટાએ આજે હોન્ડુરાસના સંસ્કૃતિ, કલા અને વારસાના રાજ્ય સચિવ યાસર હેન્ડલ કાકાનો સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જણાવ્યું કે બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત અને હોન્ડુરાસ વચ્ચે કલા, યોગ, સુખાકારી, સિનેમા અને સાંસ્કૃતિક આદાન પ્રદાનમાં સહયોગ વધારવા અંગે વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. બાંગ્લાદેશે ભારતમાં આઈસીસી પુરૂષ ટી20 વિશ્વકપમાંથી બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પાછા ખસી જવાના કારણની તપાસ માટે 3 સભ્યોની સમિતિની રચના કરી છે. સત્તાવાર આદેશ મુજબ ભૂતપૂર્વ અધિક સચિવ ડોક્ટર એકેએમ અલી ઉલ્લાહ સમિતિના અધ્યક્ષ રહેશે. સમિતિમાં ટીમના મુખ્ય પસંદગીકાર હબીબુલ બશર અને સર્વોચ્ચ અદાલતના વકીલ ફૈઝલ દસ્તગીરનો પણ સમાવેશ થાય છે. સમિતિને 15 દિવસમાં અહેવાલ સુપ્રત કરવા કહેવામાં આવ્યું છે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: इस साल 7 फरवरी से 8 मार्च तक भारत और श्रीलंका की संयुक्त मेजबानी में हुई टी20 विश्व कप से बांग्लादेश ने अपना नाम वापस ले लिया था. यह फैसला तब लिया गया जब अंतर्राष्ट्रीय क्रिकेट परिषद आईसीसी ने सुरक्षा चिंताओं के कारण बांग्लादेश के मैच भारत से श्रीलंका स्थानांतरित करने की मांग को ठुकरा दी. विवाद तब शुरू हुआ जब भारतीय क्रिकेट कंट्रोल बोर्ड बीसीसीआई ने कथित तौर पर कट्टरपंथी समूहों से धमकियों के बाद बांग्लादेश के तेज गेंदबाज मुस्ताफिजुर रहमान को आईपीएल से बाहर कर दिया. हालांकि आईसीसी ने कहा कि सुरक्षा व्यवस्था पर्याप्त है, लेकिन इसके बाद अंतरिम सरकार ने बीसीबी को टूर्नामेंट से हटने का निर्देश दिया. धवल सिंह वर्मा, ढाका.
0: आईपीएल क्रिकेट में आज गुजरात टाइटंस अहमदाबाद में नरेंद्र मोदी स्टेडियम खाते सनराइजर्स हैदराबाद से टकराशे. मैच संजय 7:15 शुरू होते. દરમિયાન ગઈકાલે રાત્રે દિલ્હી કેપિટલ્સે ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સને 3 વિકેટથી પરાજય આપ્યો હતો.

0: capital in करण्याचा छेल्ला अहवाल मुजब सेन्सेक्स 800.94 घटो होतो। आईटी रियल्टी अने बैंकिंगमा पण घटाडो जोवा मळ्यो होतो। अंतमा मुख्य समाचार फरी एकवार। પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં હિમંતા બિસ્વા સરમાએ સતત બીજા કાર્યકાળ માટે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્સિંગ વ્યવસાય સાથે જોડાયેલા 15 લોકોને રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગેલ પુરસ્કારથી સન્માનિત કર્યા। મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટે 3 મેએ લેવાયેલી નીટની પરીક્ષા રદ। ઉત્તર પ્રદેશમાં એસપીના સાંસદ સામે પ્રધાનમંત્રી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ એફઆઈઆર। આઈસીસી પુરૂષ T20 વિશ્વકપમાંથી ટીમના પાછા ખસી જવાની કારણની તપાસ માટે બાંગ્લાદેશે 3 સભ્યોની સમિતિની રચના કરી। અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો।
1: આકાશવાણી અહેમદાબાદ વડોદરા રાજકોટ ભુજ।

0: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએ આરોગ્ય શિક્ષણમાં પ્રવેશ માટે ગત 3 મે લેવાયેલી નીટ એટલે કે રાષ્ટ્રીય પાત્રતા પ્રવેશ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો. સોશિયલ મીડિયા સંદેશમાં સંસ્થાએ જણાવ્યું કે વિદ્યાર્થીનો હિત અને રાષ્ટ્રીય પરીક્ષા પ્રણાલી પર રહેલા વિશ્વાસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરાયો છે. સંસ્થાએ જણાવ્યું કે સરકારી પેપર લીકના કથિત આક્ષેપની સમગ્ર તપાસ માટે આ મામલો કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે.
1: एनटीए ने बताया है कि सरकार ने पेपर लीक के आरोपों की पूरी जांच के लिए मामला केंद्रीय अन्वेषण ब्यूरो सीबीआई को सौंपने का निर्णय लिया है. एजेंसी ने कहा है कि ये निर्णय केंद्रीय एजेंसियों के साथ समन्वय में एनटीए द्वारा जांच निष्कर्षों का मूल्यांकन करने के बाद लिया गया है. परीक्षा के लिए नई तिथि अलग से अधिसूचित की जाएगी. पंजीकरण विवरण, उम्मीदवार की जानकारी और मई 2026 के लिए चयनित परीक्षा केंद्र अपरिवर्तित रहेंगे. दोबारा परीक्षा के लिए फिर पंजीकरण कराने की आवश्यकता नहीं होगी और कोई अतिरिक्त परीक्षा शुल्क भी नहीं लिया जाएगा. दीपेंद्र की रिपोर्ट के साथ समाचार कक्ष से आनंद पाठक.
0: राज्य में आगामी 1 जून थी वस्ती गणतरी में पहला तबक्का प्रारंभ थे. सत्तावार यादी मुजब 1 થી 30 જૂન સુધી નિયુક્ત જનગણના અધિકારીઓ ઘરે ઘરે જઈને માહિતી એકત્રિત કરવા ઘર યાદીની કામગીરી એટલે કે એચએલઓ હાથ ધરશે. વસ્તી ગણતરી ફિલ્ડ કાર્ય માટે તૈયાર કરાયેલી ઘર યાદીની મોબાઈલ એપ્લિકેશન એચએલઓ એપ્લિકેશન દ્વારા આ કામગીરી હાથ ધરાશે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા જનગણના કાર્ય અને કાર્યાલયના નિયામક સુજલ જે મહાત્રાએ કહ્યું, રાજ્યમાં જનગણના કાર્ય નિદેશાલય વસ્તી ગણતરી 2027ની તૈયારી માટેની પ્રવૃત્તિઓ હાથ ધરી રહ્યું છે. આ વખતે પહેલીવાર નાગરિકોને ભારત સરકાર દ્વારા રજૂ કરાયેલા સ્વગણતરી પોર્ટલ SE.census.gov.in દ્વારા વસ્તી ગણતરીમાં ભાગ લેવાની તક મળશે.
2: जैसे आप सबको ज्ञात है, सब भारत की जनगणना शुरू हो चुकी है. गुजरात राज्य में जनगणना का जो हाउस सिस्टम फेज है, जो फर्स्ट फेज है, वो 1 जून से 20 जून तक चलेगा. उसके पहले जो सेल्फ नियोरेशन है उसके बारे में 15 से 17 मई से लेकर 31

0: चलेगा।
1: सर फिर लोगों के लिए इसलिए इम्पोर्टेंट है कि इसमें लोग अपनी मेहनत अपने अनुकूल के बारे में सब बढ़ सके, इसके वजह से जो इनोवेटर उनके घर आएंगे उनकी गाइडेंस कम रहेगा, उनको डेटा और एक्यूरेसी बढ़ेगी। सबके माध्यम से मेरे लोगों से रिक्वेस्ट है कि सर्वेक्षण का महत्तम उपयोग करें, इसकी वजह से गवर्नमेंट को बेस्ट महंगी मिले और सच्ची सहमति मिले।
0: महसाणा महानगर पालिका द्वारा आगामी 1 जून से शहर में अंदाजे 583 ब्लॉक में वस्ती गणतरी की कामगिरी हाथ धराशे। 650 निरीक्षकों और गणतरीदारों ने 3 तबक्का में तालीम अपाशे। मुख्यमंत्री भूपेन्द्र पटेल आज आंतरराष्ट्रीय नर्स दिवस निमित्त नर्सिंग क्षेत्र साथ जोड़ेला तमाम कर्मयोगी ने शुभकामनाओं पाठी। सोशल मीडिया संदेश में तेमणे कहूं कि सेवा पर्व धर्म मंत्र साथ आपणे नर्सिंग भाई बहनों दर्दी और सारवार में अविरत कार्यरत रहे छे। कोरोना महामारी हो के अन्य कोई पर आपत्ति, नर्सिंग पोताना जीवन जोखमे जनता ने सेवा करीने मानवतानु उत्तम उदाहरण पूरु पाड्यु छे। गुजरात गुणवत्ता सभर आरोग्य दिशा में आगळ वधी रह्यु छे, तेमां आप सौनो परिश्रम अने सेवा भाव अत्यंत महत्वनो होवानुं पण श्री पटेले उमेर्यु। મહેસાણામાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા 2 લોકોના મોત થયાના અહેવાલ છે। અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે મોટી દાવ ગામ નજીક રાજમાર્ગ પર અમદાવાદ જતી બસ અને વડોદરા જતી ટ્રક વચ્ચે અકસ્માત થતા 2 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા, ત્યારે 13 જેટલા ઇજાગ્રસ્ત મુસાફરોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે। પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી। હવામાન વિભાગે કચ્છ, સુરેન્દ્રનગર અને સુરતમાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું। કચ્છ અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યું છે। નવસારીમાં પણ ગત 2 દિવસથી તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચતા લો લાગવાની સંભાવનાઓને જોતા સિવિલ હોસ્પિટલમાં 30 પથારીનો વોર્ડ તૈયાર કરાયો। લોની સારવાર માટેની તમામ દવાઓ પણ પૂરતા જથ્થામાં ઉપલબ્ધ છે, તેમજ ગમે તે પરિસ્થિતિને પહોંચી વળવા હોસ્પિટલ 24 કલાક એલર્ટ મોડ પર છે। દરમિયાન હવામાન વિભાગે લોકોને બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન જવા, ગરમીથી બચવા હળવા રંગના કપડાં પહેરવા તેમજ બપોરે બહાર જવાનું થાય તો માથું ઢાંકીને જવાની સલાહ આપી છે। પાટણની સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરાવવા આગામી 19 તારીખે ચૂંટણી બેઠક યોજાશે। આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ વિધિવત હુકમ બહાર પાડતા બંને નગરપાલિકાના આગામી 2.5 વર્ષ માટેના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે। આ સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા। આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/go અને અમારા એક્સ હેન્ડલ @ERNews_ABADને ફોલો કરશો। આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ સાંજે 7 વાગ્યાના 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો દીવ જિલ્લાનું સમાચાર પત્ર, લેખક ભારતી રાવલ. દીવ ખાતે નારી શક્તિ વંદન અધિનિયમને સમર્થન આપવા દીવ બીજેપી મહિલા મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત દીવ જિલ્લામાં બાઇક રેલી, પદયાત્રા તથા મહાસભા કાર્યક્રમ વણાકબારા ખાતે યોજાયો હતો. દીવમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની પણ ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે દીવ જિલ્લા બીજેપી કાર્યાલય ખાતે પાર્ટીનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો તથા સફાઈ અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. દીવ બીજેપી કાર્યાલય ખાતે બંગાળ, આસામ અને પુડુચેરી વિધાનસભાની ચૂંટણીમાં જીતની ઉજવણી કરાઈ હતી. જિલ્લાની ગ્રામ પંચાયતો ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ અંતર્ગત વિશેષ ગ્રામ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિર્ભર પંચાયત અને વિકસિત ભારત પર ગ્રામજનો સાથે ચર્ચા કરાઈ હતી. દીવ ખાતે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા બુચરવાડા ખાતે સાહિત્યમય અને પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રૂચિ વધારવા અને સાહિત્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ પ્રસંગે બાળ સાહિત્યકાર દ્વારા લખાયેલ પુસ્તક હું વાંચું છું તું પણ વાંચ અને આહલાદક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સાહિત્યકારોને શાલ ઓઢાડી પુસ્તક તથા પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. દીવમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.

સાથે અગ્નિ સેવા સપ્તાહની પણ ઉજવણી કરાઈ હતી, જેમાં શહીદ અગ્નિશામક જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વિશેષ કાર્યક્રમ ફાયર સ્ટેશન ખાતે યોજાયો હતો, જેમાં મુંબઈ ડેનયાર્ડમાં બનેલી ભયંકર દુર્ઘટનામાં બહાદુર અગ્નિશામક જવાનો દ્વારા આપવામાં આવેલ બલિદાનને દર વર્ષની જેમ આ વર્ષે પણ યાદ કરી તેમને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. અગ્નિશામક સેવા સપ્તાહ અંતર્ગત દીવની વિવિધ શાળાઓમાં, સરકારી કચેરીઓમાં, નગરપાલિકા વગેરેમાં દીવ ફાયર વિભાગ દ્વારા, ડિસ્ટ્રીક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દીવ દ્વારા વિદ્યાર્થીઓને 101 ફાયર ઇમરજન્સી નંબર, કુદરતી આપત્તિ, માનવસર્જિત આપત્તિ વગેરે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ડેમોન્સ્ટ્રેશનના માધ્યમથી આપત્તિ દરમિયાન કેવા પગલાં લેવા તે જણાવવામાં આવ્યું હતું. દીવ પ્રશાસન અને સ્પોર્ટ્સ વિભાગ દ્વારા ભવ્ય ખેલ મહોત્સવ અંતર્ગત કોચિંગ ક્લાસ હાઈ પરફોર્મન્સ તાલીમ યોજાઈ ગઈ, જેમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, ચેસ, કેરમ, કરાટે, વોલીબોલ, બીચ સોકર, શૂટિંગ, યોગા, સ્વિમિંગ અને દોરડા ખેંચ જેવી રમતો યોજાઈ હતી. દીવ ખાતે સરકારી પ્રાથમિક શાળા નંબર 1માં વિદ્યાર્થીઓના વાલીઓ માટે નિઃશુલ્ક સેમિનાર યોજાયો હતો, જેમાં મેમરી પાવર કોચ અને ઇસરોના પૂર્વ કર્મચારી દ્વારા વાલીઓને તેમના બાળકોને ભણવા માટે એકાગ્રતા કઈ રીતે વધી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠન તેમણે દીવના વણાકમારાના વિવિધ સ્થળોની તથા મચ્છી માર્કેટની મુલાકાત લીધી હતી. તેઓએ માછીમારો સાથે બેઠક પણ યોજી હતી અને માછીમારી દરમિયાન આવતી મુશ્કેલીઓ, તેમની જરૂરિયાતો, માછીમારી દરમિયાન ખર્ચ, ગેરકાયદેસર માછીમારી, માછીમારોને મળતી સરકારી યોજનાઓ વગેરે અંગે જાણકારી મેળવી હતી. ખાસ માછીમારોની ડ્રેસિંગ અને હાર્બર અંગે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમનાથના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે દીવ એરપોર્ટ પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી પટેલને ખેસ પહેરાવી તથા સ્મૃતિ ચિહ્ન આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે દીવ જિલ્લા બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણ સહિત હોદ્દેદારો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપ સાંભળી રહ્યા હતા દીવનું સમાચાર પત્ર, લેખિકા ભારતી રાવલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આજથી 9 વર્ષે પણ અધિકમ વધે છે આપણી આકાશવાણી સમય બતાવ્યો સંજોગો બતાવ્યા પરિવર્તનની નવી લહેરો ઉઠી પણ આકાશવાણીએ હંમેશા ભારતીય સંસ્કૃતિ અને પરંપરા

0: We are addressing the 58th Foundation Day of Indian Council of Social Science Research, ICSSR. Commerce and Industry Minister Piyush Goyal has said that India is capable of strengthening itself against all obstacles, be it economic, technological or geopolitical. Speaking at the CII Annual Business Summit 2026 in New Delhi, he said the country currently has foreign exchange reserves sufficient to cover nearly 11 months of imports, placing the country in a very strong position globally. In IPL cricket, Gujarat Titans will take on Sunrisers Hyderabad in Ahmedabad today at 7:30 p.m. Indian time. That is the end of this news bulletin.
1: પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં હિમંતા બિસ્વા શર્માએ સતત બીજા કાર્યકાળ માટે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્સિંગ વ્યવસાય સાથે જોડાયેલા 15 લોકોને રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગેલ પુરસ્કારથી સન્માનિત કર્યા. મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટે 3 મે લેવાયેલી નીટની પરીક્ષા રદ. ઉત્તર પ્રદેશમાં એસપીને સંસદ સામે પ્રધાનમંત્રી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ FIR. કચ્છના અબડાસા નજીક ખુડા ગામ પાસેથી કોઠારા પોલીસ અને SOGની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બિનવારસી ચરસના 10 પેકેટ મળી આવ્યા. કચ્છ અને પાટણ જિલ્લામાં વન વિભાગની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા અને પર્યાવરણ જતનના પડકારો સામે સચોટ રોડમેપ તૈયાર કરવાના હેતુથી કચ્છ વન વર્તુળ દ્વારા એક વિશેષ ચિંતન શિબિરનું કરાયું આયોજન. ભુજ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતનો પ્રારંભ. ઓફલાઈન પેમેન્ટ કરનાર નાગરિકોને 30 જૂન સુધી મળશે 10% રિબેટ. ગાંધીધામને હીટવેવથી બચાવવા એક્શન પ્લાન અમલી. ગાંધીધામ અને આદિપુરમાં પાણીના પરબ, ORS કેન્દ્રો સહિતની સુવિધાઓ શરૂ કરાશે. હવે દુબઈમાં પણ માણવા મળશે કેસર કેરીની લિજ્જત. સમગ્ર ગુજરાતના કેરી પ્રિય ગ્રાહકો સુધી ગુજરાતની કેરીઓ પહોંચાડવા ગુજકો માસલ દ્વારા મેંગો ફેસ્ટિવલનું આયોજન. મોબાઈલ એપ્લિકેશનથી ઓનલાઈન વેચાણ શરૂ. AI આધારિત લાઇબ્રેરી સ્માર્ટ યુનિટ નામની શોધ માટે નોંધાયું પેટન્ટ. કચ્છી મહિલા ડોક્ટર નિશા જોશીનું યોગદાન. ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદમાં એમએમના સમગ્ર ગુજરાતના કચ્છની વિદ્યાર્થીની ભાવના કાનાભાઈ ઢીલા પ્રથમ આવતા રાજ્યપાલના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત. હવામાન વિભાગ દ્વારા આગામી 17 મે સુધી રાજ્યમાં હીટવેવની આગાહી. IPL ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 7:05 સાંભળી શકાશે.

0: હું તમને આ રાશન કાર્ડ લઈને ઉતાવળે.
1: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરી એ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

모든 해달 모든 스카이 8 जून 1936 आपनी सेवामां रहेली आकाशवाणी 90 वर्षथी समाजमां सचोट माहिती शिक्षण અને સાત્વિક મનોરંજન પૂરું પાડી રહી છે. આજે સમગ્ર ભારતમાં લગભગ 591 સ્ટેશનોનું સંચાલન કરી રહી છે. આકાશવાણીના સૂત્ર બહુજન હિતાય બહુજન સુખાયને સાકાર કરતા આજે આકાશવાણી ભારતના 92% ભૌગોલિક વિસ્તારમાં 99% જેટલી વસ્તીને આવરી લે છે. દેશના ગ્રામીણ શહેરી અને સરહદી વિસ્તારોમાં 23 ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે. આધુનિક સમયને માન આપીને ડીટીએચ મોબાઈલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 90 વર્ષે લાખ લાખ અભિનંદન. મોહર કાર્યક્રમમાં હવે સાંભળશો કિશોર કુમારે ગાયેલું અરમાન ફિલ્મ ગીત.

મેદાન જે ફાળવણી કરવામાં આવી છે.

0: ઉલટ ગતિએ પ્રગતિ કરીને અને આગામી સમયને મેદાને નીચે તૈયાર થયેલા ખેલાડીઓ વૈશ્વિક સ્તરે ભારતીય ત્રિરંગો લહેરાવ્યા. કચ્છ જવાબે તો ફિક્સમાં આકાશવાણી ભુજ.
1: મનીજે કઈ તો ગમે ને પશુ કરે ઘાસ ચારી જી તંગી સર્જાણી આય તે વેચે વનતંત્ર જે ગોડાઉન મેં જોકો ઘાસ આય તે જે વિતરણ કરે જી સ્થાનિક માલધારી તરફથી માંગ કરે મેં આવી આય. મનીજે ઘાસલેન્ડ વિસ્તાર મેં ચોમાસે વખતે વનતંત્ર તરફથી ઘાસ ઉભે મેં અચે તો અને ગોડાઉન મેં તે જે સંગ્રહ કરે મેં અચે તો હિલ વિસ્તાર જા માલધારી ચોકે હેવર ઘાસ વગર પશુ કરે કપડો સમય આય એટલે તાત્કાલિક ઘાસ વિતરણ ચાલુ કરે મેં અચે. પશુપાલક ચોકે અલગ અલગ ગોડાઉન લાખો કિલો ઘાસ તો જથ્થો ગયો હોય જો વિતરણ કરી મેં નહીં અચે તો ચોમાસે પહેલા હી ઘાસ સડે વિને તેની સ્થિતિ આય. હિંદ વિસ્તાર જ્યાં માલગાડી મોંઘે ભાવે તે ઘાસ તો જથ્થો બહારથી મંગાઈ ને પશુઓ કે ખાઈ હતા. હેવર જે પરિસ્થિતિ કે ધ્યાનમાં રાખીને જી બની શકે તે જલ્દી ઘાસ વિતરણ ચાલુ કરીને અચે તેની સ્થાનિક માલધારી માંગ કરી રહ્યા અહીં. તાલુકે જે 42 ગામે નર્મદા જે કેનાલ જા પાણી નતો મળે એની કે વધારે જે 1 મિલિયન એકર ફીટ

ને રાપર તાલુકે જે નવાણ ઉતારા અને ડેમે નર્મદા જો પાણી પહોંચે ને અચંદો ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાજી રજૂઆત ને કારણે રાપર તાલુકે જા 42 અને ભચાઉ તાલુકે જા 15 કેનાલથી વંચિત ગમે ને સરકાર તરફથી હી પાણી યોજના કે મંજૂરી દેને આવી આય નાની હમીર પરથી શિવલખા સુધી જે 43 ગામે કે હિની યોજનાથી પાઇપલાઇનથી જોડીને અચિંદી તો ભચાઉ તાલુકે જા જો 15 ગામ કમલન એરિયા ને લગતા છે ઉનિકે પણ ટૂંક જ સમય મેં હિની યોજના સાથે સાંકળીને અચિંદો

ફરિયાદનો ભવિષ્ય બનશે. અને જો આ અધિકારીઓનો નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07923 58400. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત

0: સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અમદાવાદ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 58 400.
1: લોક સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશો અનુષ્કા પંડિતના કંઠમાં લોકગીતો.

નમસ્કાર પંડિતે ગાયેલા લોકગીત સાથે જ આજનો લોક સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા અત્યારે સાંજના 6:15 થવા વિશે થોડી જ વારમાં સમય શો

सोशल मीडिया संदेश में संस्थाएं जनानी विद्यार्थियों ने हित और राष्ट्रीय परीक्षा प्रणाली पर रहेला विश्वास ने ध्यान में रखी आ निर्णय करायो छे। संस्थाएं जनानी सरकार पर लेख में कथित आक्षेप की समग्र तपास माटे आ मामलो केंद्रीय तपास संस्था सीबीआई ने सौंपवानो निर्णय कर्यो छे। રાજ્યમાં આગામી 1 જૂન થી વસ્તી ગણતરીના પહેલા તબક્કાનો પ્રારંભ થશે। સત્તાવાર યાદી મુજબ 1 થી 30 જૂન સુધી નિયુક્ત જનગણના અધિકારીઓ ઘરે ઘરે જઈને માહિતી એકત્રિત કરવાની ઘરયાદીની કામગીરી એચએલઓ હાથ ધરશે। વસ્તી ગણતરી ફિલ્ડ કાર્ય માટે તૈયાર કરાયેલી ઘરયાદીની મોબાઈલ એપ્લિકેશન એચએલઓ એપ્લિકેશન દ્વારા આ કામગીરી કરાશે। કચ્છના દરિયાકાંઠે ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત રહેતા અબડાસા નજીક ખોડા ગામ પાસેથી બિનવારસી ચોરસના 10 પેકેટ મળી આવ્યા છે। કોઠારા પોલીસ અને એસઓજીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન આ પેકેટો મળ્યા હોવાની વિગતો મળી છે। સુરક્ષા એજન્સીઓ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। દરમિયાન ગઈકાલે મોડી સાંજે એસઆઈબી

એ દિશામાં તપાસ શરૂ કરી છે કે અગાઉ મળેલા બે પાંખડા અને આ નવું પાંખું એક જ ટ્રેનમાં છે કે પછી અલગ અલગ ટ્રેનમાં છે. દરિયામાંથી એક પછી એક ટ્રેનની પાછ મળતા અરબ સાગરમાં કોઈ મોટું ટ્રેન ક્રેશ થયો હોવાની શક્યતા જણાઈ રહી છે. પૂર્વ કચ્છ

કરાઈ છે. જિલ્લા મથક ભુજ શહેરથી માંડવી જતા હાઈવે પર નારણપુર ત્રણ રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં નોકરી પર જઈ રહેલી ભુજના કૈલાસનગરની યુવતીની દ્વિચક્રી વાહનને ટ્રેલરે ટક્કર મારતા ગંભીર ઇજાઓને કારણે તેનું મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે માનકુવા પોલીસે આરોપી ટ્રેલરના ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું.

0: ગુરુનો હું ભક્તિ જૈન અને મારી સાથે છે ચંદન તાણી. આપ સૌનું સ્વાગત કરીએ છીએ. મિત્રો, સફળતા ક્યારે ઉંમરની મોહતાજ નથી હોતી, તે માત્ર મક્કમ મનોબળ અને સાહસ માંગે છે. આજે આપણે એક એવી મહિલા વિશે વાત કરવાના છીએ જેમણે કાર્તિક દેવના અડધા પડાવ પર પહોંચ્યા પછી એક સુરક્ષિત નોકરી છોડીને શૂન્યમાંથી સર્જન કરવાનો માર્ગ પસંદ કર્યો. આજે તેઓ માત્ર એક સફળ ઉદ્યોગ સાહસિક જ નહીં, પરંતુ ભારતના દરેક એક યુવાન માટે આઇકન છે, જે પોતાની આંખોમાં નવા સપના અને કંઈક કરી છૂટવાની તમન્ના રાખે છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ ફાલ્ગુની નાયર વિશે. ફાલ્ગુનીએ જે રીતે સ્ત્રી શક્તિ અને ભારતીય બજારને એક નવી ઓળખ આપી છે, તે જોતા તમને નથી લાગતું કે તેઓ આજના યુથ માટે સૌથી મોટો પ્રેરણા સ્ત્રોત છે?
1: બિલકુલ. સામાન્ય રીતે આપણે યુથ આઇકોન શબ્દ સાંભળીએ એટલે આપણા મનમાં 20 કે 25 વર્ષનો કોઈ યુવાન ચહેરો આવે, પણ ફાલ્ગુની નાયરે એ સાબિત કર્યું કે યુથ આઇકોન તે માત્ર ઉંમર નથી પણ એક માઇન્ડસેટ છે. એક સ્થાપિત ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકેની શાનદાર કારકિર્દી છોડીને 50 વર્ષની ઉંમરે નવા સાહસમાં ઝંપલાવવું એ જ દર્શાવે છે કે તેમનામાં આજના યુવાનો જેવી જ જગોશ અને જોખમ લેવાની તૈયારી છે.
0: સાચી વાત છે. ઘણીવાર યુવાનો થોડી નિષ્ફળતા મળે એટલે નાસીપાસ થઈ જતા હોય છે, અથવા તો મોડું થઈ ગયું છે એમ માનીને પ્રયત્ન પણ છોડી દે છે. પણ ફાલ્ગુનીની આ સફર આપણને શીખવે છે કે શરૂઆત કરવા માટે કોઈ સમય મોડો નથી. તેમણે ટેકનોલોજી અને બદલાતા સમયને જે રીતે અપનાવ્યો એ ખરેખર કાબિલેતારીફ છે, ખરું ને?
1: ચોક્કસ. તેમણે માત્ર એક વેપાર શરૂ નથી કર્યો પણ લોકોની જીવનશૈલી અને ખાસ કરીને મહિલાઓની પસંદગીને એક નવું પ્લેટફોર્મ આપ્યું છે. આજે જયારે આપણે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાતો કરીએ છીએ ત્યારે ફાલ્ગુની નાયરનું નામ સૌથી મોખરે આવે છે, કારણ કે તેમણે બતાવ્યું કે જો તમારા આઈડિયાનું ધન હોય અને અમેરિકામાં તમારી ઈચ્છા હોય તો આખું વિશ્વ તમારી નોંધ લે છે.
0: એટલે જ કદાચ આજે તેઓ માત્ર મહિલાઓ માટે જ નહીં પણ દરેક એવા વ્યક્તિ માટે આદર્શ છે જે પોતાની રૂટીન જિંદગીથી બહાર નીકળીને કંઈક અલગ કરવા માંગે છે. આપણે એ પણ જોવું જોઈએ કે તેમના આ સંઘર્ષના દિવસો કેવા હતા.
1: ચોક્કસ. લોકો ઘણીવાર સફળતાના શિખરને જુએ છે પણ એ શિખર સુધી પહોંચવા માટે કરેલા પ્રયત્નો બહુ ઓછા લોકો વિચારતા હોય છે. ફાલ્ગુની જયારે આ ક્ષેત્રમાં આવ્યા ત્યારે તેમની પાસે કોઈ પૂર્વ અનુભવ ન હતો. શરૂઆતમાં તો એવું પણ બનતું કે ઓર્ડર પેક કરવા માટે તેઓ પોતે જ હેલ્પર્સની સાથે બેસી જતા. આ ગ્રાઉન્ડ ટુ અર્થ એપ્રોચ જ તેમને વિશિષ્ટ બનાવે છે.
0: સાચી વાત છે. યુવાનો માટે આ બહુ જ મોટો બોધપાઠ છે કે કોઈ પણ કામ નાનું નથી હોતું. અને બીજું, મેં નોંધ્યું છે કે તેમણે ક્યારેય શોર્ટકટ નથી શોધ્યા. તેમણે હંમેશા ગ્રાહકોના વિશ્વાસ પર ભાર મૂક્યો છે. આજે જયારે સોશિયલ મીડિયાના જમાનામાં બધું જ ઇન્સ્ટન્ટ જોઈએ છે ત્યારે ફાલ્ગુનીના ધીરજ અને સાતત્ય ખરેખર શીખવા જેવા છે.
1: બિલકુલ. અને વધુ એક મહત્વની વાત એ છે કે તમે માત્ર પોતાના નફાનો વિચાર જ નથી કર્યો પણ એક આખું ઇકોસિસ્ટમ તૈયાર કર્યું છે. આજે હજારો સ્ત્રીઓ અને યુવાનો તેમના માધ્યમથી રોજગારી મેળવી રહ્યા છે. એક લીડર તરીકે જયારે તમે બીજાને સાથે લઈને ચાલો છો ત્યારે જ તમે સાચા યુથ આઇકોન બનો છો.
0: ખૂબ જ સરસ મુદ્દો છે. એટલે જ કદાચ આજે દેશના ટોચના બિઝનેસ મેગેઝિન્સ હોય કે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ, દરેક જગ્યાએ તેમની નોંધ લેવાય છે.
1: ફાલ્ગુની 50 વર્ષની ઉંમરે આ કરી શકતા હોય તો આજના ટેક સેવી યુવાનો પાસે તો આકાશ આંબવાની તક છે.
0: ખરેખર સપનાઓને આંખો આપવા માટે આકાશ પણ ટૂંકું પડે એ વાત ફાલ્ગુની નાયરે સિદ્ધ કરી બતાવી છે.
1: ચોક્કસ. મને એવું લાગે છે કે ફાલ્ગુનીની સૌથી મોટી સફળતા એ નથી કે તેમણે એટલી મોટી સંપત્તિ બનાવી, પણ એ છે કે તેમણે ભારતીય માનસિકતા બદલી છે. તેમણે સાબિત કર્યું છે કે એક ભારતીય બ્રાન્ડ પણ આંતરરાષ્ટ્રીય સ્તરની ગુણવત્તા અને વિશ્વાસ ઉભો કરી શકે છે.
0: સાચી વાત છે. અને એ પણ એક એવા ક્ષેત્રમાં જ્યાં વર્ષોથી વિદેશી કંપનીઓનું વર્ચસ્વ હતું. તેમણે સાબિત કર્યું કે જો મહેનત કરવામાં આવે વૈશ્વિક ગુણ બની શકાય.
1: બિલકુલ, તેઓ હંમેશા કહે છે કે તમે પોતે જ તમારી જિંદગીના નાયક છો. આ વાક્ય આજના યુવાનો માટે જીવન મંત્ર સમાન છે.
0: કેટલી ગમન વાત છે શ્રોતા મિત્રો. ફાલ્ગુની મેળાની સફર આપણને શીખવે છે કે ઉંમરના આંકડા કરતા તમારા આત્મવિશ્વાસનો આંકડો હંમેશા ઊંચો હોવો જોઈએ. જો તમારી પાસે વિઝન છે અને એ વિઝનને વળગી રહેવાની હિંમત છે તો સફળતા ચોક્કસ તમારા કદમ જોશે. ફાલ્ગુની મેળાની આ સફર આપણને એ પણ સમજાવે છે કે જ્યારે તમે કંઈક નવું કરવા જાઓ છો ત્યારે દુનિયા કદાચ તમારા પર શંકા કરશે, પણ તમારે તમારી જાત પરનો ભરોસો ક્યારેય ડગવા દેવાનો નથી.
1: ચોક્કસ, તેમણે જે રીતે ટેકનોલોજી અને પરંપરાગત વ્યવસાયનું સંતુલન જાળવ્યું છે તે આજના ડિજિટલ યુગના ઉદ્યોગ સાહસિકો માટે એક કેસ સ્ટડી સમાન છે. તેમણે બતાવ્યું કે ગ્રાહકનો સંતોષ એ જ વ્યવસાયનો સાચો ભાવ છે.
0: આપણે ફાલ્ગુનીની સફળતાની વાત તો કરી, પણ એક મુદ્દો જે મને સ્પર્શી ગયો તે એ છે કે તેમણે એક વુમન લેડ બિઝનેસ મોડલ ઉભું કર્યું છે. આજે પણ કોર્પોરેટ જગતમાં એવું માનવામાં આવે છે કે અમુક નિર્ણયો પુરુષો જ સારા લઈ શકે, પણ તેમણે આ જળ માનસિકતા તોડી નાખી છે.
1: હા, તેમણે માત્ર બિઝનેસ નથી કર્યો પણ મહિલાઓ માટે આખું એક નવું માર્કેટ ખોલ્યું છે. તેમણે સમજ્યું કે ભારતીય મહિલા પોતાની પસંદગી માટે કેટલી સભાન છે. તેમણે સ્ત્રીઓને માત્ર ગ્રાહક તરીકે નહીં પણ એક શક્તિશાળી નિર્ણયકર્તા તરીકે જોઈ છે. આજે તેમની કંપનીમાં પણ મહિલાઓનું વર્ચસ્વ છે જે સ્ત્રી સશક્તિકરણનું જીવંત ઉદાહરણ છે.
0: ફાલ્ગુનીએ જયારે શરૂઆત કરી ત્યારે તેમણે પોતાની બચત લગાવી હતી. યુવાનોને એવું લાગે છે કે લાખો કરોડોનું ફંડ હોય તો જ બિઝનેસ થાય. ફાલ્ગુનીના જીવન પરથી આ કેપિટલના મેનેજમેન્ટ વિશે આપણે શું શીખી શકીએ?
1: ખૂબ મહત્વનો પ્રશ્ન છે. ફાલ્ગુની કહે છે કે તમારા વ્યવસાયનું મોડેલ એવું હોવું જોઈએ જે નફો કરે, માત્ર ફંડિંગ પર ન લભે. તેમણે શરૂઆતના વર્ષોમાં ખૂબ જ કરકસર અને ચોકસાઈથી કામ લીધું. યુવાનો માટે મતભાત એ છે કે મોટું વિચારવું જરૂરી છે પણ શરૂઆત નાના પાયે અને મજબૂત ગણતરી સાથે કરવી જોઈએ. આંધળું જોખમ એ સાહસ નથી પણ સમજદારીપૂર્વકનું જોખમ એ સાચી ઉદ્યમશીલતા છે.
0: એટલે કે માત્ર આઈડિયા હોવો પૂરતો નથી, એનું અમલીકરણ અને નાણાકીય શિસ્ત પણ એટલું જ જરૂરી છે. ઘણીવાર એવું જોવામાં આવે છે કે લોકો સફળ થાય પછી પોતાના મૂળિયા ભૂલી જતા હોય છે,
1: ભલે તમે સીઈઓ હો પણ જો તમે માર્કેટમાં બદલાતા પ્રવાહોને શીખવા માટે તૈયાર ન હો તો તમે ટકી ન શકો. આ લર્નિંગ એટીટ્યુડ જ તમને 60 વર્ષની ઉંમરે પણ યુથ આઇકોન બનાવે છે.
0: ખરેખર જે શીખતો રહે છે એ જ યુવાન છે. આપણે એ પણ ચર્ચા કરવી જોઈએ કે તેમણે ફેમિલી અને કરિયર વચ્ચે જે બેલેન્સ રાખ્યું છે, તેમના બાળકો પણ હવે આ સફરમાં તેમની સાથે જોડાયા છે.
1: હા, અને એ દર્શાવે છે કે તેમણે પારિવારિક મૂલ્યોને બિઝનેસ સાથે કેવી રીતે વણી લીધા છે.
0: સાચી વાત છે. અને રસપ્રદ વાત તો એ છે કે એમણે પોતાના સંતાનો પર ત્યારે બિઝનેસ થોપ્યો નહીં. તેમના બાળકો વિદેશમાં ભણીને આવ્યા, અન્ય જગ્યાએ અનુભવ લીધો અને પછી સ્વેચ્છાએ માતાના બિઝનેસમાં જોડાયા. આજના વાલીઓ માટે પણ આ એક શીખ છે કે જો તમે સંતાનોને યોગ્ય વાતાવરણ અને સ્વતંત્રતા આપો તો તેઓ તમારી વિરાસતને વધુ ઊંચાઈ લઈ જઈ શકે છે.
1: ચોક્કસ, અને એમાં પણ ખાસ નોંધવાની બાબત એ છે કે ફાલ્ગુનીએ પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ વચ્ચે મજબૂત દિવાલ જાળવી છે. તેઓ માને છે કે કામના સમયે કામ અને પરિવારના સમયે પરિવાર. આજના યુગમાં જ્યારે બર્ન આઉટ અને વર્ક લાઈફ બેલેન્સની વાતો ખૂબ થઈ રહી છે ત્યારે ફાલ્ગુનીનું આ સંતુલન ખરેખર અનુકરણીય છે. એક વાત નોંધી, ફાલ્ગુની
0: ક્યારે ગ્લેમર પાછળ દોડવાને બદલે ગુણવત્તા પર ધ્યાન આપ્યું છે. સામાન્ય રીતે બ્યુટી અને ફેશન ઇન્ડસ્ટ્રી એટલે કે ચળકાટ અને દેખાડો, પણ તેમણે ડેટા એનાલિટિક્સ અને ટેકનોલોજીનો જે રીતે ઉપયોગ કર્યો છે એ તો એક એન્જિનિયરને પણ વિચારતા કરી દે તેવો છે.
1: બિલકુલ, તમારી સફળતાનું રહસ્ય જ એ છે કે તમે ગ્રાહકોની સાયકોલોજી સમજી. તમે જોયું કે ભારતીય મહિલાઓની નજર તબક નથી જોઈતી, તમને સાચી સલાહ જોઈએ છે. કેટલીક તમે પોતાના પ્લેટફોર્મ ઉપર એજ્યુકેશનલ કન્ટેન્ટ અને નિષ્ણાતોના મંતવ્યોનું સ્થાન રાખ્યું. આ વિસ્મિતી સ્ટેપ હતો. ગ્રાહકને પહેલા શિક્ષિત કરો અને પછી નજર કરો.
2: સમય થઈ ગયો છે એક ગીતનો, તો આવો સાંભળીએ આ ગીત.

0: આજે આપણે જોઈએ છીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો તેઓ કેટલો સુંદર ઉપયોગ કરી રહ્યા છે.
1: બિલકુલ, તેઓ હંમેશા સમય કરતા બહુ બધા આગળ વિચારે છે. તેમણે ફક્ત ઓનલાઈન પર જ ધ્યાન નથી આપ્યું, પણ હવે તેઓ ઓફલાઈન સ્ટોર્સ પણ ખોલી રહ્યા છે. આનો અર્થ એ છે કે તેઓ જાણે છે કે ભારતીય ગ્રાહકો વસ્તુ જોઈ તપાસીને જ ખરીદી રહ્યા છે. ઓનલાઈન અને ઓફલાઈનનું આ જે મિશ્રણ તેમણે બનાવ્યું છે તે તેમની બિઝનેસ સ્કિલ્સ દર્શાવે છે.
0: ખરેખર અદભુત. આપણે ફાલ્ગુની વિશે જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે, પણ એક વાત તો નક્કી છે, તેમની સફર એ વાતની સાબિતી છે કે જો તમારી પાસે વિઝન હોય અને એ વિઝનને અમલમાં મૂકવાની જીદ હોય તો નસીબ પણ તમારી મહેનત સામે નમી જાય છે.
1: મને લાગે છે કે ફાલ્ગુનીની સફળતાનો સૌથી મોટો શ્રેય તેમની પારદર્શિતાને જાય છે. ગ્રાહકો સાથે હોય કે રોકાણકારો સાથે હોય, તમે હંમેશા પારદર્શક સંબંધો જાળવ્યા છે. આજના સ્ટાર્ટઅપ યુગમાં જે ઘણી વાર આંકડાઓની માયા વચવામાં આવે છે, તે ફાલ્ગુની નાયર એક શુદ્ધ અને સાત્વિક બિઝનેસ એથિક્સનું ઉદાહરણ પૂરું પડે છે.
0: છંદ, આપણો આ સંવાદ હવે એક એવા મોડ પર આવી ગયો છે જ્યાં આપણે કહી શકીએ કે ફાલ્ગુની નાયર માત્ર એક વ્યક્તિ નથી, પણ એક આખી વિચારધારા છે જે દરેક ઉંમરની વ્યક્તિને કહે છે કે હિંમત કર, તારું આકાશ હજી બાકી છે.
1: બિલકુલ, હવે આપણે એ જોવું જોઈએ કે આવનારી પેઢી માટે તેમણે કયા નવા રસ્તા ખોલ્યા છે.
0: આવનારી પેઢી માટે તેમણે એક નવો રોડમેપ તૈયાર કર્યો છે, ખાસ કરીને એ નાના ગામડાની છોકરીઓ માટે જેમના સપના મોટા છે પણ સાધન મર્યાદિત છે. ફાલ્ગુનીએ સાબિત કર્યું કે જો તમારી પાસે ઇન્ટરનેટ અને એક સારો વિચાર હોય તો તમે વિદેશો સાથે પણ સ્પર્ધા કરી શકો છો. શું તમને લાગે છે કે હવે પછીના વર્ષોમાં આપણને ભારતમાંથી આવા વધુ ફાલ્ગુની નાયર જોવા મળશે?
1: ચોક્કસ, અને એની શરૂઆત થઈ ચૂકી છે. ફાલ્ગુનીની સફળતાએ રોકાણકારોનો દ્રષ્ટિકોણ પણ બદલ્યો છે. હવે ઇન્વેસ્ટર્સ અનુભવી અને મક્કમ મહિલા ઉદ્યોગ સાહસિકો ઉપર પણ ભાર લગાવતા થયા છે. તેમણે એક આખી નવી પેઢી તૈયાર કરી છે જે જોબ સિકર મટીને જોબ ક્રિએટર બનવા માંગે છે.
0: અને એ જ તો આપણા દેશની સાચી પ્રગતિ છે. મને એક વાત યાદ આવે છે કે ફાલ્ગુની હંમેશા કહે છે, નિષ્ફળતાથી ડરવાની કોઈ જરૂર નથી, એ તો સફળતાના રસ્તે આવતો એક નાનકડો વિરામ છે. આજના યુવાનો જે ડિપ્રેશન અને સ્ટ્રેસનો ભોગ બને છે તેમના માટે આ કેટલો મોટો મંત્ર છે.
1: ખૂબ જ મોટો. ફાલ્ગુની પોતે પણ અનેક પ્રકારોમાંથી પસાર થયા છે, પણ તેમણે ક્યારેય પોતાની નમ્રતા અને સ્મિત ગુમાવ્યું નથી. તેમની જીવનશૈલીમાં એક પ્રકારની સાદગી છે જે આપણને શીખવે છે કે સફળતાનો અર્થ અહંકાર નથી, પણ વધુ જવાબદારી છે. તેઓ આજે પણ નવા આઈડિયાઝ શીખવા માટે એટલા જ આતુર હોય છે જેટલા તેઓ 20 વર્ષ પહેલા હતા.
0: ખરેખર આપણે ફાલ્ગુની નાયરના વ્યક્તિત્વના અનેક પાસાઓ સ્પર્શ્યા, પછી તેમની સાહસ વૃત્તિ હોય, તેમની ટેકનિકલ સમજ હોય કે પછી તેમની વિનમ્રતા. આકાશવાણીના શ્રોતાઓ અને ખાસ કરીને યુવા મિત્રો જેઓ અત્યારે આ સાંભળી રહ્યા છે, તેમના માટે આ માત્ર એક સફળતાની વાત નથી, પણ પોતાની જાતને શોધવાની એક પ્રક્રિયા છે.
1: બિલકુલ, જો તમે તમારી જાત ઉપર શંકા કરવાનું છોડી દો અને કામ કરવાનું શરૂ કરો તો કુદરત પણ તમને રસ્તો બતાવશે. ફાલ્ગુની નાયર એ રસ્તા ઉપર ચાલનાર એક પ્રખર મુસાફર છે જેને પાછળ આવનારા માટે રસ્તો કંડારો છે.
0: ખૂબ જ સુંદર વાત કરી. શ્રોતા મિત્રો, ફાલ્ગુની નાયર એટલે હિંમત, હોશિયારી અને હાર્ડવર્કનું અદભુત મિશ્રણ. આશા છે કે આજના આ સંવાદે તમારામાં એક નવો ઉત્સાહ ભર્યો હશે.
1: ચોક્કસ, મને લાગે છે કે હવે શ્રોતાઓ પણ પોતાના સપનાની ડાયરી ખોલીને બેસશે.
0: હા, અને એ જ આપણી આ ચર્ચાની સાચી સફળતા ગણાશે.
1: ચોક્કસ, ફાલ્ગુની નાયર કહે છે કે તમે તમારા જીવનના પાયલોટ બનો, પેસેન્જર નહીં. આજના યુવાનો માટે આ વાત ખૂબ જ મહત્વની છે. આપણે ઘણી વાર સંજોગો કે નસીબના ભરોસે બેસી રહીએ છીએ, પણ ફાલ્ગુનીએ પોતે સ્ટેરિંગ વ્હીલ પકડ્યું અને પોતાની દિશા પોતે નક્કી કરી.
0: કેટલી સચોટ વાત. પાયલોટ બનવા માટે આત્મવિશ્વાસ જોઈએ, અને ફાલ્ગુનીએ સાબિત કર્યું છે કે જ્યારે તમે તમારા વિઝન પર સ્પષ્ટ હો ત્યારે આખી દુનિયા તમારી પાછળ આવે છે. આપણે એ પણ નોંધવું જોઈએ કે તેમણે ક્યારેય સ્ત્રી હોવાને કારણે કોઈ વિક્ટિમ કાર્ડ નથી વાપર્યું. તેમણે હંમેશા પોતાની ક્ષમતા પર જ ભાર મૂક્યો છે.
1: બિલકુલ, અને એ જ સાચું સશક્તિકરણ છે. તેમણે ક્યારેય તેવું નથી વિચાર્યું કે હું સ્ત્રી છું એટલે મને ઓછી તકો મળશે અથવા મારે કોઈની દયાની જરૂર છે. તેમણે પોતાની મહેનતથી એવું સ્થાન જમાવ્યું કે આજે મોટા મોટા ઇન્વેસ્ટર્સ તેમની સામે લાઈન લગાવીને ઉભા રહે છે. યુવા પેઢીએ આમાંથી એ શીખવાનું છે કે તમારી લાયકાત જ તમારો સૌથી મોટો પરિચય છે.
0: ખરેખર આજના આધુનિક યુગમાં જ્યાં સોશિયલ મીડિયા પર ફેમ મેળવવાની હોડ જામી છે, ત્યાં ફાલ્ગુનીએ સોલિડ બિઝનેસ વેલ્યુઝ ઉભી કરી છે. તે લાઇમલાઇટમાં રહેવા કરતા પોતાના ગ્રાહકોના ફીડબેક વાંચવામાં વધુ સમય વિતાવે છે.
1: સાચું કહું, ગ્રાહકનો સંતોષ એ જ તેમની સૌથી મોટી એડવર્ટાઇઝમેન્ટ છે. મને લાગે છે કે આપણે આ સંવાદના માધ્યમથી એ પણ સંદેશ આપવો જોઈએ કે સફળતા રાતોરાત નથી મળતી. ફાલ્ગુનીના આજના વટવૃક્ષ પાછળ વર્ષોની તપસ્યા અને અનેક વાતોના ઉજાગરા છે. એટલે યુવાનોએ ઇન્સ્ટન્ટ સક્સેસના મોહમાંથી બહાર નીકળવું પડશે.
0: તો મિત્રો, આજની આ સફર માત્ર સક્સેસફુલ બિઝનેસ વુમનની સ્ટોરી નહોતી. આ વાત હતી વિશ્વાસની, નવી શરૂઆત કરવાની હિંમતની અને પોતાના સપનાઓને ઉંમરથી મોટા માનવાની. ફાલ્ગુની નાયરે બતાવ્યું કે જીવનમાં કોઈ પણ ક્ષણે નવો રસ્તો પસંદ કરી શકાય છે. કદાચ આજે ઘણા લિસનર્સ પોતાના જીવનના કોઈ ટર્નિંગ પોઈન્ટ પર હશે, કોઈ નવી શરૂઆત કરવાનું વિચારી રહ્યા હશે, કોઈ ડરી રહ્યા હશે. તો બસ એટલું જ યાદ રાખજો, દરેક મોટું સપનું શરૂઆતમાં અશક્ય જ લાગે છે, પણ જો તમે તમારા પર વિશ્વાસ રાખો તો ધીમે ધીમે રસ્તાઓ ખુદ બનવા લાગે છે.
1: અને આજના કાર્યક્રમના અંતે બસ એક નાની વાત, લાઈફ હંમેશા પરફેક્ટ ટાઈમિંગ લઈને નથી આવતી. ઘણીવાર આપણને અનસર્ટેનિટી વચ્ચે પગલું ભરવું પડે છે. કદાચ સક્સેસ તરત ન મળે, કદાચ લોકો શરૂઆતમાં સમજે નહીં, પણ જો દિલથી કરેલી મહેનત સાચી હોય ને તો એક દિવસ એ જ સફળ બીજા લોકો માટે પ્રેરણા બની જાય છે. તો સપનાઓ જોવાનું ક્યારેય બંધ ન કરશો, કારણ કે કદાચ તમારી લાઈફની સૌથી સુંદર શરૂઆત હજુ બાકી હોય.
0: તો મિત્રો, ફરી મળીશું નવા વિચારો સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી પરથી પ્રસારિત થનાર સૌથી વિશેષ કાર્યક્રમ યુવાણી. કાર્યક્રમની પ્રસ્તુતિ અમારા આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવી.
2: તમારો

જીવવાણી આ હતો યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ પ્રસારણ આકાશવાણી વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં

0: સુરક્ષા સંસ્થાનો નિર્ણય. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતો માટે વાર્ષિક ઈ કેવાયસી હવે ફરજિયાત. રાજ્યમાં આગામી 3 દિવસ બાદ ગરમીથી રાહત મળવાની શક્યતા. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અમદાવાદમાં મુકાબલો. રાજ્યમાં આગામી 1 જૂનથી વસ્તી ગણતરી 2027ના પહેલા તબક્કાનો પ્રારંભ થશે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા વસ્તી ગણતરી નિયામક સુજલજી મહાત્રાએ કહ્યું કે આગામી વસ્તી ગણતરી સંપૂર્ણ રીતે ડિજિટલ માધ્યમથી કરાશે. તેમણે કહ્યું કે પહેલા તબક્કા હેઠળ આવાસની સ્થિતિ, પરિવારની વિગત, પીવાના પાણીના સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામત સહિત કુલ 33 જેટલા પ્રશ્ન પૂછવામાં આવશે, તેમજ ઘરયાદી અને મકાનોની ગણતરી કરાશે. આવકાર નાગરિકો આગામી 17 થી 31 મે સુધી અધિકૃત પોર્ટલ SE.census.gov.in પર સ્વગણતરી એટલે કે સેલ્ફ એન્યુમરેશન કરી પોતાની વિગત જાતે ભરી શકશે. કોઈપણ મૂંઝવણ કે માહિતી માટે ટોલ ફ્રી નંબર 1855 ઉપર સંપર્ક કરી શકાશે.
1: પહેલી વાર ભારત સરકાર સ્વગણતરીનો ઓપ્શન આપી રહી છે.
2: એની વેબસાઇટ આપની પાસે છે
1: કે જે સેન્સસનું સેલ્ફ ઇન્ફોર્મેશન જે છે આ વ્યક્તિ પોતે ભરી શકે છે. એના માટેના જે 35 પ્રશ્ન છે 35 પ્રશ્ન સોલ્યુશન એપમાં તમને મળી રહેશે. આમાં તમે પોતાનો મોબાઈલ નંબર નાખો, એના કારણે તમારે કેપ્ચર જનરેટ થશે, તમારો મોબાઈલ નંબર ઓટીપી કરવા આવશે. આમાં તમે આના એ 35 પ્રશ્નોનો સેમ મેનરમાં ઉત્તર આપો એટલે છેક છેલ્લે તમારે 35 નો જવાબ છે સેલ્ફ ઇન્ફોર્મેશન આઈડી જનરેટ થશે. તરત સોશિયલ કાર્ડ પર નજર રાખવાનો આવશે. જ્યારે 35 પ્રશ્નો ભરાઈ જશે એટલે એક સેલ્ફ ઇન્ફોર્મેશન આઈડી જનરેટ થશે જે રૂપે પોતાની પાસે રાખવાનો છે.
0: રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTA આરોગ્ય શિક્ષણમાં પ્રવેશ માટે 3 મે લેવાયેલી રાષ્ટ્રીય પાત્રતા પ્રવેશ પરીક્ષા નીટને રદ કરવાનો નિર્ણય કર્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં NTA જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના હિત, રાષ્ટ્રીય પરીક્ષા પ્રણાલી પર રહેલા વિશ્વાસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરાયો છે. સરકારે પેપર લીકના કથિત આક્ષેપની સમગ્ર તપાસ માટે આ મામલો કેન્દ્રીય તપાસ સંસ્થા CBIને સોંપવાનો નિર્ણય કર્યો છે. જોકે ફરીથી પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ નોંધણી કરાવવાની અને કોઈ વધારાની ફી ભરવાની જરૂર નહીં પડે તેમ NTA નિર્દેશક અભિષેક સિંહે જણાવ્યું.
3: અગર કોઈ ઇસ તરહ સે ચોરી કરકે પરીક્ષા દેગા તો વો ઉનકે લિયે ફેર નહીં હૈ જો અપને મહેનત સે પઢાઈ કર રહે હૈ તો ઉનકે હિત મે ધ્યાન રખતે હુએ હમને યે એક કડા નિર્ણય લિયા કે હમ યે સંદેશ દે સકે હર ઉસ ક્રિમિનલ કો હર ઉસ સ્કેમસ્ટર્સ કો કે અગર આપ ઇસ તરહ કે કામ કરેંગે તો ઉસકો NTA સરકાર બરદાશ્ત નહીં કરેગી. હમને ઇસ મેટર કો CBI કો ઇન્ક્વાયરી કો દિયા હૈ ઓર હમ ઇસ તરહ કે જિતને લોગ ખુરાફાત કિયે હૈ ઉનકો પકડેંગે ઉનકો જેલ ભેજેંગે તાકી બચ્ચો કા ભવિષ્ય કિસી ભી પ્રકાર સે એડવર્સલી પ્રભાવિત ના હો.
0: ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં આરોગ્યમંત્રી પ્રફુલ્લ પટેલે આ અંગે પ્રતિક્રિયા આપી.
4: એક ગંભીર વિગમ્ય કૃત્ય છે અને આ કૃત્યને તો CBI તપાસ કરીને ચોક્કસ પ્રકારે એક્શન લેવાશે. પરંતુ હાલના પ્રસંગે NTA જે આ પરીક્ષાને ફરી વખત લેવાની છે ત્યારે કોઈ રજીસ્ટ્રેશન કરાવવાનું નથી, ફીસ ભરવાની નથી. અમુક લોકો આનો તકનો લાભ લઈને પાસ થવા માંગતા હતા કે સાચી જગ્યા પર ખોટા માણસો બેસી જવાના હતા. એ ગંભીરતા લઈને આ પરીક્ષા રદ કરવામાં આવી છે અને બીજી પરીક્ષા એના ટાઈમ ટેબલ પ્રમાણે આપશે.
0: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હપ્તા સ્વરૂપે સહાય મેળવવા ઇચ્છતા ખેડૂત લાભાર્થીઓએ બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન એટલે કે ચહેરાનો ઉપયોગ કરીને ઓળખની ચકાસણી દ્વારા વાર્ષિક ઈ KYC ફરજિયાત કરાવવું પડશે. કેન્દ્ર સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર કરાયો છે. રાજ્યના ખેડૂતોને આગામી 30 જૂન સુધીમાં ઈ KYC કરાવી લેવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરાયો છે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક અથવા ગ્રામ્ય નોડલ અધિકારીનો સંપર્ક કરીને PM કિસાન મોબાઇલ એપ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન કરાવી શકાશે. તેમજ નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC અથવા ઈગ્રામ કેન્દ્ર પર ઈ KYC કરાવી શકશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને કેન્દ્રીય રાજ્યમંત્રી સુરેશ ગોપીએ નર્મદામાં એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. બંને મંત્રીઓએ સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. શ્રી શેખાવતે સ્ટેચ્યુ ઓફ યુનિટીને રાષ્ટ્રભક્તિ અને એકતાની પ્રેરણાભૂમિ ગણાવ્યું.
5: निश्चित रूप से इस स्थान पर आकर के व्यक्ति के हृदय में राष्ट्रभक्ति का भाव और राष्ट्र के प्रति अपने आप को समर्पित कर देने का भाव स्वतः स्फूर्त रूप से जागृत होता है. ये स्थान देश के सभी तीर्थों से बड़ा महातीर्थ है और जिस तरह से प्रोफेशनली यहाँ व्यवस्थाओं का संधारण किया गया छोटी से छोटी माइन्यूट डिटेल

0: देख करके विचार करके इस महान तीर्थ का संयोजन किया गया है, वो निश्चित रूप से अपने आप को भारतीय होने पर गर्व पैदा कर।
1: दरेक भारतीय ने जीवन में एक बार स्टेच्यू ऑफ यूनिटी ने मुलाकात लेवा अनुरोध कर्यो। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABDને ફોલો કરશો। ડાંગના આહવા તાલુકામાં સમાવિષ્ટ સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ઉત્તમ કામગીરી બદલ રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણો NQAS માટે રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર એનાયત કરાયું। ભારતીય ગુણવત્તા પરિષદ QCI દિલ્હીની ટીમના મૂલ્યાંકન બાદ રાષ્ટ્રીય આરોગ્ય અભિયાન હેઠળ કેન્દ્રને આ પ્રમાણપત્ર મળ્યું છે। આધુનિક નર્સિંગના સ્થાપક ફ્લોરેન્સ નાઇટિંગેલના જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આપણી નર્સો આપણું ભવિષ્યનું વિષયવસ્તુ સાથે આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવાઈ રહ્યો છે। તાપીના વ્યારા તાલુકાના છીંડીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા સ્ટાફ નર્સ નીલમા ચૌધરીએ કહ્યું કે હોસ્પિટલમાં ઉમરી આવતા દરેક દર્દીની સેવા એ જ અમારો પરમ ધર્મ છે। GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ગાંધીનગરના ઓડિટોરિયમ હોલમાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનસિરેની ઉપસ્થિતિમાં આ દિવસ ઉજવાયો। દરમિયાન આરોગ્યમંત્રીએ નર્સિસની કામગીરીને બિરદાવી। રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની શક્યતા છે, ત્યારબાદ તાપમાન 2-4 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે। હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ.કે. દાસે કહ્યું કે આગામી 15 તારીખ સુધી કેટલાક જિલ્લામાં હીટવેવ એટલે કે ઉષ્મા લહેરની સંભાવના છે, જ્યારે સુરત કચ્છ અને સુરેન્દ્રનગરમાં આગામી 24 કલાક ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાતા તાપમાન 42-45 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે।
2: आज का जो फोरकास्ट आने वाले अगले 7 दिन के लिए जो अधिकतम तापमान है वो अगले 3 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा, ऐसा स्थिति बनी रहेगी और फिर उसके आगे 2-4 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होगी। कुछ कुछ क्षेत्रों में 41-45 डिग्री सेंटीग्रेड तक रहने का संभावना रहेगा अगले 3 दिन तक। हीटवेव हम लोग आज वार्निंग दे रहे हैं अगले 3 दिन के लिए 12 से लेकर 14 मई तक।
1: દરમિયાન રાજ્યમાં સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કંડલા વિમાન મથક અને સુરેન્દ્રનગરમાં નોંધાયું છે। જામનગર, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાના અહેવાલ છે। આ સિવાયના જિલ્લા અને શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને તેનાથી ઓછું નોંધાયું છે। કચ્છમાં અબડાસાના દરિયાકાંઠેથી સુરક્ષા સંસ્થાઓને દરિયામાં તરાઈને આવેલી 2 બિનવારસી વસ્તુઓ મળી આવી છે। અમારા પ્રતિનિધિ હેમંત પટની જણાવે છે કે સુરક્ષા સંસ્થાઓને ખીજત ટાપુ પરથી મળેલી સોલાર બેઝ અને સેટેલાઇટ આધારિત ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ દરિયામાં જગ્યાને જાણવા ઉપયોગમાં લેવાય છે। વિજયપટ્ટામાં સુરેમાનપુર ટાપુ વિસ્તારમાં દરિયામાં તણાઈ આવેલા ડ્રોનની તૂટેલી પાંખ મળી આવી, આ અંગે સુરક્ષા સંસ્થાઓએ વધુ તપાસ હાથ ધરી। પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં સોલાર પેનલ લગાવવાની કામગીરી શરૂ થઈ છે। આ માટે જેટકો ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, UGVCL, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ, જેડા અને સોલાર નિષ્ણાતો સાથે બેઠક યોજાઈ હતી। આ પરિયોજના માટે 4 સભ્યોની નિષ્ણાત સમિતિ રચાઈ છે। યુનિવર્સિટીના એન્જિનિયર વિપુલ સાંડેસરાએ જણાવ્યું કે આગામી 6 મહિનામાં આ કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે। બોટાદમાં ઓનલાઈન ગેમિંગના વ્યસન સામે જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે। એક સામાજિક સંસ્થા દ્વારા હીટલી વિસ્તારમાં ઓનલાઈન ગેમિંગનું રાખવું ધ્યાન નહીતર ખોશે તેવા જ્ઞાન સૂત્ર સાથે યોજાયેલા અભિયાનમાં હીરાના કારખાનાના યુવાનોને ઓનલાઈન ગેમિંગના અતિરેકથી થતી માનસિક, શારીરિક અને આર્થિક હાનિ અંગે માહિતગાર કરાયા। ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હમણાં 7:30 વાગે રમેશન થશે। હાલમાં મળતા અહેવાલ મુજબ હૈદરાબાદની ટીમે બોલિંગ પસંદ કરી છે। ગુજરાતની ટીમ શુભમન ગિલ અને હૈદરાબાદની ટીમ પેટ કમિન્સની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે। પોઈન્ટ ટેબલમાં હાલ હૈદરાબાદની ટીમ બીજા અને ગુજરાતની ટીમ ત્રીજા સ્થાન પર છે। રાજ્યમાં જૂન મહિનાથી વસ્તી ગણતરીના પહેલા તબક્કાનો પ્રારંભ થશે। 17-31 મે સુધી સ્વગણતરી કરી શકાશે। દેશભરમાં 3 મે લેવાની નીટ પરીક્ષા રદ કરવા રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાનો નિર્ણય। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતો માટે વાર્ષિક EKYC હવે ફરજિયાત। રાજ્યમાં આગામી 3 દિવસ બાદ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા અને IPL ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અમદાવાદમાં મુકાબલો। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ રાત્રિના 7:50 વાગ્યે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો।

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ ગામને જોડો પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો આ કાર્યક્રમ. શ્રોતા મિત્રો, આજના કાર્યક્રમનો સાંભળશો હવામાન બદલાવ અને ટપક પદ્ધતિ વિશેનો વાર્તાલાપ કમ્પેરિંગ ભયાનક મસ્ત્રી.
1: રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. આજની વાત જણાવતા પહેલા એક ચિંતાનો ભાવ ઉભો થાય છે. આજનો સમય એક ભવિષ્યના ભયંકર ચિત્ર તરફ ઇશારો કરી રહ્યો છે. આજે દરેક જગ્યાએ ભેળસેળ અને નીચી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો મળવા લાગ્યા છે. માંગ ખેડૂત મિત્રો કૂદકે ને ભૂસકે વધતી જાય છે, પરંતુ સામે સારી ગુણવત્તાવાળું મળતું ન હોવાથી નકલી વસ્તુઓનું વેચાણ વધી ગયું છે. માણસની અમર્યાદિત ઈચ્છાઓ અને આકાંક્ષાઓએ માણસને મશીન બનાવી દીધો છે અને પ્રકૃતિ અને કુદરતથી દૂર કરી દીધો છે. એટલે જ એ વૃક્ષોનું નિકંદન, વાહનોના ધુમાડા અને ઝેરી ભૂગર્ભ જળ માટે કારણભૂત બન્યું છે. ખેડૂત મિત્રો, એક સર્વે અનુસાર તો આજે પર્યાવરણ વિષય છે, એ વિષય પર વાત કરવા માટે પણ ભેગા થયેલા જે મહાનુભાવો છે દુનિયામાં, એમની વ્યવસ્થા માટે જે એસી વાહનો, એસી રૂમો અને જનરેટરો વપરાય છે, તેને લીધે પણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ બનવો ફેલાય છે. આજે દુનિયાના મોટાભાગના દેશોમાં હવામાનના બદલાવ એટલે કે ક્લાઇમેટ ચેન્જ વિશે ચર્ચા ચાલે છે. તે અંગે સેમિનાર, કોન્ફરન્સ, વર્કશોપ અને તાલીમનું આયોજન પણ થાય છે. દરેક દેશ માટે આજે આ એક ચિંતાનો વિષય છે અને આપણી માટે પણ છે જ. સૌ પ્રથમ હવામાનમાં થતો બદલાવ કયા કારણથી થાય છે તેના વિશે જાણવું ખૂબ જરૂરી છે. તો ખેડૂત મિત્રો, આપણી ખેતીની વાત કરીએ તો આજે હવામાનમાં થતા બદલાવની જે જીવાતો પર અસર થાય છે એના વિશે આપણે આજે વાત કરીએ. તો ખેડૂત મિત્રો, વિશ્વના છ

ઠંડી ગરમીમાં અસહ્ય ભટકટ હવામાનમાં થયેલ બદલાવની પુષ્ટિ કરી રહ્યા છે. હવામાનમાં થતો આ બદલાવ દરેક ક્ષેત્રને થોડા ઘણા પ્રમાણમાં તો અસર કરે જ છે. તે પૈકી સૌથી વધુ અસર આપણા કૃષિ ક્ષેત્રે થાય છે. આપ સૌએ પેપરમાં વાંચ્યું હશે કે આંબાના ઝાડ પર સામાન્ય રીતે ગરમીની શરૂઆતમાં મોર જોવા મળે છે, પરંતુ હાલમાં કેટલાક વિસ્તારમાં શિયાળાની મધ્યમાં પણ આંબા પર મોર જોવા મળે. આ કદાચ હવામાનમાં થતા બદલાવને લીધે જ હોઈ શકે. ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ તો પૃથ્વી પરના જે દરેક સજીવો છે એમાં બધા જ આવી ગયા તેને સીધી કે આડકતરી રીતે હવામાનની અસર થાય છે. આ સજીવો પૈકી કૃષિ પાકો સાથે સંકળાયેલા જે જીવાતો છે, કીટકો છે, તેની પર પણ એની ખાસ અસર થાય છે. હવામાનમાં થતા બદલાવની જીવાતો પર થતી અસર વિશે આપણે ત્યાં ખાસ અભ્યાસ થયો નથી, પરંતુ વિશ્વના જુદા જુદા દેશોના વૈજ્ઞાનિકોએ વાતાવરણમાં થતા બદલાવની જીવાતો પર પરોક્ષ કે આડકતરી અસર વિશે વાત કરી છે અને અલગ અલગ સંભાવનાઓ વ્યક્ત કરી છે, જે બંને છે નકારાત્મક અને સકારાત્મક. ખેડૂત મિત્રો, માનવીની કેટલીક પ્રવૃત્તિઓને લીધે વાતાવરણમાં જે ગ્રીન હાઉસ વાયુઓ એટલે કે કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધતું જાય છે, એના લીધે વનસ્પતિમાં જે છે એ કાર્બન અને નાઇટ્રોજનની ગુણોત્તર, જેને આપણે સીએન રેશિયો કહીએ છીએ, તેમાં ફેરફાર થવાની શક્યતા પણ વધી જાય છે અને જે છોડની સીધી દેહધાર્મિક ક્રિયાઓ પર અસર કરે છે, જેને લીધે વનસ્પતિ પર નપતા જે કીટકો છે એ લોકોનું ખોરાક લેવાનું પ્રમાણ વધી શકે છે. તે ઉપરાંત પાકમાં કેટલીક જીવાતો અને રોગનું આક્રમણ વધવાની પણ શક્યતા રહે છે. આપણે સૌએ જોયેલું છે કે અગાઉ અમુક જીવાતોનું ખાસ કોઈ મહત્વ ન હતું અથવા તો એની વસ્તી નિગણી હતી, પરંતુ ધીરે ધીરે તેનું પ્રમાણ વધતું જતા તેના નિયંત્રણ માટે પણ હવે પગલાં લેવા પડે છે. તેનાથી વિપરીત વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતા કેટલીક વનસ્પતિના મૂળમાં કાર્બનનો વધુ સંગ્રહ થાય છે, જેથી જમીનજન્ય જીવાતો અને રોગોના પ્રચાર માટે કારણભૂત બને છે. ખેડૂત મિત્રો, હવે વૈશ્વિક તાપમાન એટલે કે ગ્લોબલ વોર્મિંગમાં વધારો થતા તે પરોક્ષ રીતે પાકને વધારે પ્રમાણમાં નાઇટ્રોજન પૂરો પાડે છે, જેને લીધે વનસ્પતિનો જે વાનસ્પતિક વિકાસ છે એ ઝડપી બની જાય છે અને આ વનસ્પતિક વિકાસ ઝડપી બનતા આ વનસ્પતિ જીવાતના વધુ આક્રમણનો ભોગ બને છે. તાપમાનમાં થતો વધારો અમુક જીવાતોના જીવનક્રમમાં પણ ઘટાડો કરે છે, જેને લીધે વર્ષ દરમિયાન જોવા મળતી તે જીવાતોની પેઢીઓમાં ખાસ કરીને વધારો જોવા મળે છે. આમ થતાં આવી જીવાતોથી થતા નુકસાનનું પ્રમાણ વધી શકે છે. એક ઉદાહરણની વાત કરીએ તો દક્ષિણ અલાસ્કાના જંગલોમાં 1970 પછી ઘણા મોટા પ્રમાણમાં ઝાડની છાલ કાપી ખાનાર ઢાલ પક્ષ એટલે કે બાગ બીટલનો ઉપદ્રવ ફાટી નીકળ્યો હતો અને તેને માટે આ વાતાવરણમાં થતો તાપમાનનો વધારો જવાબદાર માનવામાં આવે છે. ખેડૂત મિત્રો,

ફાટે છે અને શિયાળામાં એ વૃદ્ધિ મર્યાદિત જોવા મળે છે. તાપમાનમાં વધઘટ થતા જીવાતની વૃદ્ધિ પર સીધી અસર કરે છે. કેટલીક જીવાતો વાતાવરણની વિપરીત પરિસ્થિતિ એટલે કે વધુ પડતી ગરમી કે ઠંડીમાં ટકવા માટે સુષુપ્તાવસ્થામાં હોય છે. એટલે કે જીવાત જમીનમાં કે અન્ય યોગ્ય જગ્યાએ નિષ્ક્રિય રીતે રહે છે અને સાનુકૂળ વાતાવરણ મળતા ફરીથી તેનો જીવનક્રમ શરૂ કરે છે. આમ વાતાવરણમાં ગરમી કે ઠંડીની વધઘટ થાય તો આ જીવાતની સુષુપ્તાવસ્થામાં પણ વધઘટ થવાની એ સીધી જ પાક પર અસર કરે. અગાઉ આપણે વાત કરીએ એમ વાતાવરણમાં થતો બદલાવ પ્રાણીઓ અને વનસ્પતિ પર પણ અસર કરે. વાતાવરણના બદલાવને લીધે અમુક વનસ્પતિઓ ધીરે ધીરે ઓછી થઈ જાય છે અથવા તો લુપ્ત થઈ જાય છે. હવે આવા કેસમાં લુપ્ત થઈ જતી જે વનસ્પતિ છે એની પર નક્કર જે કીટકો છે એની પર નક્કર કુદરતી દુશ્મનો પણ જે છે પરજીવી અને પરભક્ષી કીટકો એની વસ્તી કાં તો મૃતપ્રાય બની જાય છે અથવા તો એ પોતાના નિવાસસ્થાને બદલીને અનુકૂળ જગ્યાએ સ્થિર થવા માટે સ્થળાંતર કરે છે. પવનની દિશા અને ગતિ એ જીવાતોના સ્થળાંતર માટે ખૂબ અગત્યનું છે જે આપણે જાણીએ છીએ. તો હવામાનમાં થતા આવા બદલાવને લીધે જીવાતોના જે વિસ્તાર અને પ્રદેશ છે એ અનુકૂળ વિસ્તાર પ્રદેશ તરફ જવા લાગે છે. તેથી જ જે તે વિસ્તાર અને પ્રદેશની

વચ્ચે ગાઢ સંબંધ છે. ઉનાળાના પાછલા દિવસોમાં કમોસમી માવઠું થાય તો ઘણી વખત વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય, પરિણામે જીવાતની સુષુપ્ત અવસ્થા ટૂંકાઈ જાય. આવા કિસ્સામાં જીવાત વહેલી સક્રિય થાય અને એનાથી વિપરીત જો પૂરની પરિસ્થિતિ હોય તો જમીનજમની જીવાતોનો મોટા પ્રમાણમાં નાશ થઈ જાય. ખેડૂત મિત્રો, હવે આ હવામાનમાં થતો આ બદલાવ ધીમી ગતિથી થઈ રહ્યો છે, તે રાતોરાત જોવા મળતો નથી, પરંતુ આ બદલાવને આપણે નકારી ન શકીએ. આ બદલાવને ધ્યાનમાં રાખી વનસ્પતિ અને તેના પર નભતી જીવાતો પર આપણે ખાસ ધ્યાન અત્યારથી જ આપવું જરૂરી છે. વાતાવરણમાં થતા આવા બદલાવને કારણે ભવિષ્યમાં માનવીએ ન કલ્પેલા કૃષિ ફેરફારો થવાની સંભાવના રહેલી છે. તેને અનુલક્ષીને બદલાતા હવામાન સામે ટકી રહે તેવી જાતો અને એને અનુરૂપ ખેતી પદ્ધતિમાં ફેરફાર કરવા ખેડૂત મિત્રો આપણી માટે ખૂબ જ અગત્યનું છે. તો આ વાત હતી હવામાનના બદલાવની જીવાતો પર અસર વિશેની. તો નાની લાગતી જીવાતો આપણા જીવન પર કેટલી મોટી અસર કરી શકે છે એ આપણે જોયું. હવે આ વસ્તુનું નિયમન પણ આપણે જ કરવું પડશે, કારણ કે પૃથ્વી પર સૌથી બુદ્ધિશાળી પ્રાણી તો આપણે જ છે. તો ખેડૂત મિત્રો, શરૂઆત આપણે કુદરતી સ્ત્રોત અને જેના વગર જીવન શક્ય નથી એવા જળથી કરી શકીએ. પાણીનો હું મારા દ્વારા કેટલો મર્યાદિત ઉપયોગ કરું

estaba otra otra vista no pio no llevamos a ese tení verte ya no ni tabamos a ver todo chote a toda su di a perder de salir de chali se que se ahora vas a dar un chote de tapas perder de ni bat करिए तो आप पद्धति में टपक प्रणाली ने भागो जहाँ के पानी निकासी कंट्रोल वाल फिल्टर और मुख्य लाइन और सब लाइन जमीन की सपाटी पर लेवल में हो जहाँ पानी ना दबाण थी कि इलेक्ट्रिक मोटर द्वारा दबाण थी 30 PSI थी वधारे यत आपवामां आवे छे आ टपक सिंचाई पद्धति थी छोड़ना कार्यक्षम मूल विस्तार में ज सप्रमाण पानी आपवामां आवतुं होवाथी पानी वपराश कार्यक्षमता में वधारो करी शकाय छे અને પોષક તત્વોની કાર્યક્ષમતા પણ વધારી ઉત્પાદનમાં વધારો કરી શકાય છે આ પદ્ધતિમાં ખર્ચ વધુ આવે છે ગુજરાતના અગત્યના ફળ પાકોમાં ટપક સિંચાઈ પદ્ધતિથી વાવેતર કરતા ખેડૂત ભાઈઓ માટે વિવિધ ફળ વિશે આપણે આગળ વાત કરીએ તો ચીકુ વિશે પહેલા વાત કરીએ મધ્ય ગુજરાતની વરાળુ જમીન અને મધ્યમ વરસાદવાળા વિસ્તાર માટે 10 મીટર બાય 10 મીટરના અંતરે રોપેલ ચીકુની કાલી પટ્ટી જાતમાં 16 મિલીમીટરના માપની લેટરો ગોઠવી કે જેના પર ઝાડ દીઠ 12 ડ્રીપર એટલે કે 8 લેવલ પ્રતિ કલાકની ક્ષમતાવાળા ડ્રીપરો ગોઠવી ઓક્ટોબર માસ દરમિયાન 7 કલાક અને 30 મિનિટ અને નવેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન 6 કલાક અને 5 મિનિટ એકાંતર દિવસે અને માર્ચથી જૂન માસ દરમિયાન દરરોજ

વર્ષથી મોટા ઝાડના થડને 1 મીટરના અંતરે 2 ટપકણીઓ વચ્ચે 40 સેન્ટીમીટર અંતર રાખી 8 લીટર પ્રતિ કલાકનો નિકાસ દરવાળા કુલ 8 ટપકણીએ થડની ફરતે પશાખાના નળીઓને ગોઠવી શિયાળામાં 2 દિવસના અંતરે 4 થી 5 કલાક અને ઉનાળામાં 8 થી 10 કલાક ટપક પદ્ધતિથી પાણીનો બચાવ આપણે 3% જેટલો કરી શકીએ. ખેડૂતમિત્રો, વાત કરીએ તો ચીકુના દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે પુખ્ત ઉંમરના એટલે કે 15 થી 20 વર્ષના ઝાડની વાત કરીએ તો એ ઝાડને ઉનાળામાં માર્ચથી લઈને જૂન સુધી 72 લીટર પાણી તથા શિયાળામાં ઓક્ટોબરથી લઈને ફેબ્રુઆરીમાં 92 લીટર પાણી ટપક પદ્ધતિ દ્વારા દરરોજ ઝાડ દીઠ 4 ડ્રીપર રાખી 0.60 બાષ્પીભવન ગુણાંક કે ચલાવવાથી 32.6% પાણીનો બચાવ થાય છે. ટપક પ્રણાલી 1.2 કિલો પ્રતિ ચોરસ સેન્ટીમીટરના દબાણે ચલાવવી આવશ્યક છે. આગળ આપણે બીજા ફળ પાક કેળની વાત કરીએ તો મધ્ય ગુજરાતની ગોરાળુ જમીન અને મધ્યમ વરસાદવાળા વિસ્તાર માટે કેળના બસરાઈ જાત માટે 1.8 મીટરના દરેક હારમાં દરેક છોડની બંને તરફ 30 સેન્ટીમીટરના અંતરે 4 લીટર પ્રતિ કલાકના દરે ઓક્ટોબરથી ફેબ્રુઆરી માસ દરમિયાન 2.5 કલાક સુધી અને માર્ચથી ચોમાસાની શરૂઆત સુધી 5 કલાક સુધી એકાંતરે દિવસે ટપક પ્રણાલી ચલાવવી. દક્ષિણ ગુજરાતની ભારે કાળી જમીન અને વધારે વરસાદવાળા વિસ્તાર માટે કેળના દ્રાંગ નઈન જાતના 1.8 મીટર બાય 1.8 મીટરના અંતરે વાવેતર કરેલ પાક માટે નળીઓ વચ્ચેનું અંતર જે છે એ 1.8 મીટર ટપકણીઓ વચ્ચેનું અંતર છોડના થડની બંને બાજુએ 30 સેન્ટીમીટર એટલે કે 2 ટપકણીઓ 4 લીટર પ્રતિ કલાકની ક્ષમતા દરથી શિયાળામાં 120 થી 130 મિનિટ અને ઉનાળામાં 170 થી 180 મિનિટ ટપક પદ્ધતિ 0.70 બાષ્પીભવન ગુણાંકે ચલાવવી. 20% ઉત્પાદન સાથે વધુ 20% પાણીની બચત થાય છે. ખેડૂતમિત્રો, આગળનો ફળ પાક એટલે કે પપૈયા વિશે વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં ગોરાળુ જમીન અને મધ્યમ વરસાદવાળા વિસ્તાર માટે મધુબિંદુ પપૈયાના 2 લેટર વચ્ચેનું અંતર 2.5 મીટર રાખી છોડના થડની બંને બાજુએ 45 સેન્ટીમીટરના અંતરે 4 લીટરના દરે સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન 5 કલાક 20 મિનિટ અને માર્ચથી ચોમાસાની શરૂઆત સુધી 10 કલાક 40 મિનિટ એકાંતરે દિવસે ટપક પદ્ધતિથી 20% પાણીની બચત આપણે કરી શકીએ. દક્ષિણ ગુજરાતમાં ભારે કાળી જમીન અને વધારે વરસાદવાળા વિસ્તાર માટે 2 લેટર વચ્ચેનું અંતર 2.5 મીટર 2 ટપકણીઓ થડની બંને બાજુએ 30 સેન્ટીમીટરના અંતરે 8 લીટર પ્રતિ કલાકની ક્ષમતાના દરથી શિયાળામાં એકાંતર દિવસે 20 થી 30 લીટર પ્રતિ છોડ અને શિયાળામાં એકાંતર દિવસે 30 થી 50 લીટર પ્રતિ છોડને ટપક પદ્ધતિથી ચલાવવાથી 40% પાણીનો જે બચાવ છે એ આપણે કરી શકીએ. અહીંયા ટપક પ્રણાલી 1.2 કિલો પ્રતિ ચોરસ સેન્ટીમીટરના દબાણે ચલાવી. આગળનો ફળપાક એટલે કે જામફળ વિશે વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં ગોરાળુ જમીન અને મધ્યમ વરસાદવાળા વિસ્તાર માટે 6 મીટર બાય 6 મીટરના અંતરે વાવેલ જામફળ લખનૌ 49 જાત માટે ઝાડ દીઠ 8 લીટર પ્રતિ કલાકની ક્ષમતાવાળા 8 ડ્રીપર 6 મીટરના અંતરે ગોઠવી ટપક પ્રણાલી એકાંતરે દિવસે ઓક્ટોબરથી ફેબ્રુઆરી માસમાં 3 કલાક અને નવેમ્બરથી જાન્યુઆરી માસમાં 2 કલાક અને 30 મિનિટ 0.70 બાષ્પીભવન ગુણાંકે ચલાવવી જેનાથી આપણે 34% પાણીનો બચાવ કરી શકીએ. દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે જામફળની ભાવનગર લાલ જાત માટે ટપક સિંચાઈ પદ્ધતિ ઓક્ટોબરથી ડિસેમ્બર માસ સુધી દરરોજ 3 કલાક અને જાન્યુઆરીથી માર્ચ દરમિયાન દરરોજ 4 કલાક એક ઝાડ દીઠ 4 લીટર પ્રતિ કલાકની ક્ષમતાવાળા 4 ટપકણીયા ઝાડના થડને 1 મીટર દૂર રાખીને ટપક પદ્ધતિ ચલાવવાથી 40.69% પાણીની બચત થાય છે. અને અહીં ટપક પ્રણાલી 1.2 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટરના દબાણે ચલાવી. લીંબુની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં ગોરાળુ જમીન અને મધ્યમ વરસાદવાળા વિસ્તાર માટે
કાગદીલી પૂની જાત 6 મીટર બાય 6 મીટરના અંતરે ઉછેરતા ઝાડને ટપક પ્રણાલી પ્રમાણે ઝાડના થાળની ફરતે 1 મીટરના અંતરે 4 લીટર પ્રતિ કલાકના પ્રવાહના દરે 4 ટપકણીઓ ગોઠવી જાન્યુઆરી માસમાં 2 કલાક, ફેબ્રુઆરી માસમાં 3 કલાક, માર્ચ માસમાં 4 કલાક, એપ્રિલથી જૂન 5 કલાક, જુલાઈ સપ્ટેમ્બર 2 કલાક, જો વરસાદ ખેંચાય તો ઓક્ટોબર ડિસેમ્બર માસમાં 3 કલાક પ્રમાણે ટપક પદ્ધતિ ચલાવવાથી આપણે 63% જેટલો પાણીનો બચાવ કરી શકીએ. અહીં ખાસ નોંધવું કે ટપક પ્રણાલી 1.3 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટરના દબાણે ચલાવવી. નારિયેળની વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ટપક સિંચાઈ પીએફ માટે નારિયેળની બીપી જાતમાં થડ ફરતે 1 મીટરના અંતરે 4 ડ્રીપર ગોઠવી દરેક ડ્રીપરનો પ્રવાહ 8 લીટર પ્રતિ કલાક રાખી ટપક પદ્ધતિ ઓક્ટોબરથી ફેબ્રુઆરી માસ દરમિયાન દરરોજ 1.5 કલાક અને માર્ચથી આગળ દરરોજ 2.5 કલાક ચાલુ રાખવાથી 47% પાણીનો બચાવ આપણે કરી શકીએ. તો ખેડૂત મિત્રો, જોઈને અલગ અલગ ફળ પાકમાં સિંચાઈ પદ્ધતિથી આપણે કેટલો બધો પાણીનો બચાવ કરી શકીએ. આવા જ કુદરતી સંસાધનો જળ, વાયુ અને જમીનનો યોગ્ય અને વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ તો સારા ભવિષ્યનું ચિત્ર પણ આપણી સામે બની શકે છે. શરૂઆતમાં જે ચિંતાનો ભાવ હતો એ હાશકારોમાં પરિણમે છે, પરંતુ એ હાશકારો ત્યારે જ અનુભવાશે જ્યારે આપણે પ્રાકૃતિક ખેતી, પાણીનો યોગ્ય ઉપયોગ, નવીન ટેકનોલોજીનો ઉપયોગ અને કૃષિ વૈજ્ઞાનિકનું માર્ગદર્શનથી આગળ વધીશું. તો ખેડૂત મિત્રો, રાજ્યમાં મોટાભાગની ખેતીમાં કુવા કે બોર દ્વારા પિયત કરવામાં આવે છે, જેનો મુખ્ય આધાર ભૂગર્ભ જળ પર રહેલો છે. આજે દિવસે ને દિવસે ભૂગર્ભ જળના તળ નીચે જતા જાય છે, પરિણામે કુવા કે બોર બનાવવા ખર્ચ વધતો જાય છે. આ સમસ્યાનો ઉપાય છે ટપક સિંચાઈ પદ્ધતિ. કૃષિ ખેડૂત કહી

श्री सहाय આપવામાં આવે છે, જેથી ખેડૂતને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળી શકે। ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ એમ ટપક સિંચાઈ પદ્ધતિથી પાણી સીધું જ છોડના મૂળમાં પડતું હોવાથી ઓછા પાણીમાં વધુ પિયત આપણે કરી શકીએ છીએ। તેનાથી આગળ જણાવ્યું

चुकी थी। જેના પ્રમાણે ખાતરની તથા અન્ય મજૂરીના ખર્ચ પણ વધી જાય છે। વીજળીની પણ આપણે 30% જેટલી બચત કરી શકીએ છીએ, જેના પરિણામે ખેડૂતની આવક વધે છે। ખેડૂત મિત્રો, આપણને ખબર છે એમ ટપક સિંચાઈ પદ્ધતિ માટે ટાટા બનાવવા સહાય મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે। ઓછા પાણીવાળા વિસ્તારમાં તથા જે ખેડૂતો પાસે પોતાના ઘરનું પાણીનો બોર કે કૂવો નથી, તેવા ખેડૂતોને ટપક સિંચાઈ પદ્ધતિથી ખેતી કરીને ખર્ચમાં બચત તથા પાકનું વધુ ઉત્પાદન મેળવી શકાય છે। સરકાર દ્વારા આ ટપક સિંચાઈ પદ્ધતિને આજે પ્રોત્સાહન આપવામાં આવે છે। તો ખેડૂત મિત્રો, આ વાત હતી ટપક સિંચાઈ પદ્ધતિ વિશેની અને હવામાનમાં થતા ફેરફારો વિશેની। આવી જ વાતો સાથે મળતા રહીશું। હવે આપણે સાંભળીશું એક ગુજરાતી ગીત।

અને મિત્રો, આ ગીત બાદ હવે એક નજર હવામાન સમાચાર પર. હવામાન ખાતાનો વર્તારો જણાવે છે કે આવતીકાલની સાંજ સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે, તેમજ ગરમીનું મોજું યથાવત રહેશે. આગામી 24 કલાક દરમિયાન માછીમાર બનાવવા માટે તકેદારીની કોઈ સૂચના નથી. હવામાન સમાચાર પૂરા થયા અને મિત્રો, આ સાથે જ કાર્યક્રમનો સમય પણ પૂર્ણ થવા આવ્યો છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. આવજો. રામ રામ. રામ રામ.

ગામનું ચોરો ખેડૂત મિત્રો માટેના કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્રથી. શ્રોતા મિત્રો થોડી જ વારમાં બરાબર 7:50 મિનિટે સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: પટણા સોમનાથ અમૃત પર્વ નિમિત્તે જાહેરસભા સંબોધતા શ્રી મોદીએ કહ્યું, સાંસ્કૃતિક સ્થળો વર્ષોથી ભારતની ઓળખ રહ્યા છે. આજે ભારત આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે. તેમણે ઉમેર્યું, 75 વર્ષ પહેલા વર્ષ 1951માં આજના દિવસે સોમનાથ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા એ સાધારણ અવસર નહોતો, પરંતુ તે ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદ્ઘોષ હતો.
1: આજે દિન સોમનાથ મંદિરની પુનઃસ્થાપના સાધારણ અવસર નહીં થા. અગર 1947 મેં ભારત આઝાદ હુઆ થા તો 1951 મેં સોમનાથ કી પ્રાણ પ્રતિષ્ઠા ને ભારત કી સ્વતંત્ર ચેતના કા ઉદ્ઘોષ કિયા થા. આઝાદી કે સમય સરદાર સાહેબ ને 500 સે જ્યાદા રિયાસતો કો જોડ કર એક ભારત કા આધુનિક સ્વરૂપ બનાયો થા. તો સાથ હી સોમનાથ કે પુનર્નિર્માણ સે ઉન્હોને દુનિયા કો બતાયા થા, ભારત કેવલ આઝાદ નહીં હુઆ હૈ, ભારત અપને પ્રાચીન ગૌરવ કો પુનઃ હાસિલ કરને કે માર્ગ પર ભી અબ આગે બઢ ચુકા હૈ. યહાં દેખ રહા હું વિનાશ મેં સૃજન કે સંકલ્પ કો જિસે સોમનાથ ને ચરિતાર્થ કિયા હૈ. મેં યહાં દેખ રહા હું અસત્ય પર સત્ય કી વિજય કો જિસે પ્રભાસ પાટિલ ને બાર બાર જિયા હૈ. મેં યહાં દેખ રહા હું હજારો વર્ષો કી આધ્યાત્મિક ચેતના કો જિસે માનવ માત્ર કે કલ્યાણ કી સીખ સમૂચે વિશ્વ કો દી હૈ. મેં યહાં દેખ રહા હું ભારત કે ઉસ અવિનાશી સ્વરૂપ કો જિસે સદીઓં કે કુત્સિત પ્રયાસ કી નમ્યતા સકે ન હરા સકે. પુનર્નિર્મિત સોમનાથ મંદિર મેં 75 વર્ષ પહેલા પ્રાણ પ્રતિષ્ઠા હુઈ તબ ભારત ને એક નવી ચેતના યાત્રા શરૂ કી થી. આજ 75 વર્ષ બાદ અભી યાત્રા ઓર અધિક વ્યાપક રૂપ મેં હમારે સામને હૈ. હમે ઇસે નવી ઊંચાઈ પર લેકર જાના હૈ. હમારે સંકલ્પો કો પૂરા કરને મેં બાબા સોમનાથ કા આશીર્વાદ હમેશા હમારે સાથ રહે, યહી પ્રાર્થના હૈ.
0: સોમનાથ અમૃત પર્વની ઉજવણીમાં સહભાગી થવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. સાથે જ સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર 11 તીર્થસ્થળોમાંથી લવાયેલા પવિત્ર જળનો મંદિરને અભિષેક કરાયો હતો. આસ્થાના અધિષ્ઠાતા સોમનાથ મહાદેવ દેવાલયમાં ડમરોના નાદ સાથે મંદિરમાં હર હર મહાદેવનો નારો ગુંજી ઉઠ્યો હતો. વૈભવશાળી યશોગાથા સાથે સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમે સોમનાથના નગમાં રજૂ કરેલા દિલધડક કર્તવ્ય સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ઉપરાંત વાયુસેનાના 2 ચેતક હેલિકોપ્ટર્સ દ્વારા મંદિર શિખર પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. આ સાથે સોમનાથમાં ધર્મભક્તિ, દેશભક્તિ અને સૈન્ય શક્તિનો અનેરો સંગમ જોવા મળ્યો.

0: સોમનાથ અમૃત પર્વની ભવ્ય ઉજવણી બાદ વડોદરામાં જાહેરસભા સંબોધતા શ્રી મોદીએ દેશના વિકાસ માટે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી સૌને સ્વદેશી અપનાવવા, સોનું નહીં ખરીદવા, પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ટાળવા અનુરોધ કર્યો.
1: પેટ્રોલ ડીઝલ કરે, ઇલેક્ટ્રિક બસ કરે,

0: કે ભગવાન સોમનાથનું મંદિર સદીઓથી દેશની આસ્થા, સંસ્કૃતિ, આરોગ્ય સંકલ્પ અને પુનર્જાગરણનું જીવંત પ્રતિક છે. સોમનાથ મંદિર દરેક વિનાશ બાદ વધુ તેજસ્વીતા સાથે ફરી ઉભું થયું છે. લોહ પુરૂષ સરદાર પટેલે ભગવાન સોમનાથના આ પુરાતન મંદિરની ભવ્યતા સાથે તેના પુનઃનિર્માણનો કરેલો સંકલ્પ વર્ષ 1951ની 11મી મે પૂર્ણ થયો તે ગૌરવશાળી વિરાસતને આજે 75 વર્ષ થયા છે.
1: વિકસિત ભારત 2047 માટેનો સંકલ્પ કર્યો છે. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ દ્વારા વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત બનાવવામાં આપણે સૌ સાથે મળીને કાર્યરત રહીશું.
0: ગાંધીનગરમાં 11મી મે થી એશિયન સિનિયર વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ થયો છે. પહેલા જ દિવસે ભારતીય ખેલાડી કુમાર કહારે 48 કિલો વજન વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીતીને ભારતને પહેલો ચંદ્રક અપાવ્યો. ઉલ્લેખનીય છે કે મહાત્મા મંદિર ખાતે આગામી 17 તારીખ સુધી યોજાનારી આ સ્પર્ધામાં ભારતના 100 ખેલાડીઓ સહિત 31 એશિયન દેશના 200 ખેલાડી અને તેમના 200 જેટલા મદદનીશ કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધામાં 50 વિશિષ્ટ મહેમાન પણ ઉપસ્થિત રહેશે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતાનો અહેવાલ સાંભળીએ.
2: પ્રારંભ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 11મી થી થઈ ગયો છે. 11મી થી 17મી દરમિયાન આજે છે

0: દરમિયાન ભારતીય વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવે જણાવ્યું કે વેઇટલિફ્ટિંગ વિશ્વકપ ગુજરાતમાં રમાશે, જેના માટે સરકાર સાથે ચર્ચા કરાશે.
1: કોમનવેલ્થ ગેમ્સ હો રહે કુછ કા ટેસ્ટમેન્ટ બાકી તો ઉસકા અપને ટેસ્ટમેન્ટ કરકે દિખા દિયા ઇન્ડિયા કુછ ભી કર સકતા હૈ ઇસમે 28 કન્ટ્રી એશિયા કી હૈ ઓર વો કન્ટ્રી ઇસમે

0: અનુસાર રાજ્યમાં ઘણા દિવસોથી ગરમીનું મોજું ફરી વળ્યું છે. હજુ પણ કેટલાય જિલ્લામાં હીટવેવની આગાહી છે. આ દરમિયાન મહત્તમ તાપમાન 41-45 ડિગ્રી સેલ્સીયસ રહેવાની સંભાવના છે. હીટવેવની સ્થિતિ દરમિયાન સાવચેતી રાખવા હવામાન વિભાગના વડા એકે દાસે જણાવ્યું હતું.
1: અભી જો ફોરકાસ્ટ આપણે હિરોપીને બોલાવ્યા કુછ ક્ષેત્રો મેં 41-45 ડિગ્રી સેન્ટીગ્રેડ તક રહેવા કા સંભાવના રહેગા.

0: અપરાધ હવે ગુજરાત દેશનું બીજું એવું રાજ્ય બનશે જ્યાં આફ્રિકન ચિત્તાઓનું પુનઃવસન કરવામાં આવશે. કેન્દ્ર સરકાર અને નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા કચ્છના બની ઘાસિયા મેદાનોમાં 4 આફ્રિકન ચિત્તાઓને વસાવવા માટે સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. આગામી જુલાઈ અથવા ઓગસ્ટ સુધીમાં 2 નર અને 2 માદા ચિત્તાઓને કેન્યાથી કચ્છ લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા 20 કરોડ રૂપિયાના ખર્ચે ચિત્તા સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્ર ઉભું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમારા પ્રતિનિધિ હેમંત પટેલનો અહેવાલ સાંભળીએ.
1: મધ્યપ્રદેશના કોયના નેશનલ પાર્કમાં હવે ગુજરાત દેશનું બીજું એવું રાજ્ય બનશે જ્યાં આફ્રિકન ચિત્તાનું પુનર્વસન કરાશે. કચ્છના વાનીના ઘાસિયા મેદાનમાં કેન્દ્ર સરકાર અને નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા ચિત્તાઓને વસાવવા માટે વિધિવત મંજૂરી આપી દેવામાં આવી છે. બંને વિસ્તારની ભૌગોલિક સ્થિતિ ચિત્તા માટે અનુકૂળ સાબિત થશે તેવો વિશ્વાસ માની રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 20 કરોડના ખર્ચે ચિત્તા સંરક્ષણ સંવર્ધન કેન્દ્ર ઉભો કરવાનું પણ આયોજન છે.
0: આ સાથે જ સમાચાર દર્પણનો આજનો અંક સમાપ્ત થયો. સમાચાર દર્પણ દર મંગળવારે રાત્રે 9:15 મિનિટે પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત કરવામાં આવે છે. લેખન, સંકલન અને રજૂઆત જયેશ વિગડા. પ્રસારણ

नमस्कार, हमारे आज के फनकार हैं फिल्म अभिनेता महिपाल।

0: ફરીને અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું હરિહરને ગાયેલી સુરેશ દલાલની શબ્દરચનાથી.
1: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन. छाया गीत कार्यक्रम के लिए कीजिए बस थोड़ा सा इंतजार.